નમસ્કાર, સુપ્રભાત. 228.3 મીટર્સ એટલે કે 1314 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આજે શુક્રવાર, અષાઢ વદ દિનાંક 26, શક સંવત 1948, તારીખ 17 જુલાઈ 2026. અત્યારે વહેલી સવારના 5:58:30 થઈ છે. જીવનમાં દરેક સવાર એક નવી શરૂઆત છે. ગઈકાલની ભૂલોમાંથી શીખીએ, આજને હસીને જીવીએ અને આવતીકાલ માટે આશા રાખીએ. આપનો આજનો દિવસ મંગળમય રહે એવી શુભકામના સાથે દિવસ દરમિયાન પ્રસારણ સેવાની પ્રાતઃ સભાનો પ્રારંભ કરીએ મંગળ ધ્વનિ સાથે.

0: માટે અનુરૂપ બની જાય છે. દસમસ્તા પૂરમાં હાથી ભલે તણાઈ જતો હોય પણ નાનકડું માછલું આવા પૂરથી ગભરાતું નથી, તે તો આવા પૂરમાં પણ સામા પ્રવાહે તરે છે.
1: આપ સાંભળી રહ્યા હતા વિચાર બિંદુ, સાદગી, પઠન ભાવના માકડ, પ્રસ્તુતિ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવી. હવે સાંભળીએ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના.

હમણાં જ આપે દેવજી વેલજી મહેશ્વરીના સ્વરમાં દેવાયત પંડિતની રચના સાંભળી. આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમમાં હવે સાંભળીએ ધરમજી રાજાના સ્વરમાં આ ભજન.

હમણાં જ આપે કન્નુભાઈ રાજગુરુના સ્વરમાં ગવાયેલ આ ભજન સાંભળ્યું. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ સાંભળી રહ્યા છો. કાર્યક્રમને આગળ વધારીએ અને સાંભળીએ નટવરગીરી ગોસ્વામી અને સાથીના સ્વરમાં નરસિંહ મહેતાની રચના.

હમણાં જ આપે સુમાર મામદભાઈના કંઠે ગવાયેલ મીરાબાઈની રચના સાંભળી. કાર્યક્રમના અંતમાં સાંભળીએ વિજય પરમારના સ્વરમાં નાથુરામની રચના.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, 6:40 થઈ રહી છે. પ્રસ્તુત કરીએ સંદર્ભ સાહિત્ય પર આધારિત કાર્યક્રમ કૃષિ માહિતી.
1: નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સીડી કરમશ્યાણી. આજની કૃષિ માહિતીનો વિષય છે કૃષિ હવામાન સલાહ સેવા, ખેડૂતો માટે આધુનિક માર્ગદર્શન. મિત્રો, ભારત ખેતી પ્રધાન દેશ છે અને ખેતી મોટાભાગે હવામાન પર આધારિત છે. વરસાદ ક્યારે પડશે, તાપમાન કેટલું રહેશે, ભેજનું પ્રમાણ કેવું રહેશે અને પવનની ગતિ કેવી રહેશે, આ તમામ પરિબળો પાકના વિકાસ, જીવાત રોગના પ્રકોપ અને ઉત્પાદન પર સીધી અસર કરે છે. આવા સમયમાં કૃષિ હવામાન સલાહ સેવા ખેડૂતો માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે. ભારતીય કૃષિનું ભવિષ્ય મોટા પ્રમાણમાં હવામાન પર નિર્ભર છે. ખેડૂત ભાઈ વર્ષભર ખેતરમાં મહેનત કરે છે, પરંતુ વરસાદ સમયસર ન પડે, અચાનક ભારે વરસાદ આવી જાય, ગરમીની લહેર ફાટી નીકળે અથવા ઠંડીનો પ્રકોપ વધે તો પાકને ભારે નુકસાન પહોંચી શકે છે. આજના સમયમાં હવામાનની અનિશ્ચિતતા અને આબોહવા પરિવર્તનને કારણે ખેતી કરવી વધુ પડકારજનક બની ગઈ છે. પહેલા ખેડૂત પરંપરાગત અનુભવના આધારે ખેતીના નિર્ણયો લેતા હતા, પરંતુ હવે માત્ર અનુભવ પૂરતો નથી, વૈજ્ઞાનિક હવામાન આગાહી અને તેના આધારે આપવામાં આવતી કૃષિ સલાહ ખેડૂતોને યોગ્ય સમય યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. વાવણીનો સમય નક્કી કરવો, સિંચાઈ કરવી, ખાતર આપવું, દવાઓનો છંટકાવ કરવો કે પાકની કાપણી કરવી, આ તમામ નિર્ણયો હવામાનને ધ્યાનમાં રાખીને લેવામાં આવે તો ઉત્પાદન અને નફામાં વધારો થાય છે. આધુનિક ટેકનોલોજીના યુગમાં ઇન્ડિયા મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ

0: એગ્રીકલ્ચર રિસર્ચ અને કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા ખેડૂતોને હવામાન આધારિત કૃષિ સલાહ આપવામાં આવે છે. આ સેવા ખેડૂતો માટે એક વિશ્વસનીય માર્ગદર્શક બની રહે છે, જે કુદરતી જોખમ ઘટાડવામાં અને ખેતીને વધુ નફાકારક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કૃષિ હવામાન સલાહ સેવા શું છે તેની વાત કરીએ તો મિત્રો, કૃષિ હવામાન સલાહ સેવા એગ્રોમેન્ટ એડવાઇઝરી સર્વિસ એ હવામાન આગાહીના આધારે ખેડૂતોને આપવામાં આવતી વૈજ્ઞાનિક સલાહ છે. આ સેવા હેઠળ આગામી 5 દિવસના હવામાનની આગાહી અનુસાર પાક, પશુપાલન અને બાગાયત માટે જરૂરી ભલામણો આપવામાં આવે છે. ભારતમાં આ સેવા ઇન્ડિયા મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ IMD, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ICAR અને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓના સહકારથી ચલાવવામાં આવે છે. ખેડૂતોને કેવી રીતે લાભ થાય તેની વાત કરીએ તો સિંચાઈનું આયોજન કરી શકે. જો આગામી દિવસોમાં વરસાદની શક્યતા હોય તો ખેડૂત સિંચાઈ મુલતવી રાખી શકે છે. આથી પાણી, વીજળી અને ખર્ચમાં બચત થાય છે. ખાતર અને દવાઓને યોગ્ય ઉપયોગ કરી શકે. વરસાદ પહેલાં દવા કે ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો તેનો અસરકારક ઉપયોગ થતો નથી. હવામાન સલાહ દ્વારા યોગ્ય સમય પસંદ કરી શકાય છે. જીવાત અને રોગનું નિયંત્રણ લાવી શકાય. ઉચ્ચ ભેજ અને તાપમાન જીવાતો તથા રોગોને પ્રોત્સાહન આપે છે. હવામાન આધારિત આગાહીના આધારે સમયસર નિયંત્રણ શક્ય બને છે. કુદરતી આફતો સામે સાવચેતી લઈ શકાય. ભારે વરસાદ, ગરમીની લહેર, ઠંડી કે તોફાની પવન જેવી પરિસ્થિતિઓ માટે અગાઉથી તૈયાર કરી શકાય છે. ગુજરાતના ખેડૂતો માટે ખાસ ઉપયોગીતાની વાત કરીએ તો કપાસ, મગફળી, જીરું, ઘઉં, ડુંગળી અને શાકભાજી જેવા પાકોમાં હવામાનનું મહત્વ ઘણું છે. દાખલા તરીકે કપાસમાં વરસાદી પરિસ્થિતિએ ચૂસિયા જીવાતનો ઉપદ્રવ વધે છે. જીરામાં ભેજ વધે તો જાખરિયા રોગનો પ્રકોપ વધી શકે. મગફળીમાં વરસાદના આધારે વાવણીનો સમય નક્કી કરવો જરૂરી બને. કૃષિ હવામાન સલાહ ખેડૂતોને આ નિર્ણયો વધુ ચોકસાઈથી લેવા મદદ કરે છે. હવામાન માહિતી ક્યાંથી મેળવવી? તો મિત્રો, ખેડૂતો હવામાન આધારિત સલાહ મેળવી શકે છે મેઘદૂત મોબાઈલ એપ દ્વારા, મોસમ એપ દ્વારા, દામિની એપ દ્વારા, કૃષિ યુનિવર્સિટી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા, વોટ્સએપ અને SMS સેવા, આકાશવાણી અને સ્થાનિક સમાચારપત્રો દ્વારા. એક સામાન્ય ઉદાહરણની વાત કરીએ તો હવામાન આગાહીમાં આગામી 3 દિવસ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવે તો આવી સ્થિતિમાં ખેડૂત કયા પગલાં લે? તો યુરિયા કે અન્ય દ્રાવ્ય ખાતર આપવાનું ટાળવું, જંતુનાશક દવા છંટકાવ મુલતવી રાખવું, ખેતરમાં પાણી નિકાસની વ્યવસ્થા કરવી, તૈયાર પાકનું સુરક્ષિત સંગ્રહ કરવું, આવા નાના નાના નિર્ણયો મોટા નુકસાનથી બચાવી શકે. તો મિત્રો, આધુનિક ખેતીમાં માત્ર અનુભવ પૂરતો નથી, વૈજ્ઞાનિક માહિતીનો ઉપયોગ પણ જરૂરી છે. કૃષિ હવામાન સલાહ સેવા ખેડૂતોને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે, ખર્ચ ઘટાડે અને ઉત્પાદન વધારવામાં સહાયક બને છે. તો દરેક ખેડૂતે હવામાન આધારિત કૃષિ સલાહનો નિયમિત ઉપયોગ કરીને પોતાની ખેતીને વધુ નફાકારક અને સુરક્ષિત બનાવવી જોઈએ. હવામાનની સાચી માહિતી ખેતીમાં વધારાની કમાણી એ આજના સમયનું સફળતાનું સૂત્ર છે.
1: આપ સાંભળી રહ્યા હતા સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી, વિષય કૃષિ હવામાન સલાહ સેવા ખેડૂતો માટે આધુનિક માર્ગદર્શન. પ્રસ્તુતિ CD કરમસિયાણી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી ક્ષણોમાં ગાંધી વંદના અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરાશે.
2: અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ ગાંધી વંદના. આજનો વિષય છે દાંડી સત્યાગ્રહ, જેને પ્રસ્તુત કરશે ધીરુભાઈ પટેલ.
3: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે કાર્યક્રમ ગાંધી વંદના.

0: શ્રોતા મિત્રો, ગાંધીવંદના કાર્યક્રમ અંતર્ગત દાંડી સત્યાગ્રહ વિશેની વાત કરશે ધીરુભાઈ પટેલ.
1: બરોડા આકાશવાણીના મિત્રો, તમે અહીંયા દાંડીમાં આજે વરસતા વરસાદે પધાર્યા તેનો મને બહુ આનંદ.

એટલે મોટું કામ છે, પણ ગમે ત્યારે રિયાનું ધોવાણ અટકે એ માટેની કમ્પાઉન્ડ વોલ જરૂરી છે. બાંધી છે, સરકારે બાંધી છે, અડધી બાંધી છે, અડધી બાકી છે, પણ એટલું કામ પહેલાં કરવું જોઈએ. બીજું દાંડીમાં કરવા જેવું જે અગત્યનું કયું કામ છે તે એ છે, મિત્રો, અહીંયા વડ છે, મોટો વડ જેનું આયુષ્ય 100 વર્ષથી ઉપરનું છે. જે વડની નીચે ગાંધીજી દાંડીમાં રહ્યા તે દરમિયાન વડ હેઠળ એની પ્રાર્થના સભાઓ થતી. 100 વર્ષની ઉપરનો હેરિટેજ વૃક્ષ તરીકે પણ સરકારે ધ્યાનમાં લીધેલું છે. અહીંયા જે બધા યાત્રીઓ આવે છે તેને માટે સરકારે ગાંધી મેમોરિયલ તો ઘણું બધું સરસ બાંધ્યું છે, પણ લોકો બેસીને પ્રાર્થના કરી શકે, સભા કરી શકે એવું સ્થળ આ ગાંધી વડ નીચે હોવું જરૂરી છે. અને ઐતિહાસિક છે આ વડ, ઐતિહાસિક છે. જે વડ નીચે ગાંધીજીએ સ્વરાજ્યની બધી વાતો કરેલી, ત્યાં આગળ પ્રાર્થના સભા થાય. કોઈ જગ્યાએ પ્રાર્થના કરવાનું સ્થળ, આટલો મોટો પ્રોજેક્ટ કર્યો પણ પ્રાર્થના કરવાનું એવું સ્થળ નથી. અને જગ્યા સરકારી જગ્યા છે એટલે બીજું કામ જો થવું જરૂરી હોય તો અહીંયા આગળ યાત્રાઓ આવે છે, પ્રવાસીઓ આવે છે, દેશ પરદેશના મહેમાનો આવે છે. બેસીને ઘડીભર શાંતિથી બેસીને પ્રાર્થના કરે એવું સ્થળ અહીંયા ગોઠવાય એવી અમારી ગ્રામજનોને આ પ્રદેશના લોકોની લાગણી અને માગણી બંને છે. આ બે વાત છે. ત્રીજી એક વાત છે તે કે નવસારી સુધી તો ગાંધી માર્ગ બન્યો છે સરસ, પણ નવસારી એરુ 4 રસ્તાથી દાંડી સુધીનો રસ્તો હજુ બન્યો નથી. સિંગલ વે છે. અકસ્માતો પણ બહુ થાય છે, શાને કારણે અટક્યો છે ખબર નથી, પણ એ લગભગ બહુ 16 કિલોમીટર નો એ રસ્તો એ નથી થઈ શક્યો, તે દુઃખદ છે. અહીંયા એટલા બધા યાત્રાળુ આવે છે, સાંકડો રસ્તો છે. એટલે ત્રીજી એક વાત, આ પણ સરકારને કારણે જવી જોઈએ. હું કોઈ માગણી કરીને કે સરકાર પાસે એ કરું નહીં, આખી દાંડીનું કે અહીંના પ્રજાનું કામ નથી, દેશનું કામ છે. દાંડી હવે દાંડીવાળાનું ગામ રહ્યું નથી, અમે દાંડીના જ છીએ. આ ગામ હવે ભારતનું ગામ છે, વિશ્વનું ગામ છે, તે રીતે એનો ઉલ્લેખ થવો જોઈએ, એનો વિકાસ થવો જોઈએ. આટલી વાત દાંડી વિશેની છે. ગાંધીજીની કૂચ વિશે તો ઘણી બધી વાતો થઈ. ગાંધીજી જે વખતે અહીંયા આવ્યા 30માં, ત્યારે ગામમાં પોલીસ પટેલ હતા. તે જમાનામાં ગામનો કારભાર સંભાળનારા પોલીસ પટેલ હતા, અને એ અંગ્રેજના ફેવર કરનારા માણસ. એણે ગામમાં એવો એક સોપો પાડી દીધો કે ગામમાંથી કોઈ બહાર નીકળીને બહુ કામ સત્યાગ્રહમાં જોડાય એવું રાખેલું નહીં. અમારા ઘરમાં બધાના ઘરમાં રેંટિયા હતા, એટલા લોકોને ડરાવેલા કે રેંટિયા પણ લોકોએ સંતાડી દીધેલા. એ એક સ્થિતિ હતી. આજે હવે એ સ્થિતિ કમ્પ્લીટલી જુદી છે. ગાંધીના આવ્યા પછીથી તો આખો પ્રદેશ, એના માટેનો એક શબ્દ છે, ગાંધીનું વૃંદાવન બન્યું. એક ઘર એવું ન હોય આ ગામમાં અને કે જ્યાં રેંટિયો ચાલતો ન હોય. આ પ્રદેશના લોકો આજીવિકા માટે વિદેશ નીકળે છે. પરદેશથી મુંબઈ જ્યારે ઉતરે ત્યારે તો સ્ટીમરમાં આવતા, પણ અમે લોકો મુંબઈ એમને લેવા જઈએ તો થેલીમાં ખાદીના કપડાં લઈને જઈએ. પહેલાં ઉતરે એટલે ત્યાંથી કપડાં બદલીને પછી અહીંયા આવે એવું વાતાવરણ તે વખતે હતું. આજે જોડું છે. આજે આપણે એમ નહીં કહીએ કે બધાએ કાંતવું જોઈએ, ઘેરે ઘેર કંતાવું જોઈએ. પરિવર્તન છે, બધાથી ના કાંતી શકાય, પણ બધાથી ખાદી તો પહેરી શકાય કમસે કમ. ગાંધીને ઝાડું લઈને આપણે ગામડામાં સફાઈ કરવા ભલે ના નીકળીએ, પણ પરિવર્તન છે. ગામડે ગામડે પાયખાના સેનિટેશનનું કરીએ કે જેથી ગામની સ્વચ્છતા જળવાય. એટલે પરિવર્તન પામેલા સમયમાં ગાંધીને આપણે કેવી રીતે અપનાવવો તેનો વિચાર બુદ્ધિજીવી લોકોએ કરવો જોઈએ. આટલી વાત અમારા મનમાં ગાંધીજીના સત્યાગ્રહ વિશેની છે. સત્યાગ્રહ તો બહુ જુદી વસ્તુ છે. આજે તો સત્યાગ્રહ કંઈ રહ્યો નથી ખાસ ગાંધીજીની દ્રષ્ટિનો, પણ પરિવર્તન છે, એમાં આપણું કંઈ એ ચાલી ન શકે. પણ તમે મિત્રો આટલી વાત કરજો, પાછા તમે 2 વર્ષ પછી આવો તો તમને લાગુ જોઈએ કે દાંડીમાં કંઈક પરિવર્તન થયું છે, અને તેમાં આજે રસ્તા છે, પ્રાર્થના સભા છે, એ બધું થવું જરૂરી છે. અમે લોકો એટલે કે સ્થાનિક લોકો બને ત્યાં સુધી ગાંધી વિચારનો અમલમાં મૂકવા પ્રયત્ન કરીએ છીએ. જેમ કે દાંડીમાં પંચાયતી રાજ થયું ત્યારથી માંડીને આજ સુધી ગ્રામ પંચાયતની કદી ચૂંટણી નથી થઈ. બહુ મોટી વાત છે. નો ઇલેક્શન, ઓલવેઝ સિલેક્શન. પંચાયતમાં કદી અમે રાજકારણ લાવ્યા નથી, પંચાયતની ચૂંટણી જ નથી થઈ. સરપંચ કે કમિટી, અમે બધા ગામ લોકો ભેગા મળીએ અને નક્કી કરીએ. વાદ વિવાદ થાય એને અમે આવકારીએ, પણ તેને અંતે કેપ્ટન તો એક જ હોય ને ટીમમાં. સમજાવીએ લોકોને
અને બધા લોકો માને છે અને સમજે છે. આ ગાંધી વિચાર છે. ચૂંટણીથી આ ગામને અમે અલિપ્ત રાખ્યું છે. અહીંયા શિક્ષણની સંસ્થા છે, બહુ મોટી સંસ્થા છે શિક્ષણની. શિક્ષણની સંસ્થામાં બધાને અમે આવકારીએ. રાજદ્વારી માણસો આવે, મિનિસ્ટરો આવે, બધા જ આવે. પણ આ પ્રિમાઇસિસમાં અમે રાજકીય ભાષણ હજુ સુધી થવા દીધું નથી. વિનંતી કરીએ કે તમારે તમારો પ્રચાર કરવો હોય તો ગામમાં બીજે સ્થળે કરો, સંસ્થામાં રાજકારણ ન લાવવું. આવું બધું અમે શક્ય તેટલા પ્રયત્ન કરીને ગાંધી વિચારને અનુસરવા પ્રયત્ન

0: કરીએ છીએ. આટલી વાત દાંડી વિશે.
1: શ્રોતા મિત્રો, ગાંધીવંદના કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા ગાંધીવાદી ધીરુભાઈ પટેલ દ્વારા દાંડી સત્યાગ્રહની વાત. હવે સાંભળીએ આ ભજન.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. શાંતિપૂર્ણ માહોલમાં 149મી રથયાત્રાનું સમાપન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન સહિત દેશભરના 75 અમૃત સ્ટેશનોનું લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અંતર્ગત વૃક્ષારોપણ અભિયાનની સમીક્ષા બેઠક યોજાઈ. રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા. રાજ્યની આતંકવાદ વિરોધી ટુકડીએ આતંકવાદી મોડ્યુલની તપાસ સંદર્ભે જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા 5 લોકોની ધરપકડ કરી. સમાચાર વિગતવાર. ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન રથયાત્રા શાંતિપૂર્વક સંપન્ન થઈ છે. પરંપરાગત રૂટ પર નગરચર્યા પૂર્ણ કરીને રથયાત્રા મોડી સાંજે સૌહાર્દપૂર્ણ માહોલમાં નિજ મંદિરે પરત ફરી. 30,000થી વધુ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, પેરામિલિટરી ફોર્સ અને અન્ય સુરક્ષા એજન્સીઓના અભેદ બંદોબસ્ત વચ્ચે અસંખ્ય ભક્તોએ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી. વહેલી સવારે ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી ભગવાન આશીર્વાદ મેળવ્યા. મુખ્યમંત્રીએ પહિન્દવિધિ કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. રથયાત્રાના સમગ્ર રૂટ પર ભગવાનનું ભાવભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ઠેર ઠેર મગ અને જાંબુના પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું. રથયાત્રા પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર સંઘવીએ સરસપુર ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર, શ્રી રણછોડરાયજી મંદિર તેમજ વિવિધ ભંડારા અને સેવાકીય સ્થળોની મુલાકાત લઈ ભક્તો માટેની સુવિધા, સુરક્ષા અને સુવ્યવસ્થિત આયોજનની સમીક્ષા કરી હતી.
1: આજની સૌથી મોટી આસ્થા અને વ્યવસ્થાની યાત્રા એટલે ભગવાન જગન્નાથજીની અમદાવાદની રથયાત્રા. કરીબન 10 લાખથી વધારે લોકો આજે દર્શનાર્થે આ યાત્રામાં જોડાયા છે. તમામ લોકોની વ્યવસ્થાઓ માટે પોલીસ દ્વારા અને પ્રશાસન દ્વારા ખૂબ સારી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ગજરાજજી ગત વર્ષે યાત્રામાં નારાજ થયા હતા. એ ગજરાજને ગરમી કે બીજી કોઈ બી તકલીફ ના પડે તેમના દરેક પગથિયે પોલીસ જવાનો દ્વારા રસ્તા પર પાણી મૂકવામાં આવ્યું, છાંટવામાં આવ્યું, જેથી ગજરાજને ગરમીનો સામનો ના કરવો પડે.
0: રથયાત્રામાં 18 ગજરાજ, 101 ટ્રક, લોગા એક મંડળી, ભજન મંડળીઓ

0: મુખ્ય આકર્ષણ રહ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ ટ્રોલી પર અલગ અલગ થીમ આધારિત આકર્ષક ટેબલો રજૂ કરવામાં આવ્યા, જેમાં પર્યાવરણ બચાવ, વૃક્ષો વાવો, પ્લાસ્ટિક મુક્ત, ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા જેવા સામાજિક સંદેશાઓને વિશેષ સ્થાન આપવામાં આવ્યું હતું. અખાડાના કલાકારોએ વિવિધ કરતબો રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા. આ વર્ષે રથયાત્રાની સુરક્ષા માટે અત્યાર સુધીનો સૌથી મોટો ટેકનોલોજીયુક્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 30,000 પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, પેરામિલિટરી ફોર્સ અને રેપિડ એક્શન ફોર્સના જવાનો સ્પોટ રૂટ પર તૈનાત રહ્યા. રથયાત્રાના રૂટ પર પોલીસ ડ્રોન સતત ઉડતા રહીને સઘન વોચ રાખી રહ્યા હતા. આ ઉપરાંત રથયાત્રા સાથે ચાલે તે માટે પોલીસ દ્વારા વિશેષ વાહન તૈયાર પણ કરવામાં આવ્યું હતું. રથયાત્રાના માર્ગ પર 34,000થી વધુ સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવ્યું. તૈનાત કરાયેલી એમ્બ્યુલન્સ અને આરોગ્ય ટુકડી દ્વારા 41 જેટલા ઇમરજન્સી કેસમાં સમયસર સારવાર અને હોસ્પિટલ સુધી પહોંચાડવાની કામગીરી કરવામાં આવી. રથયાત્રાના રૂટ પર ઉત્પન્ન થયેલા 42 મેટ્રિક ટન કચરાનો ત્વરિત અને વૈજ્ઞાનિક ઢબે નિકાલ પણ કરવામાં આવ્યો. ભાવનગર, જૂનાગઢ અને સુરત સહિત રાજ્યના વિવિધ ભાગોમાં પણ ભવ્ય રથયાત્રા ભક્તિભાવપૂર્વક યોજાઈ હતી. ગોધરામાં ઐતિહાસિક રણછોડજી મંદિરથી રથયાત્રા નીકળી હતી. રાજ્યસભા સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર, લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવ અને ભાજપ જિલ્લા પ્રમુખ મયંક દેસાઈએ રથને ખેંચીને યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. હાલોલમાં ગાંધીચોક સ્થિત છગનમગન લાલજી મંદિરથી 40મી રથયાત્રાનું વિધિવત પ્રસ્થાન કરાયું હતું. હાલોલમાં કંજરી રામજી મંદિરના મહંત રામચરણદાસ મહારાજ સહિત સંતો મહંતો જોડાયા હતા. યાત્રા માર્ગ પર ઠેર ઠેર સ્વાગત, આરતી અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાતા રથયાત્રા શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થઈ. અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં યોજવામાં આવેલી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ. સાંભળીએ એક અહેવાલ.
1: મોડાસા શહેરમાં 11 વાગ્યાથી આ રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે સાંજે 7 થી 8 વાગ્યાના અરસામાં સમાપન થયું હતું. આ સાથે જ યાત્રાધામ શામળાજી ખાતે પણ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા મંદિર પરિસરમાં યોજાઈ હતી. મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો લ્હાવો લીધો હતો. આ સાથે જ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં યોજવામાં આવેલી રથયાત્રાને લઈને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આકાશવાણી માટે અંકિત ચૌહાણ, અરવલ્લી.
0: તાપી જિલ્લાના વ્યારાનગર ખાતે તાપી જિલ્લા રથયાત્રા સમિતિ અને હિન્દુ સંગઠન દ્વારા ભગવાન જગન્નાથજીની 11મી રથયાત્રા પણ કાઢવામાં આવી હતી. આ સાથે જ વ્યારા ઉપરાંત કાકરાપાર, સોનગઢ અને નિઝર ખાતે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન સહિત દેશભરના 75 અમૃત સ્ટેશનોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. ઉલ્લેખનીય છે કે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત 26.80 કરોડના ખર્ચે ભક્તિનગર રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ કરાયો છે, જેમાં સ્ટેશન ભવનના વિકાસ માટે 11.81 કરોડ અને ફૂટ ઓવરબ્રિજ નિર્માણ માટે 14.99 કરોડની રકમનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક ચેનલ AIR News_ABD ને ફોલો કરશો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અંતર્ગત વૃક્ષારોપણ અભિયાનની સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા અમદાવાદના મેયર હિતેશ બારોટ હાજર રહ્યા. આ પ્રસંગે શ્રી શાહે ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અંતર્ગત વૃક્ષારોપણના મહાઅભિયાનને જનજન સુધી પહોંચાડવા અને 1.25 કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ સાકાર કરનારા સૌનો આભાર માન્યો અને કહ્યું હતું કે 1.25 કરોડ વૃક્ષો વાવવાથી અભિયાન પૂરું નથી થતું, પરંતુ શરૂ થયું છે. પક્ષના કાર્યક્રમ તરીકે નહીં, પરંતુ પોતાના ધાર્મિક સામાજિક કર્તવ્ય તરીકે વૃક્ષો ઉછેરવાની શ્રી શાહે તમામ હાજર લોકોને અપીલ કરી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વૃક્ષારોપણ માત્ર માનવ માટે જ નહીં, દરેક જીવ માટે પણ જરૂરી છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા છે. 11 લાખથી વધુ ઉમેદવારો મેડિકલ, ડેન્ટલ, આયુષ અને અન્ય સંબંધિત કાર્યક્રમો માટે ક્વોલિફાય થયા છે. બધા ઉમેદવારોના સ્કોર સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર ઉપલબ્ધ છે. એનટીએ જણાવ્યું હતું કે પરિણામો સમયસર જાહેર કરવામાં આવ્યા છે, જેથી ઉમેદવારો માટે પ્રવેશ અને કાઉન્સેલિંગ પ્રક્રિયા સરળતાથી ચાલુ રહે. આ વર્ષે ભારતના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં સ્થિત 5,440 કેન્દ્રો પર લગભગ 20 લાખ ઉમેદવારોએ પુનઃ પરીક્ષા આપી હતી. રાજ્યની આતંકવાદ વિરોધી ટુકડીએ પ્રતિબંધિત પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા કથિત આતંકવાદી મોડ્યુલની તપાસ સંદર્ભમાં 5 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓને પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખડિયાલ ગામમાંથી પકડવામાં આવ્યા. એટીએસના જણાવ્યા અનુસાર આ મહિનાની શરૂઆતમાં ધરપકડ કરાયેલા 8 કથિત જૈશ એ મોહમ્મદ સભ્યોની પૂછપરછ દરમિયાન તેમના નામ બહાર આવ્યા હતા. જિલ્લા

0: કોર્ટે તમામ આરોપીઓને 24 જુલાઈ સુધી એટીએસ કસ્ટડીમાં મોકલ્યા છે. 3 જુલાઈના રોજ ગુજરાત એટીએસે ગુજરાત અને મધ્યપ્રદેશના વિવિધ વિસ્તારોમાંથી 8 કથિત જૈશ એ મોહમ્મદ સભ્યોની ધરપકડ કરી હતી. શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ ખેડા જિલ્લામાં શૈક્ષણિક કાર્ય પદ્ધતિનું મૂલ્યાંકન કરી શિક્ષકો અને વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે દ્વિપક્ષીય સંવાદ કર્યો અને કહ્યું હતું કે રાજ્યના કોઈ દીકરો કે દીકરી શિક્ષણના હકથી વંચિત ન રહી જાય એ સુનિશ્ચિત કરવાની જવાબદારી આપણા સૌની છે. આ પ્રસંગે રીવાબાએ શાળામાંથી ડ્રોપ આઉટ થયેલા વિદ્યાર્થીઓની ખાસ મુલાકાત લઈ તેમને શાળામાં ફરી દાખલ કરવા ખાસ અનુરોધ પણ કર્યો હતો. ખેડા જિલ્લામાં પ્રાકૃતિક ખેતી અભિયાન અંતર્ગત ગળતેશ્વરના મીઠાના મુવાડા ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે એક દિવસીય તાલીમ પણ આપવામાં આવી. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરવાનો હતો. તાલીમ દરમિયાન કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને ખરીફ પાકોના વાવેતર પહેલા બીજને રોગમુક્ત બનાવવા માટે ગૌમૂત્ર અને ગાયના છાણમાંથી તૈયાર થતા બીજા મૃતના ઉપયોગ અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું. રાજ્યમાં રમતગમત વિભાગ દ્વારા કલા મહાકુંભ 2026-27નું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લામાં સ્પર્ધાનું સંચાલન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અમદાવાદ દ્વારા કરવામાં આવશે. આ કલા મહાકુંભમાં 37 જેટલી વિવિધ કલાકૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્પર્ધા તાલુકા, જિલ્લા, પ્રદેશ અને રાજ્ય કક્ષા એમ કુલ 4 સ્તરે યોજાશે. સાહિત્ય, કલા, નૃત્ય, ગાયન, વાદન અને અભિનયમાં રસ ધરાવતા ઇચ્છુક ઉમેદવારો 7 ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકશે. ભુજ ખાતે કચ્છ કાર્નિવલનો પ્રભારી મંત્રી કાંતિ અમૃતિયા અને રાજ્યમંત્રી ત્રિકમ છાંગાની ઉપસ્થિતિમાં હમીરસર તળાવ ખાતે પ્રારંભ થયો. 1200થી વધુ કલાકારોની 48 ભાતીગળ સાંસ્કૃતિક કૃતિઓની ઝલક પણ આમાં દેખાઈ હતી. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સાંસદ પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક યોજાઈ. આ બેઠકમાં 33 કચેરીઓ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતના વિકાસલક્ષી કાર્યોની સમીક્ષા પણ કરવામાં આવી. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. શાંતિપૂર્ણ માહોલમાં 149મી રથયાત્રાનું સમાપન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન સહિત દેશભરના 75 અમૃત સ્ટેશનોનું લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગર લોકસભા, હરિયાણી લોકસભા અંતર્ગત વૃક્ષારોપણ અભિયાનની સમીક્ષા બેઠક યોજાઈ. રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા. રાજ્યની આતંકવાદ વિરોધી ટુકડીએ આતંકવાદી મોડ્યુલની તપાસ સંદર્ભે જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા 5 લોકોની ધરપકડ કરી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: એટલે કે 1314 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, 7:20 થઈ રહી છે. પ્રસ્તુત કરીએ પ્રભુ સ્મરણના સંગીતનો ભજનનો કાર્યક્રમ વંદના. સર્વપ્રથમ સાંભળીએ અહેમદ હુસેન અને મોહમ્મદ હુસેનના સ્વરમાં આ ભક્તિ ગીત.

0: શ્રેયા ઘોષાલ અને સાથીઓના સ્વરમાં આ આરતી સાથે પ્રભુ સ્મરણના સંગીતનું ભજનનું કાર્યક્રમ વંદના અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત કરીએ કાર્યક્રમ પ્રાસંગિક. આજનો વિષય છે આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ. સંપાદન પરેશ મારુ, પઠન વિરલ રાણા.
1: દર વર્ષે 17 જુલાઈના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ માનવ અધિકારોનું રક્ષણ, યુદ્ધ અપરાધો, માનવતા વિરુદ્ધના ગુનાઓ, નરસંહાર અને અન્ય ગંભીર આંતરરાષ્ટ્રીય ગુનાઓ સામે ન્યાય સુનિશ્ચિત કરવાનો છે. વર્ષ 1998માં 17 જુલાઈએ ઇટાલીના રોમ શહેરમાં રોમ સ્ટેટ્યુટ સ્વીકારવામાં આવ્યો હતો, જેના આધારે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત ICC સ્થાપના થઈ. આ ઐતિહાસિક ઘટનાની યાદમાં દર વર્ષે 17 જુલાઈએ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ ઉજવવામાં આવે છે. રોમના કાયદાને અપનાવ્યા પછી આંતરરાષ્ટ્રીય ન્યાય માટે વિશ્વ દિવસની સ્થાપના થઈ અને તેનાથી ICCની રચનાને શાંતિ અને નિયમન માટે ક્રાંતિકારી એડવાન્સ માનવામાં આવી હતી. આ સંધિના સભ્ય બનતા 150થી વધુ દેશો અને 123થી વધુ રાજ્યો આ નવી સંધિનો લાભ મેળવે છે. આ દિવસ વિશ્વભરમાં શાંતિ, કાયદાનું શાસન, માનવ ગૌરવ અને ન્યાયના મૂલ્યોને મજબૂત બનાવવાના સંકલ્પ સાથે ઉજવવામાં આવશે. આજના સમયમાં યુદ્ધ, આતંકવાદ, માનવ તસ્કરી, મહિલા અને બાળ શોષણ જેવા પડકારોને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય ન્યાયનું મહત્વ વધુ વધ્યું છે. ભારત વિશ્વનું સૌથી મોટું લોકશાહી રાષ્ટ્ર છે અને અહીંનું બંધારણ દરેક નાગરિકને સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયનો અધિકાર આપે છે. ભારતીય ન્યાયપાલિકા, સર્વોચ્ચ ન્યાયાલય, ઉચ્ચ ન્યાયાલયો અને નીચલી અદાલતો કાયદાના શાસનને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આંતરરાષ્ટ્રીય કાયદા, માનવાધિકારો અને વૈશ્વિક શાંતિના મુદ્દાઓ પર ભારત સતત રચનાત્મક સહયોગ આપે છે. ભારતમાં ન્યાયને લોકો સુધી પહોંચાડવા માટે ઈ કોર્ટ પ્રોજેક્ટ, લોક અદાલતો, કાનૂની સહાય યોજનાઓ અને મહિલા અને બાળ સુરક્ષા કાયદાને તથા ડિજિટલ ન્યાય વ્યવસ્થામાં સતત સુધારા કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસો સામાન્ય નાગરિકને ઝડપી અને સરળ ન્યાય ઉપલબ્ધ કરાવવા માટે મહત્વપૂર્ણ છે. ગુજરાત રાજ્ય પણ ન્યાયિક અને કાનૂન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. ગુજરાત ઉચ્ચ ન્યાયાલય રાજ્યમાં કાયદાનું શાસન જાળવવામાં મહત્વ

0: પૂર્ણ ભૂમિકા ભજવે છે. જિલ્લા અને તાલુકા કક્ષાએ કાર્યરત અદાલતો તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક કાનૂની સહાય આપવામાં આવે છે. રાજ્યમાં સમયાંતરે લોક અદાલતો, કાનૂની જાગૃતિ અભિયાનો અને શાળા કોલેજોમાં કાનૂની શિક્ષણના કાર્યક્રમો યોજવામાં આવે છે. ગુજરાતમાં મહિલા સુરક્ષા, બાળ અધિકારો, પર્યાવરણ સંરક્ષણ અને ગ્રાહક અધિકારો જેવા વિષયો પર ન્યાયિક વ્યવસ્થા સક્રિયપણે કાર્યરત છે. પર્યાવરણ સંબંધિત કેસોમાં ન્યાયાલયોમાં નિર્ણયો કુદરતી સંસાધનોના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થયા છે. આ ઉપરાંત સાયબર ગુનાઓ સામે કાયદાકીય કાર્યવાહી અને ડિજિટલ સુરક્ષા અંગે પણ જાગૃતિ વધારવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ આપણને યાદ અપાવે છે કે માત્ર અદાલતો જ નહીં પરંતુ દરેક નાગરિકની જવાબદારી પણ ન્યાયી સમાજના નિર્માણમાં મહત્વની છે. ભેદભાવ, હિંસા, ભ્રષ્ટાચાર અને અન્યાય સામે અવાજ ઉઠાવવો તથા કાયદાનું પાલન કરવું એ જ સાચા અર્થમાં ન્યાયને મજબૂત બનાવે છે. વિદ્યાર્થીઓ માટે આ દિવસનું વિશેષ મહત્વ. તેઓએ બંધારણમાં આપવામાં આવેલા મૂળભૂત અધિકારો અને મૂળભૂત કર્તવ્યોને સમજવા, કાયદાનું પાલન કરવા, માનવ અધિકારોનો આદર કરવા અને સમાજમાં સમાનતા તથા ભાઈચારાની ભાવના વિકસાવવા પ્રયત્ન કરવો જોઈએ. શિક્ષણ દ્વારા ન્યાય પ્રત્યેની જાગૃતિ વધે તો સમાજ વધુ શાંતિપૂર્ણ અને જવાબદાર બની શકે. આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસનો મુખ્ય સંદેશ એ છે કે વિશ્વમાં શાંતિ, સમાનતા અને માનવ ગૌરવ જાળવવા માટે ન્યાય અનિવાર્ય છે. ભારત અને ગુજરાત બંને કાયદાના શાસન, માનવ અધિકારોના રક્ષણ અને દરેક નાગરિકને ન્યાય ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોમાં સતત આગળ વધી રહ્યા છે. ચાલો આપણે સૌ ન્યાય, સત્ય, સમાનતા અને માનવતાના મૂલ્યોને જીવનમાં અપનાવી ને વધુ ન્યાયી, સુરક્ષિત અને સમૃદ્ધ સમાજના નિર્માણમાં પોતાનું યોગદાન આપીએ.
1: આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક, વિષય આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ, સંપાદન પરેશ મારુ, પઠન વિરલ રાણા, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી ક્ષણોમાં સવારનું બુલેટિન અપાશે.

આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન સહિત દેશભરના 75 અમૃત સ્ટેશનોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. ઉલ્લેખનીય છે કે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત 26.80 કરોડના ખર્ચે ભક્તિનગર રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ કરાયો છે. આ સ્ટેશન પર મહિલા અને પુરુષો માટે અલગ એર કન્ડિશન્ડ પ્રતીક્ષાલય અને આધુનિક વીઆઈપી રૂમ સહિત અદ્યતન સુવિધાઓ વિકસાવવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સોશિયલ મીડિયા પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક અંગ્રેજી દૈનિકમાં લખેલ લેખ શેર કર્યો છે. એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ લેખ રાષ્ટ્રપતિની ભગવાન જગન્નાથ પ્રત્યેની આજીવન ભક્તિને પ્રતિબિંબિત કરે છે, જેમાં બાળપણની પ્રિય યાદોથી લઈને તેમના જીવનને આકાર આપનારા ગહન આધ્યાત્મિક અનુભવો સુધીની તેમની સફરનું વર્ણન કરવામાં આવ્યું છે. ભારતમાં પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ રેલ મુસાફરીને પ્રોત્સાહન આપવા માટે આજે પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનની શરૂઆત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હરિયાણાના જિંદ રેલવે સ્ટેશન પર તેને લીલી ઝંડી આપશે. આ ટ્રેન જિંદ અને સોનીપત વચ્ચે દોડશે. આ ટ્રેન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટેકનોલોજી દ્વારા સંચાલિત છે, જે હાઇડ્રોજનને વીજળીમાં રૂપાંતરિત કરે છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા છે. 11 લાખથી વધુ ઉમેદવારો મેડિકલ, ડેન્ટલ, આયુષ અને અન્ય સંબંધિત કાર્યક્રમો માટે ક્વોલિફાય થયા છે. બધા ઉમેદવારોના સ્કોર્સ સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર ઉપલબ્ધ છે. NTAએ જણાવ્યું હતું કે પરિણામો સમયસર જાહેર કરવામાં આવ્યા છે, જેથી ઉમેદવારો માટે પ્રવેશ અને કાઉન્સેલિંગ પ્રક્રિયા સરળતાથી ચાલુ રહે. આ વર્ષે ભારતના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં સ્થિત 5,440 કેન્દ્રો પર લગભગ 20 લાખ ઉમેદવારોએ પુનઃ પરીક્ષા આપી હતી. કચ્છના રેલવે મુસાફરો માટે મોટા સમાચાર છે. ગાંધીધામવાસીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તે ગોપાલપુર સ્ટેશન ખાતે ભુજથી ઉપડતી 7 ટ્રેનને

0: રેલવે બોર્ડ દ્વારા કોમર્શિયલ સ્ટોપેજને મંજૂરી આપવામાં આવી છે. હવે નજીકના જ ભવિષ્યમાં સ્ટેશન ધમધમતું થઈ જશે. ગાંધીધામ ખાતે રેક રિવર્સલની પ્રક્રિયા ટાળવા હવે ટ્રેનો ગાંધીધામ કેબિન ગોપાલપુર ભુજ રૂટ પરથી દોડશે, જેમાં દાદર ભુજ, બાંદ્રા ટર્મિનસ ભુજ, ભુજ પુણે, ભુજ શાલીમાર અને અમદાવાદ ભુજ નમો ભારત રેપિડ રેલ સહિત કુલ 7 ટ્રેનોમાં ફેરફાર અમલમાં આવશે. રેલવે બોર્ડના 15 જુલાઈ 2026 આદેશ મુજબ એડવાન્સ રિઝર્વેશન શરૂ થાય તે પહેલાં જ નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવશે. ગઈકાલે અષાઢી બીજ નિમિત્તે ભુજ ખાતે કચ્છ કાર્નિવલનો પ્રભારી મંત્રી કાંતિ અમૃતિયા અને રાજ્યમંત્રી ત્રિકમ છાંગાની ઉપસ્થિતિમાં હમીરસર તળાવ કાંઠે પ્રારંભ થયો. 1200થી વધુ કલાકારોની 48 ભાતીગળ સાંસ્કૃતિક કૃતિઓની ઝલક દેખાઈ હતી. કચ્છી નવા વર્ષે મહાદેવ ગેટથી પ્રારંભ કરાયેલ કાર્નિવલમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કલાકારોની કૃતિઓ ખેંગાર પાર્ક સુધી રજૂ કરવામાં આવી હતી. કચ્છી કલા અને સંસ્કૃતિની ઝાંખીઓની પ્રસ્તુતિથી કચ્છીએ તો સોળે કળાએ ખીલી ઉઠી હતી. કચ્છભરના 2500 જેટલા કચ્છી કલાકારોએ કચ્છ, ગુજરાત તથા અન્ય રાજ્યની સંસ્કૃતિને 48 ફ્લોટના માધ્યમથી રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ઇંગ્લેન્ડની ટીમે ભારતને 4 વિકેટે પરાજિત કરી 3 વનડે મેચોની શ્રેણી 1 મેચથી સરભર કરી છે. કાર્ડિફ ખાતેની બીજી મેચમાં ઇંગ્લેન્ડે ભારતના 233 રનના વિજયી લક્ષ્યાંક સામે 6 વિકેટ ગુમાવી 235 રન કરી મેચ જીતી લીધી હતી. જો રૂટ 99 રન કરી નોટ આઉટ રહ્યા હતા. એ અગાઉ ભારતે 44 ઓવરમાં 233 રન કર્યા હતા, જેમાં શ્રેયસ અય્યરના 66 અને વિરાટ કોહલીના 65 રન મુખ્ય હતા. રાજ્યમાં રમતગમત વિભાગ દ્વારા કલા મહાકુંભ 2026-27 આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લામાં આ સ્પર્ધાનું સંચાલન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અમદાવાદ દ્વારા કરવામાં આવશે. સાહિત્ય, કલા, નૃત્ય, ગાયન, વાદન અને અભિનયમાં રસ ધરાવતા ઇચ્છુક ઉમેદવારો 7 ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકશે. અષાઢી બીજના દિવસે ગઈકાલે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ થયાના અહેવાલ છે. દરમિયાન કચ્છી નવા વર્ષનું સુકન સચવાતું હોય એમ જિલ્લામાં રાપરમાં સૌથી વધુ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યાના અહેવાલ છે. તો ગાંધીધામમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે 11 વાગ્યાના અરસામાં વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો દૂધઈ પંથકમાં બપોરે 2:30 વાગ્યાની આસપાસ મેઘરાજા મન મૂકીને 1 કલાક વરસ્યા હતા. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણા ખાતે જિંદ અને સોનીપત વચ્ચે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપશે. ગૃહમંત્રી અમિત શાહ આજથી પશ્ચિમ બંગાળની 3 દિવસની મુલાકાતે. રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી વધ્યો. અમેરિકી હુમલાઓનો ઈરાને વળતો જવાબ આપ્યો. ભારતે એશિયન અંડર 19 અને અંડર 23 બોક્સિંગ ચેમ્પિયનશીપમાં 2 સુવર્ણ અને 3 રજત ચંદ્રક જીત્યા અને બીજી 1 દિવસીય મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 4 વિકેટથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણા, ચંદીગઢ અને પંજાબની મુલાકાત લેશે. હરિયાણાની તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી જિંદ રેલવે સ્ટેશન પર જિંદ અને સોનીપત વચ્ચે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપશે. તેઓ જિંદના એકલવ્ય સ્ટેડિયમ ખાતે લગભગ 14,700 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: इस प्रोजेक्ट के साथ भारत ने एक नया वैश्विक कीर्तिमान स्थापित किया है और उन कई देशों से आगे निकल गया है जो अभी इस तकनीक का परीक्षण कर रहे हैं. जहां जर्मनी और चीन जैसे देश आमतौर पर 2 या 3 कोच वाली छोटी हाइड्रोजन ट्रेन चलाते हैं, वहीं भारत ने 10 कोच वाली ट्रेन विकसित की है. इस ट्रेन की क्षमता लगभग 2600 यात्रियों को ले जाने की है, जो दुनिया भर की अन्य हाइड्रोजन ट्रेनों की तुलना में सबसे ज्यादा है. 3200 हॉर्स पावर की क्षमता के साथ यह दुनिया की सबसे शक्तिशाली हाइड्रोजन ट्रेनों में से एक है. यह ट्रेन हाइड्रोजन फ्यूल सेल तकनीक से चलती है, जो हाइड्रोजन को विद्युत में परिवर्तित करके ट्रेन को आगे बढ़ाती है. इस प्रक्रिया में केवल जल वाष्प उप उत्पाद के रूप में उत्पन्न होता है, जिसके परिणाम स्वरूप रेल संचालन के दौरान कार्बन उत्सर्जन 0 होता है. आनंद कुमार, आकाशवाणी समाचार, जिंद.
2: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા દેશભરના 75 અન્ય અમૃત સ્ટેશનનું ઉદઘાટન કરશે. ગુજરાતના રાજકોટ ભક્તિનગર રેલવે સ્ટેશનનું પણ વર્ચ્યુઅલી લોકાર્પણ કરાશે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
3: प्रधानमंत्री जलंधर कैंट रेलवे स्टेशन का उद्घाटन करने के बाद SCS नगर मोहाली रेलवे स्टेशन, श्री मुक्तसर साहिब और श्री अनंतपुर साहिब रेलवे स्टेशनों सहित 20 राज्यों के 74 पुनर्विकसित रेलवे स्टेशनों का जलंधर से ही वर्चुअली उद्घाटन करेंगे। इन स्टेशनों का पुनर्निर्माण दुनिया के सबसे बड़े स्टेशन पुनर्विकास प्रोग्राम में से एक अमृत भारत स्टेशन स्कीम के तहत किया गया है। वह जलंधर कैंट

0: કતારમાં ભારતીય સમુદાય પ્રત્યેના તેમના સ્નેહ અને ભારત કતાર સંબંધો વચ્ચેની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને પણ યાદ કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી પશ્ચિમ બંગાળના 3 દિવસના પ્રવાસે રવાના થશે. આ મુલાકાત દરમિયાન ગૃહમંત્રી સરહદ સુરક્ષા, શાસન, કાયદો અને વ્યવસ્થા અને વિકાસ સંબંધિત અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. શ્રી શાહ બીએસએફ સંબંધિત વિવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે. ગૃહમંત્રી આજે પશ્ચિમ બંગાળમાં સરહદ સંબંધિત મુદ્દાઓ પર એક બેઠકની અધ્યક્ષતા પણ કરશે. તેઓ રાજ્યમાં ઘડાયેલા 3 નવા ફોજદારી કાયદાઓના અમલીકરણની પણ સમીક્ષા કરશે. સંસદનું ચોમાસુ સત્ર આ મહિનાની 20મી તારીખથી શરૂ થઈ રહ્યું છે. આજે વહેલી સવારે ભાજપના નેતૃત્વ હેઠળ એનડીએ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં વરિષ્ઠ ગઠબંધન મંત્રીઓની બેઠકમાં ગૃહમાં તેની રણનીતિને અંતિમ સ્વરૂપ આપશે. આ બેઠકમાં એનડીએના કાયદાકીય કાર્યસૂચિ, ગઠબંધન ભાગીદારો વચ્ચે સંકલન અને સત્ર દરમિયાન વિરોધનો સામનો કરવા માટે એકીકૃત વ્યૂહરચના પર ચર્ચા થવાની શક્યતા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ગઈકાલે નવનિર્મિત નમો એરપોર્ટથી નવી દિલ્હી સુધીની પ્રથમ વાણિજ્યિક ફ્લાઇટને લીલી ઝંડી આપવામાં આવી. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ અને કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલે એરપોર્ટ પર આયોજિત એક ખાસ સમારોહમાં સંયુક્ત રીતે પ્રથમ ફ્લાઇટને લીલી ઝંડી આપી હતી. સાંભળી આ અંગે એક અહેવાલ.
1: કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ ઓર રાષ્ટ્રીય રાજધાની દિલ્હી કે બીચ સીધી હવાઈ કનેક્ટિવિટી સે ઇસ ક્ષેત્ર મેં પર્યટન, વ્યાપાર ઓર નિવેશ કો કાફી બઢાવા મિલને કી ઉમ્મીદ હૈ. યાત્રીઓં કો અબ લંબી સડક યા રેલ યાત્રાઓ પર નિર્ભર નહીં રહેના પડેગા, જિસસે યાત્રા કા સમય કાફી કમ હો જાયેગા. સ્થાનીય પ્રશાસન કે અનુસાર જલ્દ હી નમો એરપોર્ટ સે દેશભર કે અન્ય પ્રમુખ શહેરો મેં હવાઈ સેવાઓ કો બઢાને કી યોજના પહેલે સે હી ચલ રહી હૈ. પ્રવેશ અડિયેચા, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ.
0: રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ નીટ યુજી 2026 પૂર્ણ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા છે. 11 લાખથી વધુ ઉમેદવારો મેડિકલ, ડેન્ટલ, આયુષ અને અન્ય સંબંધિત કાર્યક્રમ માટે ક્વોલિફાય થયા છે. બધા ઉમેદવારોના પરિણામ સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર ઉપલબ્ધ છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ જણાવ્યું કે ઉમેદવારો માટે સરળ પ્રવેશ અને કાઉન્સેલિંગ સુનિશ્ચિત કરવા માટે પરિણામો સમયસર જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે ભારતના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરમાં 5,440 કેન્દ્રો પર આશરે 20 લાખ ઉમેદવારોએ પુનઃ પરીક્ષા આપી હતી. ગુજરાતની આતંકવાદ વિરોધી ટુકડીએ પ્રતિબંધિત પાકિસ્તાન સમર્થિત આતંકવાદી ગઠબંધન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા કથિત આતંકવાદી મોડ્યુલની તપાસ સંદર્ભમાં 5 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓને પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખડિયાલ ગામમાંથી પકડવામાં આવ્યા હતા. એટીએસના જણાવ્યા મુજબ આ મહિનાની શરૂઆતમાં ધરપકડ કરાયેલા 8 કથિત જૈશ એ મોહમ્મદ સભ્યોની પૂછપરછ દરમિયાન તેમના નામ બહાર આવ્યા હતા. જિલ્લા કોર્ટે તમામ આરોપીઓને 24 જુલાઈ સુધી એટીએસ કસ્ટડીમાં મોકલ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી વધ્યો છે. અમેરિકાએ ઈરાન પર હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા છે અને નવા લક્ષ્યોને નિશાન બનાવ્યા છે. જવાબમાં ઈરાને પ્રદેશમાં અમેરિકાના સાથી દેશો પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા છે. ઈરાને ચેતવણી આપી કે જો જરૂર પડે તો તે વધુ હુમલાઓ વધારી શકે છે. ગયા મહિને બંને દેશો વચ્ચે થયેલ કામચલાઉ યુદ્ધ વિરામ હવે સમાપ્ત થઈ ગયો છે અને હોર્મુઝ સમુદ્રધુની પર તણાવ વધી રહ્યો છે. ઈરાની સૈન્યે જણાવ્યું હતું કે હોર્મુઝ સમુદ્રધુની પર કોઈપણ બાહ્ય હસ્તક્ષેપ સહન કરશે નહીં. આ ક્ષેત્રમાં તણાવમાં સતત વધારો થવાથી વૈશ્વિક તેલ પુરવઠા પર પણ અસર થવાની શક્યતા છે. ભગવાન જગન્નાથની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા આજે સવારે 9:30 વાગે ઓડિશાના પુરીમાં ફરી શરૂ થશે. ગઈકાલે રાત્રે અંધારું થયા બાદ રથોને રોકવામાં આવ્યા હતા. આજે ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાના રથ શ્રી ગુંડીચા મંદિર તરફ આગળ વધશે. ભારતે જકાર્તામાં એશિયન અંડર 19 અને અંડર 23 બોક્સિંગ ચેમ્પિયનશીપમાં 2 સુવર્ણ અને 3 રજતચંદ્રક જીત્યા છે. જકાર્તામાં યોજાયેલી અંડર 23 પુરૂષોની ફાઇનલમાં ગઈકાલે પ્રભાવશાળી પ્રદર્શન કરતા વિશ્વનાથ સુરેશે 50 કિલોગ્રામ અને ગંગાએ 55 કિલોગ્રામ વજન વર્ગમાં સુવર્ણચંદ્રક જીત્યા. અંડર 19 પુરૂષોની ફાઇનલમાં ભારતીય બોક્સરોને રજતચંદ્રકથી સંતોષ માનવો પડ્યો. આદિત્ય 55 કિલોગ્રામ વર્ગ અને શુભમ રાજપૂત 90 કિલોગ્રામ વર્ગમાં ઉઝબેકિસ્તાનના ખેલાડીઓ સામે હારતા તેમણે રજતચંદ્રક મેળવ્યા. પુરુષોની ક્રિકેટમાં યજમાન ઇંગ્લેન્ડે ગઈકાલે રાત્રે કાર્ડિફના

0: ઉફિયા ગાર્ડન્સ ખાતે ત્રણ મેચની શ્રેણીની બીજી વન ડે ઇન્ટરનેશનલ મેચમાં ભારતને ચાર વિકેટથી હરાવી શ્રેણી 1-1 બરાબર કરી દીધી હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારત 44 ઓવરમાં 233 રનમાં ઓલ આઉટ થયું હતું. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
1: આજના અખબારોમાં જગન્નાથ ભગવાનની ભવ્ય રથયાત્રા, ઇસરોના વૈજ્ઞાનિકોના રાજીનામા સહિત વિવિધ સમાચારોને સ્થાન અપાયું છે. નવગુજરાત સમય લખે છે, નાથની નગરચર્યા, ભક્તોનો મહાસાગર, શ્રદ્ધાની હેલી. ગુજરાત સમાચારની હેડલાઇન છે, ઇસરોના 100 વૈજ્ઞાનિકોના ટાટા બાય બાય, જય શ્રી કૃષ્ણ, રામ રામ. સંદેશ લખે છે, ત્રીજી ભાષાનો અભ્યાસ ધોરણ 5 કે 6 થી શરૂ કરો, સુપ્રીમની સલાહ. આ સાથે પુરીની રથયાત્રામાં નાસભાગમાં એકનું મોત, 200થી વધુ ઘાયલ. અમેરિકાએ હુમલાનો વ્યાપ વધાર્યો, ઈરાનના અનેક શહેરોને નિશાન બનાવ્યા. વૃદ્ધ અસાધ્ય બીમાર કેદીઓની વહેલી મુક્તિ માટે નીતિ ઘડવા રાજ્યોને સુપ્રીમનો આદેશ જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે. સ્થાનિક સમાચારોમાં અમેરિકા સ્થિત અમરેલીના હીરાના વેપારીનું અપહરણ, 45 કરોડ ખંડણીની વસૂલી જેવા સમાચારોને સ્થાન અપાયું છે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણા ખાતે જિંદ અને સોનીપત વચ્ચે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપશે. ગૃહમંત્રી અમિત શાહ આજથી પશ્ચિમ બંગાળની 3 દિવસની મુલાકાતે. રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી વધ્યો. ભારતે એશિયન અંડર 19 અને અંડર 23 બોક્સિંગ ચેમ્પિયનશીપમાં 2 સુવર્ણ અને 3 રજતચંદ્રક જીત્યા અને બીજી એક દિવસીય મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 4 વિકેટથી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

228.3 મીટર્સ અર્થાત 1314 કિલોહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું ભુજ કેન્દ્ર. શ્રોતા મિત્રો, અત્યારે સવારના 7:55 થઈ રહી છે. સમય છે આપને દિવસ દરમિયાન પ્રસારિત થનાર કાર્યક્રમોની વિગત અને સ્થાનિક હવામાન જણાવવાનું. શરૂ કરીએ પ્રથમ સભાના કાર્યક્રમોની વિગત સાથે. અત્યારે બરાબર 7:15 મોર્નિંગ ન્યૂઝ દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરાશે. 8:30 અને 9:30 સમય રહેશે સમાચાર હેડલાઇન્સનો. 8:32 પર કચ્છી કાર્યક્રમ હલો કર્યું ગાલ. આજનો વિષય છે ખાદ્યો પીંધો કી પચેતો. કાર્યક્રમ પ્રસ્તુતિ પલ્લવી માણેક. 8:45 પર આપ સાંભળશો ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા. પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ રજૂ કરીશું બરાબર 9:00. પ્રાયોજક છે NCERT. 9:32 પર કાર્યક્રમ સંતવાણી અંતર્ગત આપ સાંભળશો નારાયણ સ્વામીના કંઠે ગવાયેલ કેટલાક ભજન. ત્યારબાદ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સિંધી કાર્યક્રમ રિલે કરીશું બરાબર 10:00. હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન પ્રસ્તુત કરીશું 10:30 પર. આજે આપ અભિનેત્રી ઝરીના વહાબના જન્મદિવસ પર વિશેષ ફિલ્મી ગીતો સાંભળશો. 10:45 પર લોક સંગીત. ત્યારબાદના તમામ કાર્યક્રમ અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરાશે, જેમાં 12:02 તેમજ 2:40 પર ગેર ફિલ્મી ગુજરાતી ગીતો આપ સાંભળશો. 12:30 બહેનો માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. 1:10 પર સુગમ સંગીત. ફોજી જવાનો માટેનો ખાસ કાર્યક્રમ જય ભારતી આપ સાંભળશો બરાબર 1:30. 3:00 પ્રથમ સભાની સમાપન ઉદ્ઘોષણા અપાશે.

હવે નજર કરીએ બીજી સભાના કાર્યક્રમોની વિગત પર. બીજી સભાના આરંભે 5:10 તથા 7:05 નો સમય રહેશે સમાચાર હેડલાઇન્સનો. 6:15

હવે જોઈએ સ્થાનિક હવામાન. ગત 24 કલાક દરમિયાન ભુજ ખાતે મહત્તમ ઉષ્ણતામાન 36.6 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ ઉષ્ણતામાન 27.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. હવામાં ભેજનું પ્રમાણ 48-77% રહ્યું અને 34.6 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાયું. આજે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. દિવસ દરમિયાન પ્રસારિત થનાર કાર્યક્રમોની વિગત અને સ્થાનિક હવામાન આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. થોડી ક્ષણોમાં બરાબર 8 વાગે સમાચાર પ્રભાત અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરાશે.

0: ISRO exit rules. Supreme Court flags third language timing, mentions the Pioneer. In editorial titled A Game Bigger Than Its Grand Spectacle, the Indian Express writes, as Spain and Argentina face off in what will be their first meeting in the FIFA World Cup since 1996, the finale promises a grand spectacle. Last-minute winners, comebacks, extraordinary underdog performances, and teeming moments of individual brilliance have made sure that the football itself has never been overshadowed. The spotlight now falls on Spain and Argentina. And finally, the Times of India informs that about the first private orbital rocket launch on Saturday. The papers add, Skyroot Aerospace is days from becoming India's first private space tech startup to launch an orbital class rocket. Vikram 1 is set to lift off at 11:30 from Sriharikota. And with that, it's back to you, Shagun.
1: Thank you, Pramod. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to flag off India's first hydrogen-powered train from Jind Railway Station in Haryana this morning. Delhi government approves 400 crore rupees startup and incubation policy to promote innovation and self-employment. National Testing Agency declares results of NEET UG 2026 re-examination. Gujarat ATS arrests 5 persons from Patan district in connection with its probe into Jaish-e-Mohammed terror module. And in men's cricket, hosts England beat India by 4 wickets in second ODI to level 3 match series 1-1. And with that, we end the morning news. Have a nice day.
2: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન સહિત દેશભરના 75 અમૃત સ્ટેશનોનું લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જિંદ અને સોનીપત વચ્ચે પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનની શરૂઆત કરાવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અંતર્ગત વૃક્ષારોપણ અભિયાનની સમીક્ષા બેઠક યોજાઈ. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે ભારતે આ વર્ષે 3.76 કરોડ ટન અનાજ અને 3.77 કરોડ ટન બાગાયતી પાકનું ઉત્પાદન કર્યું. ભારતે સામાજિક સુરક્ષા કવરેજમાં 1 અબજનો આંકડો પાર કર્યો. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે આર્થિક પડકારોનો સામનો કરવા માટે બિમ્સ્ટેક સભ્ય દેશો વચ્ચે સહયોગ પર ભાર મૂક્યો. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 149મી રથયાત્રા યોજાઈ. વહેલી સવારથી દૂર દૂરથી આવેલા ભક્તો ઉત્સાહભેર રથયાત્રામાં જોડાયા. કચ્છી નવા વર્ષે ભુજના અમીરસર કાંઠે કાર્નિવલમાં છલકાયો કચ્છી સંસ્કૃતિનો વૈભવ. પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગ હેઠળ કટોસણ રોડ રણુજ બ્રોડગેજ સિંગલ સેક્શન પર પેસેન્જર ટ્રેન સેવાઓના સંચાલન માટે મંજૂરી મળી. રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા. ગોપાલપુર સ્ટેશન ખાતે ભુજથી ઉપડતી 7 ટ્રેનને રેલવે બોર્ડ દ્વારા કોમર્શિયલ સ્ટોપેજને મંજૂરી આપવામાં આવી. અષાઢી બીજના દિવસે ગઈકાલે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ. જિલ્લામાં સૌથી વધુ રાપરમાં 2 ઇંચ જેટલો વરસાદ. ઇંગ્લેન્ડની ટીમે ભારતને 4 વિકેટે પરાજિત કરી 3 વન ડે મેચોની શ્રેણી 1-1 મેચથી સરભર કરી. હવે પછીના મુખ્ય સમાચાર 9:30 અપાશે.
3: આકાશવાણી જો ભુજ કેન્દ્ર.
4: આકાશવાણી જો હે ભુજ કેન્દ્ર આય રજૂ કર્યો તો કચ્છી કાર્યક્રમ હલો કર્યું ગાલ. કાર્યક્રમ પ્રસ્તુતિ પલ્લવી માણેક. તો અચો સોણો કાર્યક્રમ હલો કર્યું ગાલ.

કે પાંજે મોંથી કરી અને જડા પાંજો વિસર્જન કર્યું હતા અડા સુધી પાંજે શરીર મેં ખોરાક અને પાણી જી સફર કરવાય તો અજ અન વિશે જ પાં ચર્ચા કરતાસી કે પાંજો શરીર કેડી રીતે એન કે પચાય તો અને કેડી રીતે એન જો વેસ્ટ પ્રોડક્ટ એટલે કે એનજી બિનજરૂરી વસ્તુ ઉત્સર્જન માર્ગે બહાર કાઢે તો પહેલાં પણ ગાલ કરો કે પાણી જો પાચન તો પાણી જો પાચન નતું થયે પણ પાણી જો સીધે સીધો શોષણ થયે તું તો પાણી ખરેખર એડી વસ્તુ આવે કે જેમ કે તોડે જ જરૂર નથી પે પાણી સીધે સીધો પાંજે શરીરમાં બની અને સીધે સીધો શોષાય તો તહી પ્રક્રિયા આ જો કો પાણી જે શોષણ જી એ 5-20 મિનિટમાં પૂરી થઈ બને તી તો પણ નેરિયું કે મોંથી કરી અને અન્નડીમાં બને તો તડે કેડી રીતે કમ કરે તો જડે પાણી પીઓ તા તો એ મોં મજા ઘારાય અને સીધો એ અન્નડીમાં બને તો અને કડાય પણ જો પાચન નતો થયે પણ જડી રીતે પાણી પાઇપમાં વજો અને સીધો જ શરીર બને એડી જ રીતે એ સીધો જ મોઢે મેથી અન્નડીમાં અને અન્નડીમાંથી સીધો હોજરીમાં બને તો જો પેટ ખાલી વે તો પાણી કડાય રોકાજે નતો અને સીધે સીધો 11 નંધે આંતરડેમાં બને તો અને એમ કે પણ 5-10 મિનિટ લાગે તી તો નંધો આંતરડો આવે એ એન જોકડો મહત્વ જો સ્ટેશન આવે કે જડા એ ઊભો રહે તો થોડોક ટાઈમ એનમાં 90% પાણી આવે એ પાંજે આંતરણે જી દિવાલમાંથી સીધે સીધો શોષાય અને પાંજે લોહીમાં ભેરી વિને તો એમ કે પણ 5-10 મિનિટ અથવા તો 15 મિનિટ લાગે તી તો હાણે લોહીમાં જો પાંજો પાણી આવે એ કડા કડા બને તો લોહીમાં જો પાંજો પાણી આવે એ પાંજે મગજ સુધી પહોંચે તો પાંજી ચમડી સુધી પહોંચે તો પાંજે સ્નાયુઓ સુધી પહોંચે તો અને પાંજે સાંધે સુધી પહોંચે તો એ આખે આખી જો પ્રક્રિયા એમ કે માત્ર ને માત્ર ખાલી 20 મિનિટું જ લગે થયું પણ ચો ને પાણી ઓછું પીઉં તો થોડો મગજ પણ ભારી થઈ વને મગજમાં ટેન્શન થઈએ ચમડી પણ પાંજી ખરાબ થઈ વને પાંજે સ્નાયુઓ કે અસર થઈએ અને પાણી ઓછું પી દેથી સાંધા પણ ડોખેતા તો પાંજો પાણી એટલે ઠેકાણે કમ કરે તો જરૂરથી પાકે પાણી પીણું ખપે અને પાણી આવે એ પાંજે શરીર કે તંદુરસ્ત રખે તો અને હાણે પાણીમાંથી જો કોઈ વધારે જો પાણી આવે એ કેડી રીતે પાંજે શરીર મજા બહાર નીકળે તો પણ એમ જી ગાલ કર્યું તો જો કોઈ પાંજો પાણી આવે એન કે ફિલ્ટર કરે જો એટલે કે એન કે સાફ કરે જો કમ પાંજી કિડની કરે તી તો એ કિડની કેડી રીતે કરે તી સે પણ પા નેર્યું તો હકડેથી 2 કલાક મેં પાંજો પાણી આવે એ જેટલો શોષાય જોવે તો એટલો શોષાય બને અને પોઈ પાંકે પેશાબ લાગે તો એ પેશાબ માટે પાંજી કિડની પાંજે શરીર કે વધારે જે પાણી કે બહાર કાઢી વજેથી બરોબર અને પા ખાલી પેટે પાણી પીઓ એ બહુ વધારે ફાયદાકારક આવે એટલે ખાલી પેટે જરૂરથી પાણી પીણું ખપે કારણ કે તો એ સીધે સીધો હોજરીમાં બને તો અને શોષાય બને તો પાંજે શરીરમાં અને સીધો લોહીમાં ભરી બને તો સવાર જો કોઈ પાણી આવે અને કે પાંજે આયુર્વેદમાં અમૃત ચાયા બરોબર અને હાણે પાણી થદો પીણું કે નો કોસો પીણું તો પાણી જો કોઈ પાપીઓ તા અને કે જરૂરથી નો કોસો પીણું ખપે કારણ કે પાંજે શરીરમાં પાણી કે શોષાયેલા કરે પાંજે શરીર કે પાણી કે ગરમ કેણું ખપે તો જે બરફ જેરો થદો પાણી પાપીઓ તો અને કે 2-4 મિનિટો પચ દે વધુ વાર લાગે તી શોષાઈ દે વધુ વાર લાગે તી તો પાકે થોડોક પાણી નો શેકો પીણું ખપે જેથી કરીને પાંજો શરીરમાં પાણી સીધે સીધો શોષાઈ બને હાણે પાંજો પાણી આવે એ પાંજે શરીરમાં કોરો કમ કરે તો પાણી આવે એ પાંજે લોહી કે પતલો રખે તો પાંજે હૃદય કે પણ બરોબર રખે તો અને પરસેવે અને પેશાબથી પાંજે શરીરમાં જો કોઈ ટોક્સી નહીં જો કોઈ ખરાબ વસ્તુ હોય એમ કે બહાર કાઢી વજે તો અને પાંજે સંધે મેં ગ્રીસ ચેડો કમ કરે તો પાંજે સંધા જો કોઈ નબળા પી આવે તો મેં ગ્રીસ જો કમ કરે તો અને પાંજે મગજ કે એકદમ સક્રિય રખે તો અને હિતા થઈ પાણી જી ગાલ અને હણે પા ગાલ કરો કે પાંજો ખોરાક આય જો કો પા ખ્યો તાઈ ખોરાક કેડી રીતે પાંજે શરીરમાં અગ્ય હલે તો અને અંજી કોરો પ્રોસીજર આય તો ખોરાક જો પાચન આય ની હકડી વડી ફેક્ટરી જેડો કમ કરે તો કે પા મો મેં હકડો વડો કોળિયો ગનો હકડો વડો ઘાટો ભરો ત્યાંથી કરી અને એ પચી અને 2 સવારે અથવા 3 સવારે ઉત્સર્જન માર્ગ દ્વારા બહાર નીકળે ત્યાં સુધી જો હકડો કમાય વડી ફેક્ટરી જેરો કમાય તો એનજી ગાલ કર્યું તો પહેલાં પા મોંથી શરૂઆત કર્યું કે પાંજે મો મેં જો કોઈ લાર આવે એ લાર સ્ટાર્ચ કે પચાય અને એમ કે શર્કરામાં બદલે જો કમ કરે તો અને એમ કે 30 સેકન્ડ લગેતા અને જો કોઈ મોં મેં પાંજા દંધાઈ
दंद थी पा जो खोराक है इनके चबे अने नंढे नंढे टोकरे में

ફેરવીને પણ અન્નનળી દ્વારા જઠર સુધી પહોંચાયા હતા. તો અન્નનળીમાં એ ખોરાક કેટલી વાર રહેતો? તો હકડી પાઇપ જરિયા અન્નનળી એ ખોરાક કે પાંજી હોજરી સુધી પહોંચાય મેં 5 થી 10 સેકન્ડ લગાવી. અને હણે હોજરી જી ગાળ કર્યું તો હોજરી જી અંદર અમ્લ તત્વ એટલે કે એસિડ અહીં જેમ કે પા હોર્મોન્સ અથવા તા સિક્રીશન્સ ચોતા. તો એ જો કોઈ એ એસિડ પાંજે ખોરાક કે ખીચડી જેડો બનાવી છડીએ તા. અને એનજી અંદર જો કો પ્રોટીન નહીં અને કે તોડે જો કામ કરે તો અને જો કો જંતુ હોય અને કે મારે વેજે તો હી જો કો કામકાજ જાય એને કે 2 થી 4 કલાક લાગે તા. પોઈ ઈ ખોરાકમાંથી ડિપેન્ડ કરે તો કે પાં કોરો ખાધો હોય તન પ્રમાણે એનજી ટાઈમિંગ વધી વેને તી. પણ સાદ રીતે પાંચો તન કે 2 થી 4 કલાક લાગે તા. અને હણે જો કો પાં ગાલ કર્યો કે અસલી પાચન તો અસલી પાચન પાંજે નંદી આતરડે મે થી હતો. તો હી જો કો નંદો આતરડો હોય એનજી અંદર પાચન કરે મે પાકે લીવર અને સ્વાદુપિંડ પાકે મદદરૂપ થઈએ તા. તો હિન્જી અંદર 90% શક્તિ ઈ શોષાઈ બને તી. અને એમ કે 3 થી 6 કલાક લાગે તા. હવે 90% વસ્તુ જો શોષણ થઈ ગયો પાંજે લોહીમી અને જો કો વધારે જે વસ્તુ ભચી હોય એ વધારે જે વસ્તુ પા વડે આતરડીમાં બને તું. અને વડે આતરડી જે અંદર પાણી શોષા જતું અને જો કો બચેલો ફાઈબર હોય એ પણ થોડે પ્રમાણમાં શોષા જતો અને સારા બેક્ટેરિયા એનમાંથી ભનેતા. અને હન કમ કે 2 થી 48 કલાક લાગેતા જેડો ખોરાક એન પ્રમાણે એનજો પાચન. અને હણે એ 2 થી 48 કલાક લાગે પોઠિયા ચોકો વધારે જે વસ્તુ ભચી હતી એન કે 5 ઓતા મડ. તો એ મડ આ એ પાંજે શરીરમાંથી વડે આતરડેમાંથી મડ દ્વાર દ્વારા પાન કે ઉત્સર્જિત કર્યું હતા. તો હિન્જી અંદર ખોરાક જે પાચનની અંદર કાર્બોહાઈડ્રેટ પ્રોટીન અને ચરબી એ ત્રણ વસ્તુ અલગ અલગ રીતે પચેતી. અને એમ કે પચેલા ક્યારે કેટલો સમય લાગે તો એનજી પણ ગાલ કરો. તો કાર્બોહાઈડ્રેટ આય એટલે કે રોટલી ભાત કે અનાજ પણ જો કો ગાલ કર્યું તો એ અનાજ આય એમ કે પચદે હકડી કે 2 કલાક લાગે તી. અને એ પાંજે શરીર કે ઉંટાણે જ શક્તિ દેતો. હવે બે ગાલ કર્યું તો પ્રોટીન પનીર અને દાળ અને ઈંડેમાંથી મળે તો એ પાંજે સ્નાયુ એ કે ભનેલા કરીને મદદરૂપ થયે તો એમ કે પચેલા કરીને 3 થી 4 કલાક લાગે તા. અને સૌથી હરે હરે પચે ઈ આય ચરબી. તો તેલ ઘી અને જો કો તેલી બિયા બદામ ને એડી બધી વસ્તુ હોય એનમાંથી પાકે ચરબી મળે તી. તો એમ કે 6 થી 8 કલાક લાગે તા. એટલે ચાહતા કે તરેલો ખાધે પૂઠિયા પાંજો પેટ ભારી ભારી લાગે તો. અને પાંચણ કે હણે પાંજો પાચન બગડ્યું હોય તો પાચન બરોબર ના હોય એનજા લખણ એડે રીતે કે પાકે એસિડિટી થઈએ ગેસ થઈએ પાંજો પેટ ફૂલેલો ફૂલેલો લાગે પાકે કબજિયાત થઈ જશે પાકે ઝાડા થઈ જશે. તો પાંજે પાચનજી પ્રક્રિયા બગડે ન અને હી મથેવારી પાકે તકલીફો થઈએ ન તેલા કરીને પાકે 4 સરળ વસ્તુ યાદ રાખી જાય કે પાંજો જો કો ખોરાક આય એમ કે પાકે ચબે ચબે ને નિરાતે ખાધે જોવાય જેથી કરીને થોડોક પાચન તો પાંજે મોમે જ થઈ બને. બીઓ આય ગાલ તો જમે પૂઠિયા 3 મિનિટ પૂઠિયા થોડોક થોડોક ગરમ પાણી પાકે પીધો ખપે જ્યાંથી કરીને પાચનમાં મદદરૂપ થઈએ તો. અને બી ગાલ કરીએ તો રોજ પાકે સલાડ અને ફ્રૂટ ખેણા ખપે. સલાડ અને ફ્રૂટમાં ફાઈબર વહેતા જો કો પાચનમાં મદદરૂપ થઈએ તા. અને બી ગાલ કરીએ તો જમે પૂઠિયા 100 ડગલા હલણું ખપે. તો 100 ડગલા હલેથી પાંજો પેટ આય એ નમે તો અને પાંજી જો કો પાચનજી પ્રક્રિયા આય એ સરળ થઈ બની હતી. જમે પૂઠિયા વોક કરેલાય કડે ન કરણું કારણ કે પાંજો શરીર આય એ પાંજે જો કો ખોરાક કે પચાયેલાય મહેનત કરદો હોય તો અને પણ વોક કરેલાય ન કરું તો એ જો કો એનર્જી આ વોકિંગ મેં હલઈ બની હતી. તો 100 ડગલા જ હલણું એનથી વધારે ન હલણું. તો હિતા થઈ ખોરાક અને પાણી જે પાચનજી ગાલ. અને બી છેલ્લે એકડી ગાલ કર્યા તો ખોરાક મેં તરેલો બારાજો અને જંક ફૂડ જો એ જરૂરથી ન ખેણું ખપે કારણ કે એન કે પચીંદે વાર લાગે તી. અને પાણી જી ગાલ કર્યું તો પાંજે શરીર જે હિસાબે પાકે ઉનાળે જી સિઝન મેં 5 લિટર જી આસપાસ તો પાણી પીણું જ ખપે જેથી કરીને પાંજે શરીર મેં જો કો વધારે જો કચરો હોય સે નીકળી વને અને પાંજો શરીર ડીટોક્સિફિકેશન કરી ગને પાણી જી મદદથી. તો અહીં હણે સમજી ગયા હુંદા કે પાણી જો પાચન નતો થયે પાણી સીધે સીધો શોષાજે તો અને ખોરાક જો પાચન થયે તો. અને સૌથી વહેલો પાણી પીઓ ઓગો જો સવાર જો ભૂખે પેટે જો કો પાણી પીઓ
ઈ પણ હું

0: હાડો પાણી પીઓ તો એ અમૃત જેડો આવે. અને બી ગાલ કર્યું તો હંમેશા જમીને ઊભા થયું તડે પાંજો પેટ 80% ભરેલો હોણું ખપે. 100% પેટ ભરીને ખાધેસે. પાં ગાલ કર્યું ને કે મિક્સચર આવે તો મિક્સર મેં પાં કી વસ્તુ ભજો અને પાં હલાયું તો આખો ભરેલો વે તો એ મિક્સર બરોબર મિક્સ થઈએ ન. એટલે 20% ખાલી રાખેજો જેથી કરીને પાંજે શરીર જી જો કોઈ પ્રક્રિયા આવે એ સરળતાથી થઈએ અને પાંજો સારામાં સારું પાચન થઈ શકે. હી ગાલ જો કોઈ આમ કરે એ નવીતા નવી પાણ જાણતા જ વો પણ ઘણી વખત પાં ભૂલી વનોતા તાં કે આમ ફરીથી યાદ કરાય ડની બરોબર ન. અને આ કે અસાંજો હી પ્રોગ્રામ કેડો લાગે તો એ જરૂરથી અસાજી આકાશવાણી જે એડ્રેસ તે અહીં પત્ર વ્યવહારથી જણાવી શકો તા. તો અસાંજી આકાશવાણી જો એડ્રેસ આવે કેન્દ્ર નિયામક શ્રી આકાશવાણી ભુજ પિનકોડ નંબર 370001. તો જરૂરથી પ્રતિભાવ ડીજા અને ચોજા કે અસાંજો હી પ્રોગ્રામ કેડો લાગો. નિહાણે મુજબ વનેજો ટાણો થઈ રહ્યો હોય તો રજા ડીજા આંડી રેડિયો જેડલ પલ્લવી કે ફેરી મેલબો નવે વિષય સાથે નવે દિવસથી નવી સવાર જી નવી સ્ફૂર્તિ સાથે. સોણદલ મીડી ભા ભેણે કે મુજા જજા કરેને રામ રામ રામ રામ રામ રામ.
1: ही वो कच्ची कार्यक्रम हलो करियूं गाल कार्यक्रम प्रस्तुति पल्लवी माणिक प्रसारण आकाशवाणी जे भुज केंद्र दा करे में आयो.
2: श्रोता मित्रों 8:45 થઈ જવા થઈ રહી છે. પ્રસ્તુત કરીએ ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા. કાર્યક્રમની શરૂઆત કરીએ બેફામની રચના સાથે. ગાયક કલાકાર છે આશિત દેસાઈ.

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. અમદાવાદ ખાતે યોજાયેલી 149મી રથયાત્રાનું શાંતિપૂર્ણ માહોલમાં સમાપન. ભગવાન જગન્નાથની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા આજે સવારે 9:30 વાગ્યે ઓડિશાના પુરીમાં ફરી શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણા ખાતે જિંદ અને સોનીપત વચ્ચે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન સહિત દેશભરના 75 અમૃત સ્ટેશનોનું લોકાર્પણ કરશે. ગૃહમંત્રી અમિત શાહ આજથી પશ્ચિમ બંગાળની 3 દિવસની મુલાકાતે. રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા. અષાઢી બીજ નિમિત્તે યોજાયેલી રથયાત્રામાં જય જગન્નાથના જયઘોષથી માધાપર તેમજ ગાંધીધામમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું. કચ્છી નવા વર્ષે ભુજના હમીરસર કાંઠે કાર્નિવલમાં છલકાયો કચ્છી સંસ્કૃતિનો વૈભવ. સાંસદ વિનોદ ચાવડા દ્વારા યોજાયેલા દ્વિતીય કચ્છ કાર્નિવલની કૃતિઓને માણવા જનમેદની ઉમટી. 47થી વધુ કળાકૃતિના પ્રદર્શન સાથે 1200થી વધુ કલાકારોની રજૂઆતમાં સહજાનંદ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભુજ પ્રથમ વિજેતા જાહેર થઈ. ગોપાલપુર સ્ટેશન ખાતે ભુજથી ઉપડતી 7 ટ્રેનને રેલવે બોર્ડ દ્વારા કોમર્શિયલ સ્ટોપેજને મંજૂરી આપવામાં આવી. રાજ્યમાં રમતગમત વિભાગ દ્વારા કલા મહાકુંભ 2026-27નું આયોજન કરાયું. રસ ધરાવતા ઇચ્છુક ઉમેદવારો 7 ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકશે. રાજ્ય સરકાર દ્વારા યોગાસન સ્પર્ધા 2026નું આયોજન કરાયું. સ્પર્ધામાં ભાગ લેવા 27 જુલાઈ સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકાશે. અષાઢી બીજના દિવસે ગઈકાલે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ, તો જિલ્લામાં સૌથી વધુ રાપરમાં 2 ઇંચ જેટલો વરસાદ. ઇંગ્લેન્ડની ટીમે ભારતને 4 વિકેટે પરાજિત કરી 3 વનડે મેચોની શ્રેણી 1-1 મેચથી સરભર કરી. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 5:10 અપાશે.

શ્રોતા મિત્રો, 9:32 થઈ રહી છે. પ્રસ્તુત કરીએ કાર્યક્રમ સંતવાણી. કલાકાર નારાયણ સ્વામી.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સંતવાણી. આજે આપ કલાકાર નારાયણ સ્વામીના કંઠે ગવાયેલ ભજન સાંભળી રહ્યા હતા. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 10 વાગે સિંધી કાર્યક્રમ અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરાશે.
1: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજાર લીલા નિશાન સાથે ખુલ્યું. નિફ્ટી 130 અંકના ઉછાળા સાથે 24,000 પાર, સેન્સેક્સ 515 અંકના વધારા સાથે 77,000 પાર. અમદાવાદ ખાતે યોજાયેલી 149મી રથયાત્રાનું શાંતિપૂર્ણ માહોલમાં સમાપન. ભગવાન જગન્નાથની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા આજે સવારે 9:30 વાગે ઓડિશાના પુરીમાં ફરી શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણા ખાતે જીંદ અને સોનીપત વચ્ચે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન સહિત દેશભરના 75 અમૃત સ્ટેશનોનું લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અંતર્ગત વૃક્ષારોપણ અભિયાનની સમીક્ષા બેઠક યોજાઈ. ગૃહમંત્રી અમિત શાહની આજથી પશ્ચિમ બંગાળની 3 દિવસની મુલાકાત શરૂ. આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસની ઉજવણી. રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રવિવારે ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ ફાઇનલ જોવા માટે ન્યૂયોર્ક ન્યૂજર્સી સ્ટેડિયમમાં હાજર રહેશે. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી વધ્યો. અમેરિકી હુમલાઓનો ઈરાને વળતો જવાબ આપ્યો. સંસદનું ચોમાસું સત્ર આ મહિનાની 20મી તારીખથી શરૂ થઈ રહ્યું છે. રાજ્યની આતંકવાદ વિરોધી ટુકડીએ આતંકવાદી મોડ્યુલની તપાસ સંદર્ભે જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા 5 લોકોની ધરપકડ કરી. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સાંસદ પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક યોજાઈ. ભુજ ખાતે કચ્છ કાર્નિવાલનો હમીરસર તળાવ ખાતે પ્રારંભ. શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ ખેડા જિલ્લામાં શૈક્ષણિક કાર્યપદ્ધતિનું મૂલ્યાંકન કરી શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે દ્વિપક્ષીય સંવાદ કર્યો. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ગઈકાલે નવનિર્મિત નમો એરપોર્ટથી નવી દિલ્હી સુધીની પ્રથમ વાણિજ્યક ફ્લાઇટને લીલી ઝંડી આપવામાં આવી. ખેડા જિલ્લામાં પ્રાકૃતિક ખેતી અભિયાન અંતર્ગત ગળતેશ્વરના મીઠાના મુવાડા ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે 1 દિવસીય તાલીમ આપવામાં આવી. ભારતે એશિયન અંડર 19 અને અંડર 23 બોક્સિંગ ચેમ્પિયનશીપમાં 2 સુવર્ણ અને 3 રજત ચંદ્રક જીત્યા. હવે પછી આ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: असो
1: न्यापो
0: ॾींदव
1: असांजो इहो

228.3 મીટર એટલે કે 1314 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, 10:30 થઈ રહી છે. પ્રસ્તુત કરીએ કાર્યક્રમ મનોરંજન. આજે છે અભિનેત્રી ઝરીના વહાબનો જન્મદિવસ. આકાશવાણી ભુજ એમને એમના જન્મદિવસ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે. કાર્યક્રમની શરૂઆત કરીએ રૂના લૈલાના કંઠે ગવાયેલ આ ગીત સાથે, ફિલ્મ ઘરોંદા.

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો.
1: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: એક વિઝન જે વૈશ્વિક અર્થતંત્રમાં ગુજરાતને નેતૃત્વ અપાવે છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047 ના સંકલ્પને સાકાર કરતું આધુનિક વિશ્વનું પ્રવેશ દ્વાર એટલે ગિફ્ટ સિટી. આ વૈશ્વિક હબને રોકેટ ગતિ આપવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી ગિફ્ટ સિટીની મુલાકાત. અહીંયા નિર્માણાધીન કમર્શિયલ તથા માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સના પ્રગતિ કાર્યની થઈ સમીક્ષા. એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રજૂ થઈ ભવિષ્યની બ્લુપ્રિન્ટ સ્ટ્રેટેજિક રોડમેપ 2030, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ ગ્રોથ અને ગ્લોબલ કનેક્ટિવિટી જાળવી રાખવા પર સૂચન કર્યું. વૈશ્વિક સ્તરે અગ્રેસર ગુજરાતના સંકલ્પ સાથે ગિફ્ટ સિટી બની રહ્યું છે નવા ભારતના આર્થિક ઉત્થાનનું પ્રતીક. ગિફ્ટ સિટી, વૈશ્વિક રોકાણનું કેન્દ્ર સ્થાન.
4: કેચ ધ રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ. તો મેરા ખાસ આગ્રહ હૈ, વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલ કર કે બચાએં.
5: જળ છે તો આપણી છીએ, ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ. રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ, બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ, જળાશયો માં કાપ દૂર કરીએ, વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદ માં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.
6: આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ મનોરંજન. આજે ઝરીના વહાબના જન્મદિવસ નિમિત્તે આકાશવાણી પરિવાર તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત કરીએ લોકસંગીત. આજે સાંભળીએ દુહા છંદ

आप पन गो धन गज धन बाजी धन गी गोधन गज धन गन बाजी धन गौर रतन धन खान।

0: एक सहकर गत गन गड़ गड़ दद जलंग उछलम आ धड़ धड़ धर धमक थड़ भय भू धर गन खड़ मेरु शिव ध्यान खुलम तो तड़ तड़ सुर दोंद धड़क न सुरातन गन गड़ घासियत हड़ गणे ए बट थट न सुरान प्रगट घट भंजन विकट रूप नर सिंह बने जी विकट रूप नर सिंह बने। આ બધી ગર્જના સાંભળી અને અસુરોના હૃદય છે થડક ગોથડક થડક ગોથડક થડક ગોથડક ડાકલાના પડની જેમ માંડ્યા કોહાવા આ બટ થટ અસુરાણ પ્રગટ ઘટ ભંજન ગન વિકટ રૂપ નરસિંહ બને એ જીય વિકટ રૂપ નરસિંહ બને। થાંભલામાંથી ભગવાન પ્રગટ થાય છે પણ કેવો અવાજ થાય છે કે થર રર રર થાંભ ફટત ધર થર ઘર ગન ફરર કોટ ફર ગર અર ફનં તો થર રર રર થાંભ ફટત ધર થર ઘર ફરર કોટ ફર ગર અર ફનં આ ડર ડર મુખ વકર ભયંકર દેખત ગન ઝરર તેજ ઝર ગર અર તનં તો કર કર જન ગમર સમર ખઈ કર કર ગન હર હર દઈ તુસ પ્રાણ ગણે આ ભટ થટ સુરાણ પ્રગટ ઘટ ભંજન ગન વિકટ રૂપ નરસિંહ બણે જી વિકટ રૂપ નરસિંહ બણે તો કટ કટ રદ ભ્રકુટ ત્રકુટ મુખ ભાઈ કટ લપટ ઝપટ દ્રગ ત્રાગટ લલંગ ઝટપટ યંગ યુલાટ પલટ કર ઝંપી ગન ચપટ ચોટ ગતિ દુપટ ચલંગ તો પર ઘટ ઝટ પટક હિરણ કશ્યપ પ્રભુ ખટ ખટ ઘટ નખ ફટત ખણે આ બટ થટ સુરાણ પ્રગટ ઘટ ભંજન ગન વિકટ રૂપ નરસિંહ બણે જી વિકટ રૂપ નરસિંહ બણે। નરસિંહ ભગવાનને નરસિંહનું રૂપ ધારણ કરવાનું કારણ શું બન્યું તું કવિ કહે છે
1: કે લેખ કાગળ લખ્યા તા તું પ્રહલાદ ને ગન કાલ ને જીતુ વા કલમ ટાંકી।
0: પ્રહલાદ ના પિતા હિરણ્યકશિપુએ બ્રહ્માજી માથે તપ કરી વરદાન મેળવ્યું કે મારું મોત લોઢે નહીં લાકડે નહીં ઘરમાં નહીં બાર નહીં દિયે નહીં રાતે નહીં માણસથી નહીં પશુથી નહીં લીલે નહીં હુકે નહીં આવી બધી કલમો ટાંકી અને ભગવાન પાસે એણે સહી લઈ લીધી તથાસ્તુ કરાવી લીધું।
1: એ લેખ કાગળ લખા તા તું પ્રહલાદ ને ગન કાલ ને જીતો આ કલમ ટાંકી।
0: આ દુનિયામાં જો કોઈની કોઈને બીક લાગતી હોય તો પોતાના મોત જેવી કોઈને બીક નથી ને પોતાના જીવ જેવો જગતમાં કોઈને જીવ વાલો નથી બીજાનો।
1: આ લેખ કાગળ લખા તા તું પ્રહલાદ ને ગન કાલ ને જીતો આ કલમ ટાંકી એ વર્ષ ના વર્ષ વિચાર કરીને લખ્યું એ પછી માગતા નવ રહ્યો કાંઈ બાકી।
0: હિરણ્યકશિપુને એમ થયું કે આ દુનિયામાં મને કોઈ મારી શકે એમ નથી આવી એને શ્રદ્ધા બહી ગઈ।
1: એ વર્ષો ના વર્ષો વિચાર કરીને લખ્યું એ પછી માગતા નવ રહ્યો કાંઈ બાકી
0: પણ એને ક્યાં ખબર હતી
1: કે દેવ સૌ પાલતા સહી વિરંચી તણી।
0: બ્રહ્માની સહી થઈ એટલે એમાં મિનમેશ કાંઈ ફરે નહીં એ તો બધા દેવતાઓ એની સહી માને પણ બ્રહ્માનું સર્જન કરવા વાળો જે નિરંજન નિરાકાર ઈશ્વર છે એ તો સ્વયંભૂ છે સ્વયં સંચાલિત છે।
1: એ દેવ સૌ પાલતા સૈ વિરંચી તણી પણ દેવ નો દેવ એક જગત થાપે એક દીરદ બન્યા એક દીરદ બન્યા કાગળો એક એવી ગતિ।
0: આ કાગળો બધા રદ બની ગયા એટલે કે નકામા થઈ ગયા જે હિરણ્યકશિપુએ લખાવ્યા હતા કે દિવસે
1: કે વૈશાખ શુક્લ ચૌદશ વિશાલ રવિ હોત અસ્ત ગત સાંધિકાલ પ્રહલાદ કીન કરુણા પુકાર એ પ્રહલાદ કીન કરુણા પુકાર થર હરત થાંભ નરસિંહ વતાર થર હરત થાંભ નરસિંહ વતાર।
0: વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ચૌદશને દિવસે ભગવાન નરસિંહનો જન્મ થાય છે અને હિરણ્યકશિપુએ લખાવેલી જે બધી કલમો છે એ બધી રદ કરે છે।
1: એ લેખ કાગળ લખ્યા તા તું પ્રહલાદ ને કાલ ને જીતવા કલમ ટાંકી આ વર્ષો ના વર્ષો વિચાર કરીને લખ્યો એને માગતા નવ રહ્યો કાંઈ બાકી દેવ સૌ પાલતા સૈ વિરંચી તણી પણ દેવ નો દેવ એક જગત થાપે એક દીરદ બન્યા એક દીરદ બન્યા કાગળો એક એવી ગતિ એ

0: સિંહ આપે એ કઈ રીતે કે કટ કટ રાત ભ્રકુટ ત્રકુટ મુખ ભાઈ કાટ લાપાટ ઝાપાટ દ્રાગ ત્રાગાટ લલંગ ઝાટપાટ યંગ યુલાટ પલાટ કર ઝંપી યંગ અને ચપટ ચોટ ગતિ દુપટ ચલંગ પારગટ ઝટપાટક હિરણ કાશ્યપ પ્રભુ અને ખટ ખટ ઘટનક ફટત ખણે ભટ થટ નસુરાણ પ્રગટ ઘટ ભંજણ અને વિકટ રૂપ નરસિંહ બને જી વિકટ રૂપ નરસિંહ બને જીઓ વિકટ રૂપ નરસિંહ બને બરાબર મિલનો મજૂર જેમ પોતાના માથામાં અર્ધચંદ્રાકારનો દાંતિયો રાખે છે એટલો અસ્તાચળ પર્વત આડો સૂર્ય હાથમાં જાય છે. નરસિંહ રૂપ ધારણ કરી જ્યાં ભગવાન આમ દેખા દે છે ત્યાં હિરણ્યકશ્યપ ભાગવા માંડે છે, લાંબો હાથ કરીને પકડી લે છે. ક્યાં જાય છે? તારી જે તે કલમો લખી હતી એમાં જો કાંઈ બાકી હોય તો મને કહે. પછી હિરણ્યકશ્યપને પકડી હોળદું બત્રી બરડવા છે વાહન આવી હોળ રાખ્યા ઓરડામાં, હોળ રાખ્યા ઓહરીમાં. હિરણ્યકશ્યપને કહ્યું કે તું ઘરમાં છો કે બહાર? માણસ છું, હું માણસ છું કે પશુ છું? પાવડા પાવડા જેવા નોર વધાર્યા અને કહ્યું કે આ લીલું છે કુકું, લોઢું છે કે લાકડું? કે લોઢું નહીં, લાકડું નહીં, લીલું નહીં, કુકું નહીં, માણસ નહીં, પશુ જ નહીં, અને હું ઘરમાં નથી, બારે નથી, અત્યારે દિવસ નથી, રાતે નથી, કાંઈ બાકી છે કે કાંઈ ન મળે? માખણમાં જેમ વીંજળીનો પંજો ખૂંચે એને જેમ માખણનો લોંદો ઉપાડી લે એમ હિરણ્યકશ્યપના ઉજરામાંથી ભગવાન નરસિંહના નોર ભરાય અને હિરણ્યકશ્યપને ચીરી નાખ્યો. એ કટ કટ રાત ભ્રકુટ ત્રકુટ મુખ ભાઈ કાટ લાપાટ ઝપાટ દ્રાગ ત્રાગાટ લલંગ ઝાટ પાટ યંગ યુલાટ પલાટ કર ઝંપી અને ચપટ ચોટ ગતિ દુપાટ ચલંગ પાર ગાટ ઝાટ પાટક હિરણ કાશ્યપ પ્રભુ અને ખટ ખટ ઘટ નાક ફટત ખણે ભટ થટ નસુરાણ પ્રગટ ઘટ ભંજણ વિકટ રૂપ નરસિંહ બને જી વિકટ રૂપ નરસિંહ બને. તો ધગ ધગ ધગ ધધક ધધક રુધિરાન ધક ગન થરક યુ ઝક ઝક શેષથી યમ હિરણ્યકશ્યપના ધડને ચીરી નાખ્યું. ત્યાં કવિ કહે છે અતિશોક્તિ આવે છે કે હિરણ્યકશ્યપના ધડની અંદરથી જે લોહીનો ધોધ વહેતો હતો એ લોહીના ધોધના પછડાટથી ધરતી ધ્રુજી ઉઠીને ધરતીને ધારણ કરીને જે શેષનાગ પાતાળમાં બેઠો હતો એ માંડ્યો હળવળવા, આવો તો એનો પછડાટ હતો કે છે. એ ધગ ધગ ધગ ધધક ધધક રુધિરાન ધક ગન થરક યુ ઝક ઝક શેષથી યમ શક પક મગ ગરુણ ગર કરત ચોક્કી અને હક બક ધક સબંગ સુરગી યમ આ ચક પક યુર ચમક દમક દેખત ચક અને ભભક ભભક રવ ઘોર ભણે ભટ થટ ગસુરાણ પ્રગટ ઘટ ભંજણ આ વિકટ રૂપ નરસિંહ બને જી વિકટ રૂપ. એ નરસિંહ બને જી વિકટ રૂપ નરસિંહ બને. હિરણ્યકશ્યપ આદિ રાક્ષસોનો સંહાર કરી નાખ્યો. દેવો ગાંધર્વો કિન્નરો ભક્તો બધા રાજી રાજીના રેડ થઈ ગયા. ભગવાન નરસિંહનો જય થાવ જય થાવ જય થાવ. ચારે બાજુ પોતપોતાના પાસે જે વાજિંત્રો હતા એ મંડા વગાડવા. એ ઘણ શંખ દૂધ ભી ઘોરણ ગણ ભણ વેદ મુખ બ્રાહ્મ બને. તો ઘણ શંખ દૂધ ભી ઘોરણ ગણ ભણ વેદ મુખ બ્રાહ્મ બને. જણ જણકાર ઝલર ફૂલન જળ અને હણન દૈત ગણ અગણ હણે બણન બલ બાહુ ગણન કુણ વિક્રમ રિયણ નાદ આ જય જય રણને ભટ થટ નસુરાણ પ્રગટ ઘટ.
1: એક વિઝન જે વૈશ્વિક અર્થતંત્રમાં ગુજરાતને નેતૃત્વ અપાવે છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047ના સંકલ્પને સાકાર કરતું આધુનિક વિશ્વનું પ્રવેશ દ્વાર એટલે ગિફ્ટ સિટી. આ વૈશ્વિક હબને રોકેટ ગતિ આપવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી ગિફ્ટ સિટીની મુલાકાત. અહીંયા નિર્માણાધીન કમર્શિયલ તથા માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સના પ્રગતિ કાર્યની થઈ સમીક્ષા. એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રજૂ થઈ ભવિષ્યની બ્લુપ્રિન્ટ સ્ટ્રેટેજિક રોડમેપ 2030, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ ગ્રોથ અને ગ્લોબલ કનેક્ટિવિટી જાળવી રાખવા પર સૂચન કર્યું. વૈશ્વિક સ્તરે અગ્રેસર ગુજરાતના સંકલ્પ સાથે ગિફ્ટ સિટી બની રહ્યું છે નવા ભારતના આર્થિક ઉત્થાનનું પ્રતીક. ગિફ્ટ સિટી, વૈશ્વિક રોકાણનું કેન્દ્ર સ્થાન.
2: આપ સાંભળી રહ્યા હતા લોક સંગીત અંતર્ગત કરસન પઢિયારને. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પછીના તમામ કાર્યક્રમ અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરાશે.
3: શ્રોતા મિત્રો, આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણા ખાતે જિંદ અને સોનીપત વચ્ચે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન સહિત દેશભરના 75 અમૃત સ્ટેશનોનું લોકાર્પણ કરશે. ગોવા સરકારે કેસિનો સંચાલન સંબંધિત નિયમો કડક બનાવ્યા છે. અંતર્ગત કેસિનો ગેમિંગ વિસ્તારોમાં 21 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં એક ટ્રેન અકસ્માતમાં 4 લોકોના મોત. આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં પોલીસે કરેલી કાર્યવાહીમાં 5 આતંકવાદીઓ માર્યા ગયા. ઈરાનની પશ્ચિમ એશિયામાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર હુમલાની ચેતવણી. અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્રે ડાબી લાગુ કરી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર અપ્રવાસી ટ્રક ડ્રાઈવર ઉપર વ્યાપક કાર્યવાહી કરવાની યોજનાની જાહેરાત કરી. રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ચાલુ વર્ષે મેલેરિયાના વહેલા નિદાન માટે અત્યાર સુધીમાં 94 લાખથી વધુ લોહીના નમૂના લેવામાં આવ્યા છે. 486 દર્દીઓને તંત્ર દ્વારા નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવી. રાજ્યમાં રમતગમત વિભાગ દ્વારા કલા મહાકુંભ 2026-27નું આયોજન કરાયું છે. રસ ધરાવતા ઇચ્છુક ઉમેદવારો 7 ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકશે. રાજ્ય સરકાર દ્વારા યોગાસન સ્પર્ધા 2026નું આયોજન કરાયું છે. સ્પર્ધામાં ભાગ લેવા 27 જુલાઈ સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકાશે. દેશભરમાં હોકીને પ્રોત્સાહન આપવા હોકી ઇન્ડિયા આવતીકાલે રાષ્ટ્રીય સ્તરની કોચિંગ અને ઓફિસ એટિંગ એજ્યુકેશન પાથવે વર્કશોપ શરૂ કરશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછીના મુખ્ય સમાચાર આપ 12 વાગે સાંભળી શકશો.

શાયરાના ગીતના શબ્દો હતા. ફિલ્મનું નામ હતું દાવત-એ-ઇશ્ક અને ગાયક કલાકાર હતા શાલ્મલી ખોલગડે.

तनिष्क बागची, प्रीतम, इरशाद कामिल, सुनिधि चौहान, नीरज श्रीधर, जरा एस खान आ साथीओनो अवाज में आपे सांभळ्यो भूल चूक माफ फिल्मनुं गीत। હવે પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ, લખી અલીને સાંભળીએ ગીતના શબ્દો, તુમ હો વહી।

શ્રોતા મિત્રો, આ હતો ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: मन की बात है जन जन की, सभी की कुछ अपनी सी, अनकही विरासत की, उम्मीदें नए भारत की। तो सुनिए इस महीने 26 जुलाई सुबह 11 बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर। आप भी माननीय प्रधानमंत्री के मन की बात का हिस्सा बन सकते हैं। इसके लिए आप अपने सुझाव 24 जुलाई तक टोल फ्री नंबर 1800117800 पर रिकॉर्ड कर सकते हैं या फिर 1922 पर भी कॉल कर सकते हैं। नमो ऐप या MyGov के ओपन फोरम में पोस्ट कर सकते हैं या पोस्ट बॉक्स नंबर 111 आकाशवाणी दिल्ली पर भेज सकते हैं। तो याद रखें, रविवार 26 जुलाई सुबह 11 बजे मन की बात।
1: ઉપરના બાર થવા જઈ રહ્યા છે, સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર।
2: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના જિંદ રેલવે સ્ટેશન ખાતેથી જિંદ અને સોનીપત વચ્ચે દોડનારી ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંજાબના જલંધરમાં 5470 કરોડથી વધુના રેલ અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે। દિલ્હી સરકારે સ્ટાર્ટઅપ માટેના નીતિ માળખાને મંજૂરી આપી। પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં આજે સવારે થયેલા ટ્રેન અકસ્માતમાં 3 શાળાના વિદ્યાર્થીઓ સહિત 4 લોકોના મોત થયા। મણિપુરમાં સુરક્ષા દળોએ છેલ્લા 24 કલાકમાં અલગ અલગ કાર્યવાહીમાં 2 આતંકવાદીઓની ધરપકડ કરી છે। ગુજરાત એટીએસે જૈશ એ મોહમ્મદના 5 આતંકવાદીઓની ધરપકડ કરી છે। ડિરેક્ટરેટ જનરલ ઓફ મેરીટાઇમ એડમિનિસ્ટ્રેશન DGMA આગામી સૂચના સુધી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો ઉપર ભારતીય નાવિકોને તૈનાત ન કરવા નિર્દેશ આપ્યો છે। અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફીફા ફૂટબોલ વિશ્વકપ ફાઇનલ નિહાળવા માટે રવિવારે ન્યૂજર્સી સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેશે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર અમેરિકાની ચૂંટણીમાં

0: દખલગીરી માટે વ્યાપક અભિયાન ચલાવવાનો આરોપ લગાવ્યો છે. રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં કુપોષણ વિરોધી લડતમાં મહત્વની ભૂમિકા ભજવતી દૂધ સંજીવની યોજના હવે રાજ્યના તમામ આદિજાતિ આઈસીડીએસ બ્લોકમાં લાગુ થઈ ગઈ છે. તાપીના વ્યારા તાલુકાના કટાસવણ ગામના દશેરી ફળિયામાં વન વિભાગ દ્વારા છેલ્લા 10 દિવસમાં બીજો દીપડો પાંજરે પુરાયો. તાપી જિલ્લામાં વ્યારાનગર સહિત આસપાસના વિસ્તારોમાં સવારથી છૂટાછવાયા વરસાદી ઝાપટા. સરહદી કચ્છના સિરક્રિક વિસ્તારમાં સીમા સુરક્ષા દળના પાકિસ્તાની બોટ ઝડપાતા સુરક્ષા તંત્રો સતર્ક બન્યા. રાજ્યમાં રમતગમત વિભાગ દ્વારા કલા મહાકુંભ 2026-27નું આયોજન કરાયું છે. રસ ધરાવતા ઇચ્છુક ઉમેદવારો 7 ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકશે. ભારતે એશિયન અંડર 19 અને અંડર 23 બોક્સિંગ ચેમ્પિયનશીપમાં 2 સુવર્ણ અને 3 રજત ચંદ્રક જીત્યા. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 12:02 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આજે સાંભળીશું મનહર ઉદાસને.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો મનહર ઉદાસને.

0: આપ સાંભળી રહ્યા હતા મનર ઉદાસને. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.
1: પ્રસ્તુત કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
2: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો.
3: વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
4: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
5: RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
6: નમસ્કાર વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, સહિયર કાર્યક્રમમાં આપ સૌનું સહર્ષ સ્વાગત કરીએ છીએ, હાર્દિક અભિવાદન કરીએ છીએ. વાતોની, ગીતોની, મુલાકાતની ટોકરી સજાવીને હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી. મિત્રો, મને એમ કહો કે તમને ક્યારેય એવો વિચાર આવે કે આ બધા ગ્રહો, નક્ષત્રો, તારાઓ, ચંદ્ર, સૂર્ય, પૃથ્વી, આ બધું કેટલું અલૌકિક છે, કુદરતે કેટલી અદ્ભુત દુનિયા બનાવી છે.
7: હા અલ્પા, એ તો છે. વળી ચંદ્રની વધઘટ પ્રમાણે એકમ, બીજ, ત્રીજ, પૂનમ, અમાસ જેવી તિથિઓ આવે. અને રસપ્રદ વાત એ છે કે તિથિ પ્રમાણે, પૂનમ અને અમાસ પ્રમાણે સજીવ સૃષ્ટિ

0: પર એની અસર પણ અનુભવાય છે, જેનું સૌથી મોટું ઉદાહરણ છે સમુદ્રમાં આવતી ભરતી અને ઓટ.
1: લિપિ, ખબર છે આ બધી ઘટનાઓ વિજ્ઞાન, પ્રકૃતિ અને ભારતીય સંસ્કૃતિ સાથે પણ ગાઢ રીતે જોડાયેલી છે. ભારતીય પરંપરાની વાત કરીએ તો કર્ક સંક્રાંતિથી મકર સંક્રાંતિ સુધીનો એટલે કે લગભગ 6 મહિનાનો સમય દક્ષિણાયન કહેવાય છે, અને હવે દક્ષિણાયનની શરૂઆત થઈ ગઈ છે એટલે હવે દિવસો ધીમે ધીમે નાના અને રાતો લાંબી થતી જશે.
0: હા, એટલે કે પ્રકૃતિ પણ બદલાવનો સંદેશ આપે છે. દક્ષિણાયનનો આ સમયગાળો વર્ષા ઋતુ અને શરદ ઋતુ સાથે સંકળાયેલો છે અને સૂર્યની દક્ષિણ તરફની આ ગતિ 14 જાન્યુઆરી 2027ના મકર સંક્રાંતિ સુધી રહેશે. તો વળી શાસ્ત્રોક્ત રીતે જોઈએ તો દક્ષિણાયનને દેવતાઓની રાત્રિ માનવામાં આવે છે.
1: મિત્રો, દેવતાઓની રાત્રિ એટલે એવો અર્થ નથી કે આ સમય અશુભ છે, પણ આ સમયને થોડા અલગ એંગલથી જોઈએ તો આ સમયગાળો બહારની દોડધામ કરતાં અંદરની યાત્રા માટે વધુ અનુકૂળ ગણવામાં આવ્યો છે. એટલે કે આ સમયગાળા દરમિયાન પોતાના આત્માની ઉન્નતિનું, સ્વને ઓળખવાનું લક્ષ્ય રાખવું જોઈએ. આત્મચિંતન, જપ, તપ, દાન, સેવા, સ્વાધ્યાય, ભક્તિ આ બધા તરફ મનને વાળવું જોઈએ.
0: ચાતુર્માસ પણ આ જ સમયમાં આવે છે, જ્યારે પૂજાપાઠ અને ભક્તિનું મહત્વ વિશેષ હોય છે. દક્ષિણાયનના સમયગાળામાં ઘણા બધા પવિત્ર તહેવારો પણ આવે છે. લાખો શ્રદ્ધાળુઓ આસ્થા અને ભક્તિભાવપૂર્વક ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાયા. ભગવાન પોતે ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની સાથે નિજ મંદિરમાંથી નીકળીને ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા.
1: હા, રથયાત્રા તો ખરી. આ ઉપરાંત દક્ષિણાયન દરમિયાન આવતા અન્ય તહેવારોની વાત કરીએ તો ગુરુ પૂર્ણિમા, રક્ષાબંધન, જન્માષ્ટમી, સંવત્સરી, ગણેશ ચતુર્થી, નવરાત્રિ, દિવાળી જેવા ખૂબ બધા તહેવારો આ સમયમાં આવે છે, જે આપણને સંદેશ આપે છે કે ઉર્ધ્વગમન માટે આંતરિક સમજણ અગત્યની છે. દક્ષિણાયન માત્ર સૂર્યની દેખાતી દિશાનો ફેરફાર નથી મિત્રો, પરંતુ એ જીવનની દિશા સુધારવાનો પણ અવસર છે,
0: જે આપણને પ્રકૃતિની અને અંતરાત્માની વધુ નજીક લઈ જાય છે. તો ચાલો આ દક્ષિણાયનમાં જીવનને વધુ અર્થપૂર્ણ બનાવીએ, નિસ્વાર્થ ભાવે કોઈની મદદ કરીએ, આત્માના ગુણોને ખીલવીએ. અને શ્રોતા મિત્રો, આ વાત સાથે જ હવે જઈએ કાર્યક્રમના આગળના પડાવ તરફ અને સાંભળીએ બ્લોગર દીક્ષા શાહ સાથેની ત્રિલોક સંઘાણીની વાતચીત.

0: નમસ્કાર, આપનું સ્વાગત આજના આપણા કાર્યક્રમમાં, અને આજના આપણા એક્સપર્ટ આપણા અતિથિનું પણ સ્વાગત. આપણી સાથે છે દીક્ષા શાહ. દીક્ષા, નમસ્કાર.
1: નમસ્કાર સર.
0: બહેનો, આપણે જ્યારે નવી નવી ટર્મિનોલોજીથી નવા નવા વ્યવસાયથી આપણે પરિચિત થતા રહીએ છીએ, આજે આપની સાથે એક નવા જ વ્યવસાયની, એ વ્યવસાયમાં રહેલી તકોની વાત આપણે દીક્ષા શાહ જોડે કરવાની છે. દીક્ષા, સૌથી પહેલાં તો તમારા જે વ્યવસાયની વાત આપણે કરીએ, અથવા તો તમારા જે શોખની અથવા પેશનની વાત આપણે કરીએ, સૌથી પહેલાં તો તમે જેની સાથે સંકળાયેલા છો, બ્લોગિંગ, આપણે અહીંયા આ વાતચીત શરૂ કરતા પહેલાં આપણે વાત કરતા હતા, તો બ્લોગિંગ સાથે તમે સંકળાયેલા છો.
1: હાજી.
0: તો મારા જેવા ઘણાને એવું થાય કે આ બ્લોગિંગ એટલે શું?
1: તમે બહુ સરસ સવાલ પૂછ્યો સર. તમે જ નહીં, ઘણા બધા લોકો એવા છે કે જે સોશિયલ મીડિયાથી કદાચ પરિચિત તો છે પણ બ્લોગિંગ વર્લ્ડથી પરિચિત નથી. ઇન્ફ્લુઅન્સિંગ અને બ્લોગિંગ એક એવું ફિલ્ડ છે કે જ્યાં આગળ તમે નાનામાં નાની વસ્તુનું પ્રમોશન બહુ જ સરસ રીતે અને બહુ જ આગવી રીતે કરી શકો, તમારી અંદર જે પણ સર્જનાત્મક શક્તિ છે એને તમે બહાર કાઢીને તમે આ વર્લ્ડમાં આવી શકો છો.
0: હવે તમે કહ્યું કે કોઈ વાત એટલે માહિતી પહોંચાડવાની વાત છે, પ્રોડક્ટની વાત હોય, કોઈ સેવાની માહિતી હોય, એ તમે બ્લોગિંગ દ્વારા તમે અલગ અલગ લોકો સુધી પહોંચાડો છો, બરાબર ને? તો હવે સામાન્ય રીતે આપણી પાસે કોઈ પ્રોડક્ટ હોય, સારી હોય, તો આપણે એ પ્રોડક્ટની વાત આપણે લોકો સુધી પહોંચાડવી હોય તો આપણે સામાન્ય રીતે અલગ માધ્યમોમાં જાહેરાત આપીએ. આપણી પાસે ઘણા બધા માધ્યમો છે, જાહેરાત પણ આપીએ, એ ટીવી પર આપીએ, રેડિયો પર આપીએ, અથવા આપણે ન્યૂઝપેપર કે હેન્ડબિલ્સમાં પણ આપીએ. તો એનાથી બ્લોગિંગ કઈ રીતે અલગ છે મને કહેશો?
1: હા સર, બ્લોગિંગ એવી રીતે અલગ છે, બધા જ માધ્યમોની હું વાત કરું, ધારો કે તમે રેડિયો કહો કે ટીવી માધ્યમ કહો કે ન્યૂઝપેપર માધ્યમ, એ બધાથી બિઝનેસ તો બધાને મળે જ છે. ક્યાંક ને ક્યાંક અલગ અલગ શું કહેવાય ક્રાઇટેરિયાઝ એની સાથે સંકળાયેલા હોય છે. પણ બ્લોગિંગ એટલા માટે અલગ છે કે આજે ફોન એવી વસ્તુ છે કે જે નાનામાં નાના માણસ પાસે પણ હોય, એની અંદર કોઈ પણ વસ્તુ તમે સ્ટોર કરી શકો છો, તમે વારે વારે એ બ્રાન્ડને જોઈ શકો છો, અથવા તો તમે બ્લોગિંગ કર્યું છે કોઈ પણ બ્રાન્ડ અથવા તો કોઈ પણ શું કહેવાય વસ્તુ માટે, કોઈ સર્વિસ ઇન્ડસ્ટ્રી માટે પણ, તો એ કોઈ પણ જે તે બ્લોગર છે એની ફીડની અંદર એ પરમનન્ટલી રહેતું હોય છે. તો જ્યારે આજે મને એવું છે કે મારે કોઈક સારો આયુર્વેદિક સાબુ ખરીદવો છે અથવા તો મારે કોઈક સારી ફૂટવેર લેવી છે, તો મારે ક્યાં આગળ જવાનું? તો એના માટે થઈને કોઈ પણ બ્લોગરનું અકાઉન્ટ ખોલવા આવે અને એની અંદર સ્ક્રોલ કરવામાં આવે કે એની અંદર બધી જ માહિતી હોય, એની અંદર સારામાં સારું ફૂડ ક્યાં મળે છે એ પણ હોય, કપડાં પણ હોય, પછી મેં તમને જેમ કીધું એમ ફૂટવેર પણ હોય, કોસ્મેટિક્સ પણ હોય, ઘણી બધી વસ્તુઓ હોય કે જેનાથી તમને વન સ્ટોપ સોલ્યુશન મળી શકે કે એક જ એકાઉન્ટ ખોલવાથી તમને દરેકે દરેક વસ્તુની માહિતી તમને મળી શકે. તો ઇટ ઇઝ કોલ્ડ બ્લોગિંગ, કે બ્લોગિંગની અંદર તમે દરેક રીતના પ્રોડક્ટ કે સર્વિસને હાઇલાઇટ કરી શકો છો અને તમે તમારી ક્રિએટિવિટીને બહાર કાઢી શકો છો.
0: હવે પ્રોડક્ટ કે સેવાની વાત, આપણે સર્વિસીસની વાત કરીએ, એ તમે બ્લોગિંગ દ્વારા લોકો સુધી પહોંચાડો, પણ એમાં કયા ટૂલ્સનો ઉપયોગ થાય? એટલે કે દાખલા તરીકે તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો કે કઈ રીતે તમે તમારી વાત લોકો સુધી પહોંચાડો?
1: હા સર, સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મથી આપણે માહિતી જે તે જનતાને આપણે પહોંચાડી શકીએ છીએ. હવે ટૂલની અંદર એવું છે સર કે એક ફોન જ એક એવું ઇક્વિપમેન્ટ છે કે જેની અંદર આજે એટલી બધી વસ્તુઓ એક સાથે મળે છે, કેમેરાથી લઈને તમે દરેક એપ્લિકેશન જોઈ લો, તો એ એપ્લિકેશનની અંદર જઈને તમે એક સરસ વિડીયો બનાવી શકો છો અને એને એક કહેવાય ને ફોટોગ્રાફની રીતે, રીલની રીતે, ઇન્ટરવ્યૂની રીતે તમે તમારી રજૂઆત કરી શકો છો. અને એનાથી સૌથી બહોળો ફાયદો જનતાને તો થાય છે જ થાય છે, પણ એની સાથે જે તે બ્રાન્ડ છે એને પણ એટલો જ ફાયદો થાય છે, કારણ કે એક બહોળો વર્ગ છે કે જે ફોન સાથે અને સોશિયલ મીડિયા સાથે સંકળાયેલો છે. સોશિયલ મીડિયાનો યુઝ હું એમ કહું તો અત્યાર સુધી લોકો એવું માનતા હતા કે આ અફવા ફેલાવવા માટે થઈને અથવા તો બીજા મિસયુઝ માટે થઈને બહુ પોપ્યુલર છે, પણ બ્લોગિંગ માટે થઈને આ એક વરદાન રૂપ છે હું એવું કહીશ.
0: એકદમ. હવે દીક્ષાને આ વિચાર કઈ રીતે આવ્યો કે મારે આવું કંઈક કરવું છે? તમને વિચાર કઈ રીતે આવ્યો?
1: બહુ જ સરસ સવાલ છે સર. એકચ્યુઅલી બેઝિકલી આઈ એમ અ ફેશન ડિઝાઇનર સર, અને ફેશન ઉપર 20 વર્ષથી ક્યાંક ને ક્યાંક હું સંકળાયેલી છું અને ફ્રીલાન્સિંગથી લઈને અત્યારે પોતાનો સ્ટુડિયો પણ ચલાવું છું. પણ ફેશન માટે લખતા લખતા ક્યાંક નાનું મોટું એવું ક્લિક થયું કે એઝ આઈ એમ ફૂડી, તો મને એવું હતું કે હું ફૂડ માટે થઈને પણ કંઈકનું કંઈક કરું. તો 2-3 સારા ફોટોગ્રાફ્સ અપલોડ કરવાના થયા અને કોઈકે એવું કીધું કે તમે તો બહુ સારા એંગલ્સથી ફોટોઝ લો છો અને તમે લખો છો પણ બહુ સારું, તો કેમ નહીં તમે બ્લોગિંગમાં હાથ અજમાવો એમ.
0: બરાબર.
1: તો એક બે પોસ્ટ મૂકી અને લોકોએ એની ઉપર પોતાના અભિપ્રાયો આપ્યા અને મેં મારો ઇન્ટરેસ્ટ વધારે ડેવલપ કર્યો એની અંદર, અને ધીમે ધીમે ધીમે કરીને ફૂડથી લઈને મેં દરેક વસ્તુને પ્રમોટ કરતા આગળ આગળ વધતી ગઈ. ધારો કે ફેશન તો છે જ છે, ગાર્મેન્ટ્સ મારા જે પોતાના છે તે છે, પછી ફૂડ છે, પછી એની સાથે સાથે હું ફોરેન એજ્યુકેશન છે એને પણ પ્રમોટ કર્યું, બુક લોન્ચીસ છે, અલગ અલગ બુક લોન્ચીસ લોન્ચ કર્યા, પછી એની સાથે ઓર્ગેનિક ફાર્મિંગ વિશે અલગ અલગ વાતો કરી બ્લોગિંગ થ્રુ. એટલે આવા ડિફરન્ટ ડિફરન્ટ વર્ટિકલ છે કે જે મને હંમેશા કવર કરવા ગમતા હોય છે, કે જે લોકો તો કરતા જ હોય છે પણ મને એવું છે કે હું દરેક ફિલ્ડને મારા બ્લોગિંગમાં લઈ લઉં, સમાવી લઉં.
0: હવે અહીંયા મને એ સવાલ થાય કે આપણે દાખલા તરીકે આજે કોઈ પણ ફોનની જ આપણે વાત કરીએ તો આપણી પાસે કેટલા બધા મેસેજીસ આવતા હોય, તમારી પાસે અલગ અલગ સ્વરૂપમાં તમારી પાસે રોજ અલગ અલગ વિડીયોઝ આવતા હોય, ઓડિયોઝ આવતા હોય, ફોટોઝ આવતા હોય, તો આપણે ઘણીવાર એ મેસેજ ન પણ જોઈએ એવું પણ બની શકતું હોય, પણ તમારો જે મેસેજ હોય એના તરફ વ્યક્તિનું ધ્યાન જાય, અથવા તો એટલે કે વ્યક્તિનું એટેન્શન જાય અને વ્યક્તિ એને જોવે માણે, તે માટે તમે શું નવું કરો છો?
1: નવુંમાં સર હું એવું કહીશ કે જે બ્લોગિંગ વિષય છે ને એ તમારા કન્ટેન્ટ ઉપર વધારે આધાર રાખતો હોય છે. તમે કોઈ પણ વસ્તુને કેવી રીતે હાઇલાઇટ કરો છો, તમે એને કેવી રીતે જનતાને દર્શાવો છો એ વધારે અગત્યનું છે. એટલે ધારો કે હું તમને એમ કહું કે તમારા વિડીયોઝની અંદર, ફોનની અંદર 100 વિડીયોઝ આવતા હોય અને તમારો વિડીયો કેવી રીતે અલગ છે, તો એની માટે થઈને બહુ મહેનત કરવી પડે છે કે લોકોને શું વસ્તુ ગમશે, અથવા તો 100 વિડીયોની વચ્ચે તમારો વિડીયો કેવી રીતે અલગ પડશે અને શું કરવા તમારો વિડીયો એ જોશે, 99 વિડીયો જ નહીં ને તમારો જ વિડીયો કેમ જોશે.
0: ઇટ્સ અ ચેલેન્જ.
1: યસ, તો એની માટે થઈને બહુ બધી થિંકિંગ પ્રોસેસ હોય છે કે લોકોને આ વસ્તુ ગળે ઉતારવી પડે એ બહુ ઇઝી વસ્તુ નથી, એના માટે બહુ અભ્યાસની જરૂર હોય છે. બ્લોગિંગ એ એવો વિષય નથી કે કોઈ પણ 12મા ધોરણનું વ્યક્તિ બાળક છે એ સારો ફોન વાપરતું હોય અને સારી ફોટોગ્રાફી કરતું હોય ને બની ગયું. નો ડાઉટ એનામાં એ સ્કિલ હશે, પણ એક્સપિરિયન્સ પણ એક મહત્વની વસ્તુ છે હું એવું કહીશ.
0: અચ્છા, હવે તમે આ એકલ હાથે બધું કરો છો કે તમારી સાથે બીજા પણ લોકો સંકળાયેલા છે?
1: સર, મારી પોતાની એક ટીમ છે, બ્લોગર્સ ટીમ છે, અને એ ટીમની અંદર મારી પાસે 50 બ્લોગર્સ છે કે જે ડોક્ટર્સ છે, એન્જિનિયર્સ છે, કન્ટેન્ટ રાઇટર્સ છે, મ્યુઝિશિયન છે, ફેશન ડિઝાઇનર્સ છે, મોડલ્સ છે, એક્ટ્રેસ છે. આવા લોકોને ભેગા મળાવીને મેં એક ગ્રુપ બનાવ્યું છે, અને એની સાથે સાથે એ મેસેજ લોકોને એવું લાગે છે કે આવું કેમ, તો એનો મારી પાસે એક જવાબ છે કે મેં તમને જેમ પહેલાં કીધું એમ કે લોકો પોતપોતાની રીતે પોતપોતાની સર્જનાત્મક શક્તિ કરવા માટે બંધાયેલા છે. તો આજે ડોક્ટર છે, તો હવે ડોક્ટર પોતાના પ્રોફેશન બાય ભલે ડોક્ટર છે પણ એનું એક પેશન છે, એ સારું ફોટોગ્રાફી કરી શકે છે, સારું કન્ટેન્ટ બનાવી શકે છે. અને આજે કેવું કહેવાય કે આજે હું પણ છું તો મને કોઈ ડોક્ટર સલાહ આપશે કે તમારે આ વસ્તુ ખાવાની યોગ્ય છે, તો લોકોને જલ્દી ગળે ઉતરે છે અને અપીલ કરશે, લોકોને એવું માનવામાં આવશે કે ઓકે ડોક્ટર કહે છે એટલે આ વસ્તુ સાચી હશે. તો એવી રીતે કરીને મેં અલગ અલગ કેટેગરીના લોકોને ભેગા કર્યા અને એક જૂથ બનાવ્યું જેનું નામ મેં કીધું બ્રિલિયન્ટ બ્લોગર. અને બ્રિલિયન્ટ બ્લોગર એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં આગળ માત્ર પ્રોફેશનલ્સ, વર્કિંગ પ્રોફેશનલ્સ જ નહીં, ગૃહિણીઓ પણ આવીને પોતપોતાની સ્કિલ બતાવી શકે છે.
0: અને હવે કોઈ ચેલેન્જીસ આવી, કારણ કે કોઈ પણ કામ આપણે શરૂઆત કરીએ તો ક્યારેક પડકારો પણ આવે, ક્યારેક આપણને થોડીક ડિસઅપોઈન્ટમેન્ટ પણ મળે, તો એવા કોઈ ચેલેન્જીસ આવી તો એને તમે કઈ રીતે એમાંથી તમે બહાર આવે?
1: આ સવાલનો જવાબ સર મને આપતા આનંદ પણ થાય છે અને મને એવું પણ થાય છે કે કદાચ એ ઇન્સિડન્સ મારી સાથે ના થયો હોત તો આજે હું કદાચ તમારી સાથે સ્ટુડિયોમાં ના બેઠી હોત. એનું રીઝન એ કે મારી દીકરી છે, તો એણે મને એક વખત જસ્ટ હું ફોનમાં કંઈક જોઈ રહી હતી અને એણે મને ટોકી કે મમ્મા આવી રીતે ના કરે, ના કરાય, તને નથી આવડતું. એટલે એ વસ્તુને ક્યાંક ને ક્યાંક મને જાણવા ઉપર મજબૂર કરી, અથવા તો એવું મને થોડુંક હર્ટ થઈ ગયું એ વસ્તુને, અને પછી મેં વસ્તુને પોઝિટિવલી લીધી કે એની વાત સાચી છે કે દરેક વસ્તુ અલગ રીતે હોય. પછી એમાંથી એક પાઠ સમજીને મેં એને ડેવલપ કરી અને મારા ઇન્ટરેસ્ટ, કારણ કે એ સ્ટુડન્ટ છે, એ ફિલ્મ મેકિંગની સ્ટુડન્ટ છે, તો બટ ઓબ્વિયસ છે કે એના અમુક એંગલ્સ એને ખબર હોય, અને એ વાતે વાતે મને 2-3 વસ્તુ મને કહ્યા કરતી હતી, તો મને એવું થયું કે કેમ મને ટોકે છે, મને, હું એની મમ્મી છું એના કરતાં મને વધારે ખબર છે. પણ એની વાત એ રીતે સાચી હતી કે એનો અભ્યાસ કરી રહી છે, તો એના ટેકનિકલ પોઈન્ટ્સ છે એ મને જણાઈ રહી હતી, તો મને એવું થયું કે કેમ નહીં એને હું મારા પ્રોફેશનમાં લાવું અને એને સારી રીતે મઠારીને લોકો લોકો સુધી પહોંચાડું. તો કહેવાય ને કે ઘરની અંદર જ ઘણા સારા ક્રિટિક્સ હોય છે કે જે આપણી કહેવાય ને આપણી અંદરની જે એક્સ ફેક્ટર હોય ને એને બહાર લાવવામાં મદદરૂપ થતા હોય છે, આપણી જે
0: સુષુપ્ત શક્તિઓ હોય એને બહાર લાવવામાં.
1: એક્ઝેક્ટલી. તો હું થેન્કફુલ યસ કે મારી દીકરીએ મને એ બાબતે હેલ્પ કરી અને આજે હું અહીંયા છું.
0: વેરી ગુડ. અચ્છા, બીજા કોઈ એવા, કારણ કે આ એક તમે એક તમને જેને ટકોરની વાત કરી, પણ બીજા કોઈ આપણને કોઈ કોમ્પ્લિમેન્ટ્સ પણ એવા મળ્યા હોય કે જેણે આપણો ઉત્સાહ વધાર્યો હોય, એટલે કે આપણો એટલે આપણા ગ્રુપનો ઉત્સાહ વધાર્યો હોય, એવા કોઈ સારા એક્સપિરિયન્સીસ શેર કરશો દીક્ષા?
1: ચોક્કસ. સર, અત્યાર સુધી મેં ઘણી બધી ફૂડ મીટ્સ કરી, ઘણા બધા બુક લોન્ચ કર્યા, ઘણા બધા ફેશન ઇવેન્ટ્સ કર્યા, પણ હું તમને એમ કહીશ કે મને એક કોન્ફિડન્સ ત્યારે આવ્યો કે જ્યારે એક ઇવેન્ટની અંદર જ્યાં આગળ હું એઝ અ ગેસ્ટ ગયેલી હતી અને કોઈ બે લેડીએ આવી અને મને કહ્યું કે તમે દીક્ષાબેન છો ને, તમે જે બ્લોગર્સ ગ્રુપ ચલાવો છો. એ વખતે તો ઇનિશિયલી મારું નવું નવું જ સ્ટાર્ટઅપ હતું, પણ એ વસ્તુએ મને ઉત્સાહ વધાર્યો કે તમારા કન્ટેન્ટ અમે જોઈએ છીએ અને તમે બહુ જ સારું કામ કરો છો. એમની સાથે એમની નાની દીકરી હતી, એ દીકરીએ મને કહ્યું કે આંટી, મેં તમને બહુ જ વખત જોયા છે, તમે સરસ રીલ્સ બનાવો છો, તમે ફોટોઝ અપલોડ કરો છો, હું મમ્મીને રોજ બતાવતી હોઉં છું અને મારી મમ્મી છે ને એ ડ્રોઈંગ ટીચર છે. તો એ વસ્તુઓ બહુ નાની નાની હોય, પણ જ્યારે તમને કોઈ સામેથી આવી વ્યક્તિઓ મળે ને ત્યારે તમને એવું લાગે કે તમે એક સહી ટ્રેક ઉપર છો.
0: હવે એક થોડો એક સવાલ થોડો આપણને તમે ચોકી ઉઠશો એવો સવાલ કે અમે એવું માનીએ, હવે હું એવું માનું છું કે તમે બ્લોગિંગ કરતા એટલે આખો દિવસ દીક્ષાનાથમાં મોબાઈલ ફોન જ હોય, એ વાત સાચી કે ખોટી?
1: સાચી છે, તદ્દન સાચી સર.
0: એટલે કે તમે મોબાઈલ ફોનથી દૂર નથી રહેતા એવું કહી શકાય?
1: કહી શકાય સર, પણ હું આને એવી રીતે પણ કહીશ કે ભલે મારું પ્રોફેશન છે અને હું એને હાથમાં રાખું છું ફોન, અને મારે અપડેટ રહેવું બહુ જરૂરી છે કારણ કે હું જે ફિલ્ડમાં છું એ ફિલ્ડની અંદર મારે નાની નાની વસ્તુઓથી માહિતગાર રહેવું પડે છે. એટલે એની સાથે મેં મારા બે શેડ્યુલ બનાવ્યા છે કે જ્યારે હું મારા રૂમમાં જઉં અથવા તો હું મારા ઘરે જઉં છું, જ્યારે મારા બચ્ચાઓને ટાઈમ આપવાનો હોય ત્યારે હું ફોન મારી સાથે નથી રાખતી. એ એક મેં ડે વનથી નક્કી કરેલું કે જ્યારે હું ઘરમાં એન્ટર થઈશ અને હું જ્યારે મારા ફેમિલી સાથે હઈશ ત્યારે હું ફોનને નહીં અડું. એટલે જે વર્કિંગ આવર્સ મેં નક્કી કરેલા છે એ જ વર્કિંગ આવર્સની અંદર હું મારા ફોનને એક્ટિવેટ રાખીશ, બાકી ઇમરજન્સી કોલ્સ કે મેસેજીસ સિવાય હું વધારે અટેન્ડ નહીં કરું ફોનને.
0: આ એક બહુ જ મહત્વની વાત તમે કરી. હવે આપણે

0: ઘણા યુવા મિત્રો પણ આ કાર્યક્રમ આ વાત આપણી વાત સાંભળતા હશે, તો એમને એક બ્લોગર તરીકે તમે શું મેસેજ આપશો? કારણ કે આપણું જે રિયલ લાઈફ છે એટલે કે જે આપણી ખાસ જીવાતી જિંદગી છે અને રિયલ લાઈફ એટલે કે જે જે સોશિયલ મીડિયા પરની આપણી જિંદગી છે બંને અલગ છે, તો એ બંને લાઈફનો તફાવત શું છે અને એક બ્લોગર તરીકે તમે એક અમારા યુવા મિત્રોને શું સંદેશ આપશો?
1: સર, રીલ લાઈફ અને રિયલ લાઈફ બે એવી વસ્તુઓ છે. રીલ લાઈફની અંદર તમને રીટેક કરવાનો મોકો મળે છે, જ્યારે રિયલ લાઈફમાં એ મોકો તમને ભગવાન ક્યારેય નથી આપતા. તો હું હંમેશા યુવાનોને નહીં પણ હું દરેક વ્યક્તિને એ કહીશ કે સમય ગયેલો ક્યારેય પાછો નથી આવતો. તો રિયલ લાઈફને તમે મન ભરીને જીવો, રીલ લાઈફ તો છે જ છે, અને એના ચોક્કસ મર્યાદામાં રહીને તમે સોશિયલ મીડિયાનો યુઝ કરો, ટેકનોલોજીનો યુઝ કરો, બહુ સારી વાત છે. પણ એની સાથે તમે તમારા પોતાના લોકોથી અલગ થઈ જાઓ અથવા તો એ કનેક્શન છૂટી જાય એવું ના થવું જોઈએ. તો આ મારો એક મેસેજ છે.
0: બહુ જ સરસ દીક્ષા તમે મેસેજ આપ્યો, થેન્ક યુ વેરી મચ અને તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
1: થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ.
0: થેન્ક યુ.

મિત્રો, સહયર કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા બ્લોગર દીક્ષા શાહ સાથેની ત્રિલોક સંઘાણીની વાતચીત. આશા રાખું છું કે આ વાતચીત આપને ગમી હશે અને ક્યાંક ને ક્યાંક ઉપયોગી લાગી હશે. અને આ વાતચીત સાથે જ હવે આગળ વધીએ કાર્યક્રમના આગળના પડાવ તરફ, એટલે કે આપના મનપસંદ ગીતો તરફ. તો સૌથી પહેલા સાંભળીએ મોચી બજાર પડધરી રાજકોટથી રૂપેશ કુમાર અર્જુનભાઈ ચુડાસમાની પસંદગીનું આ ગીત. ફિલ્મ છે રેતીના રતન.

તો આ ગીત બાદ વધુ એક ફરમાઈશી ગીત સાંભળીએ. ગામ જાળિયા અમરાજી તાલુકા પાલીતાણા જિલ્લા ભાવનગરથી માધુભાઈ ચૌહાણની પસંદગીનું આ ગીત સાંભળીએ પ્રફુલ્લ દવેના સ્વરમાં.

0: આ સરસ મજાના ગીત સાથે હવે સમય થયો છે આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. તો આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને આપો અનુમતિ.
1: આવજો, ફરી મળીશું.
0: આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામક

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરનો એક થવા આવ્યો છે. સાંભળીશું દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

સપના પંચાલને આપ સાંભળી રહ્યા હતા. રચના હતી મરીઝની. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 મિનિટે સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના જિંદ ખાતેથી દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી 14,700 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાનું ખાતમુહૂર્ત કર્યું. પ્રધાનમંત્રી આજે પંજાબના જલંધરમાં 5,470 કરોડ રૂપિયાથી વધુના રેલવે અને માર્ગ પરિવહન પરિયોજનાનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. દિલ્હી સરકારે સ્ટાર્ટઅપ્સ અને તેના નીતિ માળખાને મંજૂરી આપી. ડીજીએમએ આગામી સૂચના સુધી હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થતા જહાજો પર ભારતીય નાવિકોને તહેનાત ન કરવા નિર્દેશ આપ્યો. અને પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ટ્રેન અકસ્માતમાં 4ના મોત. મૃતકના પરિવારને રેલવે 10 લાખ રૂપિયા અને રાજ્ય સરકાર 5 લાખ રૂપિયાનું વળતર આપશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના જિંદ રેલવે સ્ટેશન અને સોનીપત વચ્ચે દોડતી ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી બતાવી. આ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનનું લોન્ચિંગ રેલવે ક્ષેત્રમાં સ્વચ્છ અને ટકાઉ પરિવહન અપનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ ટ્રેન સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવી છે, જે અદ્યતન રેલવે એન્જિનિયરિંગમાં દેશની વધતી જતી ક્ષમતાઓનું પ્રદર્શન કરશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: हाइड्रोजन से चलने वाली इस ट्रेन की शुरुआत होने के साथ ही भारत अब जर्मनी, जापान, चीन और अमेरिका जैसे उन चुनिंदा देशों की सूची में शामिल हो गया है जहां हाइड्रोजन ट्रेनें चल रही हैं। इस समय दुनिया में अभी ज्यादातर हाइड्रोजन ट्रेनें सिर्फ 2 या 3 डिब्बों की होती है और इन्हें छोटी दूरी की क्षेत्रीय मार्गों पर चलाया जाता है. इसके विपरीत भारतीय रेलवे ने हाइड्रोजन से चलने वाली इस 10 डिब्बों की ट्रेन तैयार की है, जिसमें करीब 2,600 यात्रियों के सफर करने की क्षमता है. यह रेलगाड़ी हाइड्रोजन फ्यूल सेल तकनीक से चलती है, जो ट्रेनों को चलाने के लिए हाइड्रोजन को विद्युत में परिवर्तित करती है. जिंद से आनंद कुमार की रिपोर्ट के साथ आकाशवाणी समाचार के लिए दीपेंद्र कुमार.
0: દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમના ભૂતપૂર્વ કાર્યકારી નિદેશક અને નોર્વેના ભૂતપૂર્વ પર્યાવરણ મંત્રી એરિક સોલહેમે ભારતના પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનના લોન્ચનું સ્વાગત કર્યું. તેને ભારત માટે એક મોટી સિદ્ધિ ગણાવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ગત 12 વર્ષમાં ભારતીય રેલવેમાં થયેલા મોટા પરિવર્તનથી દેશને અનેક લાભ થયા છે. હરિયાણામાં જિંદના એકલવ્ય સ્ટેડિયમ ખાતેથી 14,700 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાનું ખાતમુહૂર્ત કર્યા બાદ જાહેરસભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે સર્જાયેલા ઉર્જા પુરવઠાના પડકાર વચ્ચે રેલવેનું આધુનિકીકરણ અને ડીઝલ પરની નિર્ભરતા ઘટાડવી મહત્વપૂર્ણ સાબિત થઈ છે. આજે શરૂ થયેલી દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેનના સંચાલનને શ્રી મોદીએ ભારતીય રેલવેનું મોટું પગલું ગણાવ્યું.
2: 2 નવે મેડિકલ કોલેજ ભી હરિયાણા કી સેવા કે લિયે સમર્પિત હૈ. ભિવાની મે પંડિત નેકીરામ શર્મા મેડિકલ કોલેજ ઓર નારનોલ મે મહર્ષિ ચવન મેડિકલ કોલેજ ઓર રાવ તુલારામ અસ્પતાલ. इससे हरियाणा की स्वास्थ्य सेवा और सशक्त होगी. साथ ही इस यहाँ के नौजवानों के लिए डॉक्टर और अन्य मेडिकल प्रोफेशनल्स बनने के नए रास्ते भी बनेंगे.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે પંજાબની મુલાકાત લેશે. તેમની મુલાકાત દરમિયાન તેઓ જલંધરમાં 5,470 કરોડથી વધુના રેલ અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય પ્રદેશમાં કનેક્ટિવિટીને મજબૂત બનાવવા, મુસાફરોની સુવિધાઓ વધારવા અને આર્થિક વિકાસને વેગ આપવાનો છે. આ મુલાકાત દરમિયાન અનેક મહત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. આનાથી પંજાબની પરિવહન વ્યવસ્થાને નવી ગતિ મળવાની અપેક્ષા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે 3 દિવસના પ્રવાસે પશ્ચિમ બંગાળ પહોંચશે. આવતીકાલે શ્રી શાહ રાજ્યના જીમાગચ્છા બોર્ડર આઉટપોસ્ટ ખાતે બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફની 18મી બટાલિયનની મુલાકાત લેશે, જ્યાં તેઓ એક પ્રહરી સંમેલન સંબોધિત કરશે, વૃક્ષારોપણ અભિયાનમાં ભાગ લેશે અને અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી શાહ બીએસએફ કર્મચારીઓ સાથે પણ વાતચીત કરશે. ગૃહમંત્રી સિલિગુડીના ઉત્તરકન્યા ખાતે અનેક ઉચ્ચસ્તરીય બેઠકો યોજશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. દિલ્હી સરકારે સ્ટાર્ટઅપ અને તેના માટે નીતિ માળખાને મંજૂરી આપી દીધી છે. આ હેઠળ નવીનતા અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે આગામી 5 વર્ષમાં 400 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં આવશે. દિલ્હીના મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ નીતિનો ઉદ્દેશ્ય દિલ્હીને દેશમાં નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાના અગ્રણી કેન્દ્ર તરીકે વિકસાવવાનો અને યુવાનોને તેમના વિચારોને સફળ સ્ટાર્ટઅપ્સમાં રૂપાંતરિત કરવા માટે સમર્થન મળે તે સુનિશ્ચિત કરવાનો છે. વધુ માહિતી સાંભળી અમારા પ્રતિનિધિ પાસેથી.
3: इसमें नवाचार करने वाले युवा, शैक्षणिक संस्थान, स्टार्टअप, निवेशक, उद्योग जगत और नीति निर्माता एक मंच पर आकर नए विचारों का प्रदर्शन करेंगे, साझेदारियां विकसित करेंगे और युवाओं को उद्यमिता के लिए प्रेरित करेंगे. शुरुआत में यह नीति 11 राज्य विश्वविद्यालयों, 13 सरकारी वित्त पोषित कॉलेजों, पॉलिटेक्निक संस्थानों, औद्योगिक प्रशिक्षण संस्थानों और सरकारी स्कूलों में लागू की जाएगी. सरकार पात्र शैक्षणिक संस्थानों में इंक्यूबेशन सेंटर स्थापित करने और उन्हें मजबूत बनाने के लिए एक मुश्त वित्तीय सहायता भी प्रदान करेगी. दीपेंद्र के साथ सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
0: ડિરેક્ટોરેટ જનરલ ઓફ મેરીટાઇમ એડમિનિસ્ટ્રેશન DGMA આગામી સૂચના સુધી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો ઉપર ભારતીય નાવિકોને તૈનાત ન કરવા નિર્દેશ આપ્યો છે. ભારતીયોને પ્લેસમેન્ટ સેવાઓ માટે લાયસન્સ પ્રાપ્ત જહાજ માલિકો, જહાજો સંચાલકો અને કંપનીઓ માટે એક નવી સલાહ જારી કરવામાં આવી છે. ગલ્ફ ક્ષેત્રમાં બગડતી સુરક્ષા પરિસ્થિતિ અને વેપારી જહાજો પર તાજેતરના હુમલાઓને ધ્યાનમાં રાખીને આ સલાહ જારી કરાઈ છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં આજે સવારે થયેલા ટ્રેન અકસ્માતમાં 3 શાળાના વિદ્યાર્થીઓ સહિત 4 લોકોના મોત થયા છે. આ અકસ્માત કર્ણસુબરના રેલવે સ્ટેશન અને ગોવિંદપુર રેવલ ક્રોસિંગ વચ્ચે અઝીમગંજ કટવા સેક્શન પર થયો હતો. ખુલ્લા ક્રોસિંગને પાર કરતી વખતે વિરુદ્ધ દિશામાંથી આવતી ટ્રેન સાથે સ્કૂલ વાહન અથડાતા અકસ્માત થયો હતો. 4 વિદ્યાર્થીઓ અને ડ્રાઈવરને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘાયલોમાંથી 2ની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. વાહનમાં 10 વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં હાવડા નવદ્વીપ એક્સપ્રેસ પસાર થયા પછી ગેટમેને ફાટક ખોલી નાખ્યો હોવાનું જાણવા મળ્યું છે. ટ્રેન અકસ્માત બાદ રેલવેએ ફરજમાં બેદરકારી બદલ ગેટમેન અને તેના સુપરવાઇઝરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. રેલવેએ અકસ્માતમાં મૃત્યુ પામેલા દરેક વ્યક્તિના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે દરેક પરિવારને 5 લાખ રૂપિયા પણ આપશે. અકસ્માતની તપાસ માટે રેલવેએ 10 સભ્યોની ઉચ્ચસ્તરીય તપાસ સમિતિ સ્થળ પર મોકલી છે. સમિતિ અકસ્માતના કારણો અને સંભવિત બેદરકારીની તપાસ કરશે. અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્રે ડાબેરી ઉગ્રવાદ આતંકવાદીઓને દેશમાં પ્રવેશતા અટકાવવા માટે નવી વિઝા પ્રતિબંધ નીતિ લાગુ કરી છે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું છે કે આવા આતંકવાદીઓને નાણાકીય સહાય પૂરી પાડતા વિદેશીઓ અમેરિકન સભ્યતાને વિરોધી છે અને તેઓ અમેરિકામાં પ્રવેશ કરી શકતા નથી. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના પોલીસ અને આતંકવાદ વિરોધી વિભાગે ગુપ્તચર આધારિત કાર્યવાહીમાં 5 આતંકવાદીઓને ઠાર માર્યા છે. દુનિયા ન્યૂઝ અનુસાર સૈનિકોને જોયા બાદ આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો. ગોળીબારમાં 5 શંકાસ્પદ આતંકવાદીઓ માર્યા ગયા. અથડામણ બાદ મોટી પોલીસ ટુકડી ઘટનાસ્થળે પહોંચી અને ભાગી રહેલા શંકાસ્પદોની ધરપકડ કરી. વિસ્તારમાં શોધ અભિયાન ચાલી રહ્યું છે. તેમની પાસેથી રાઇફલ્સ અને મોટી માત્રામાં દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. ભારતીય વાયુસેના રાફેલ ફાઇટર જેટ અને C-17 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ઓસ્ટ્રેલિયાના મુખ્ય બહુરાષ્ટ્રીય હવાઈ લડાયક કવાયત પીચ બ્લેક 2026માં ભાગ લેવા માટે ઓસ્ટ્રેલિયા પહોંચ્યું છે. આ કવાયત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વધતા સંરક્ષણ સહયોગમાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના જિંદ ખાતેથી દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી 14,700 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાનું ખાતમુહૂર્ત કર્યું. પ્રધાનમંત્રી આજે પંજાબના જલંધરમાં 5,470 કરોડ રૂપિયાથી વધુના રેલવે અને માર્ગ પરિવહન યોજનાનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. દિલ્હી સરકારે સ્ટાર્ટઅપ અને તેના નીતિ માળખાને મંજૂરી આપી. DGMAએ આગામી સૂચના સુધી હોર્મુઝ સામુદ્ર ધુનીમાંથી પસાર થતા જહાજો ઉપર ભારતીય નાવિકોને તહેનાત ન કરવા નિર્દેશ આપ્યો. અને પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ટ્રેન અકસ્માતમાં 4ના મોત. મૃતકના પરિવારને રેલવે 10 લાખ રૂપિયા અને રાજ્ય સરકાર 5 લાખ રૂપિયાનું વળતર આપશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
4: आकाशवाणी का अहमदाबाद बड़ोदा राजकोट और भूज केंद्र है।

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે રાજ્યના ગોધરા, પ્રતાપનગર, પોરબંદર અને ભક્તિનગર સહિત દેશના 75 પુનઃવિકસિત અમૃત સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. જલંધર છાવણી રેલવે સ્ટેશનથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શ્રી મોદી આ રેલવે સ્ટેશનનો પ્રારંભ કરાવશે. અંદાજે 1,570 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આ સ્ટેશનોને આધુનિક મુસાફરોને અનુકૂળ સુવિધાઓમાં પરિવર્તિત કરાયા છે. ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી એટીએસે જૈશ એ મોહમ્મદના વધુ 5 આતંકીઓની ધરપકડ કરી છે. અગાઉ એટીએસે 8 આતંકીઓની ધરપકડ કરી હતી, જેમની તપાસ દરમિયાન વધુ 5 નામ સામે આવતા એટીએસે વિવિધ જિલ્લામાંથી આ આતંકીઓને ઝડપી પાડ્યા છે. આ કેસમાં અગાઉ અનેક શકમંદની પૂછપરછ કરીને નિવેદન લેવામાં આવ્યા હતા, જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું ડીઆઈજી સુનિલ જોશીએ જણાવ્યું.
1: જે 5 આરોપીઓ છે મુખ્યત્વે સિદ્ધપુર ની આજુબાજુના ગામડાઓથી વડગામ બનાસકાંઠા માં હતા. એની ધરપકડ કરતી વખતે એમાંથી એક આરોપી બિલાલ આબિદ ને અમે અમદાવાદ થી લીધા. જમિયત ઉલ ઉલુમ મદરસા ગઢા થી ભણેલ છે. અયુબ કડેવાલ દેવબંધ સહારનપુર માં પણ ભણેલ છે અને સાથે સાથે આ ખડિયાસન અબુલ હસન મદરસામાં પણ હતો. મોહમ્મદ અયુબ સુણસરા ને અમે દારૂલ ઉલુમ માટલીવાલા ભરૂચ થી લીધા છે. શફી રહીશ મૂકી ને હાલમાં દાબેલ નવસારી થી લીધેલા છે. અને મોહમ્મદ હસેન હનીફ કરડિયા એને પણ દારૂલ ઉલુમ માટલીવાલા મદરસા ભરૂચથી લીધેલા છે.
0: કચ્છના સિરક્રીક વિસ્તારમાં પાકિસ્તાની બોટ ઝડપાતા સુરક્ષા તંત્ર સતર્ક થયું છે. સીમા સુરક્ષા દળ બીએસએફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ગત રાત્રિ આ પાકિસ્તાની બોટ ઝડપી પાડવામાં આવી હતી. અમારા પ્રતિનિધિ જણાવે છે, બોટ ઝડપાવાના પગલે સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ અભિયાન હાથ ધરાયું છે. જોકે પ્રાથમિક તપાસમાં બોટમાંથી કાંઈ વાંધાજનક

0: મળ્યું નથી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં આજે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના બુઢણા ગામે મંજુલા સરોવરનું લોકાર્પણ અને જળ વધામણા કરાયા. આ સાથે જ વન વિભાગ દ્વારા વન કવચ તથા વૃક્ષારોપણ યોજનાનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે રાજ્યમંત્રી કૌશિક વેકરિયા તેમજ વન અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા નવી પહેલ અવસર મોડ્યુલ શરૂ કરાયું છે. તે મુજબ ગત 5 વર્ષની વર્ગ 1 અને 2ની ભરતીમાં અસફળ કે વેઇટિંગ લિસ્ટમાં રહેલા ઉમેદવારોને રોજગારીની તક મળશે. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, સરકારી વિભાગ, જાહેર ક્ષેત્રના એકમો અને ખાનગી કંપનીઓ સાથે આ ઉમેદવારો સાથે માહિતી શેર કરાશે. ઉમેદવારોએ જીપીએસસી ઓજસ પોર્ટલ પર આ માટે ઓનલાઈન સંમતિ આપવાની રહેશે. જામનગરની જેજી હોસ્પિટલને એક સેવાભાવી સંસ્થા દ્વારા અંદાજે 70 લાખના 17 અદ્યતન સાધનો આપવામાં આવ્યા છે, જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું. આ અદ્યતન સીપીએપી મશીન હજારો નવજાત બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ પ્રસંગે હોસ્પિટલના બાળરોગ વિભાગના નવજાત શિશુ સઘન સારવાર એકમના ઇન્ચાર્જ ડોક્ટર મૌલિક શાહે વધુ માહિતી આપી.
1: જીજી હોસ્પિટલ જામનગર એ સૌરાષ્ટ્ર ખાતેની એક સૌથી મોટી હોસ્પિટલ છે. અહીંયા સૌરાષ્ટ્ર ભરમાંથી નાના નવજાત શિશુઓ સારવાર અર્થે આવતા હોય છે. આ તમામ ગંભીર રૂપે બીમાર એવા નવજાત શિશુઓને ખાસ મશીનો દ્વારા સારવાર આપવાની જરૂર પડતી હોય છે. અધૂરા મહિને જન્મેલા પ્રીમેચ્યોર નવજાત શિશુઓના ફેફસા નબળા હોય આવા શિશુઓને ખાસ સીપેપ નામના મશીનથી સારવાર આપવી પડતી હોય છે, જેથી એના ફેફસા ફૂલાવીને રાખી શકાય અને એમનો જીવન બચાવી શકાય.
0: રાજ્યના આદિજાતિ જિલ્લાઓમાં બાકી રહેલા તમામ 53 સંકલિત બાળ વિકાસ સેવા યોજના આઈસીડીએસ ઘટકમાં દૂધ સંજીવની યોજનાને વિસ્તરણને મંજૂરી અપાઈ છે. સાથે જ પહેલીવાર યોજનાના લાભાર્થીઓ માટે હાઈ ફેટ ફોર્ટિફાઈડ દૂધના પાયલટ પ્રોજેક્ટને પણ લીલી ઝંડી અપાઈ છે. તેનાથી આદિવાસી વિસ્તારોના બાળકો, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુધી વધુ પૌષ્ટિક અને પોષણયુક્ત દૂધ પહોંચશે. આ માટે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઠરાવ કરાયો છે. તે અંતર્ગત નર્મદા, દાહોદ, ડાંગ, વલસાડ અને સાબરકાંઠામાં વધુ ચરબીયુક્ત દૂધ આપવાના પાયલટ પ્રોજેક્ટને પ્રારંભ કરાયો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે એચસીએલ ટેકના ગ્લોબલ ટેકનોલોજી સેન્ટરનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે સ્થાનિક સ્તરે રોજગાર નિર્માણ અને સ્થાનિક ભાગીદારોને પ્રોત્સાહિત કરવા માટેની આ કંપનીની નીતિની પ્રશંસા કરી. તેમણે કહ્યું, કંપનીની કમબેક હોમ ઝુંબેશથી રાજ્યના પ્રતિભાશાળી યુવાનો પરિવાર સાથે રહીને વતનમાં જ આંતરરાષ્ટ્રીય સ્તરની કારકિર્દી ઘડી શકશે.
2: ये पॉलिसी के कारण केवल मेरे राज्य के युवाओं का जॉब क्रिएशन होगा उतना ही नहीं, लेकिन मेरे राज्य के युवा जिनके अंदर कुछ करने की शक्ति है उन्हें अपने परिवार से दूर होके, माता पिता से दूर होके काम नहीं करना पड़ेगा. परिवार के साथ रह के वो अपने सपने भी साकार कर पाएगा और एक्सीएल टेक के लिए भी एक बेहतरीन भविष्य बनाने का काम कर पाएगा.
0: જૂનાગઢમાં કામધેનુ યુનિવર્સિટી દ્વારા વિશ્વ સર્પ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં નિષ્ણાતો દ્વારા સર્પની જાતિ, ઝેરી અને બિનઝેરી સર્પ અને ખાસ કરીને સમાજમાં ફેલાયેલી અજ્ઞાનતા, અંધશ્રદ્ધા અને ભય અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

હવે આપ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો. લેખક કરણ જોશી. દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આરોગ્ય કર્મીઓને ચાંદીપુરા વાયરસ અંગે તાલીમ અપાઈ. ગરમ અને ભેજવાળી હવાના કારણે આ વાયરસના કેસ નોંધાય છે. તેના વાહક એવા સેન્ડફ્લાય રેતીની માખી માટે આ વાતાવરણ અનુકૂળ હોવાથી સેન્ડફ્લાયની ઉત્પત્તિ વિપુલ પ્રમાણમાં થાય છે અને આ રોગચાળાની સંભાવના અનેક ગણી વધી જાય છે. આ રોગના કિસ્સામાં રોગ અટકાયતી રસી કે કોઈ વિશિષ્ટ દવાઓ ન હોવાથી વેક્ટર કંટ્રોલ મચ્છર જંતુ નિયંત્રણ એ એકમાત્ર ઉપાય છે. હાલમાં રાજ્યના કેટલાક જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસ નોંધાયા હતા. આ રોગમાં મરણ ખૂબ જ ટૂંકા

0: ગળામાં થાય છે, જેથી આ બાબતે રોગના લક્ષણ, સારવાર અને તેમજ રોગ થવાના કારણ અને તેને અટકાવવા શું કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવા અત્રેના જિલ્લામાં ચાંદીપુરા વાયરસ અંગે ડોક્ટર્સ CME નું આયોજન કરાયું હતું. તે અંતર્ગત અત્રેના જિલ્લાના નિષ્ણાતો દ્વારા ચાંદીપુરા અને આવા કેસ જણાય તો તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અપાય તે અંગે માર્ગદર્શન અપાયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં જનકલ્યાણ શિબિર યોજાઈ ગઈ. તેના ઉપક્રમે રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ્ય વિકાસ વિભાગના મંત્રી તેમજ જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાએ ખંભાળિયા નગરપાલિકા કક્ષાની જનકલ્યાણ શિબિરનો ટાઉનહોલ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની માહિતી આપવા તેમજ અરજી કરવા અને અન્ય સરકારી સેવાઓ માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITI, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ PGVCL, સુગમ ડિજિટલ પોર્ટલ, ખેતીવાડી, મહિલા અને બાળ વિકાસ, ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમ સહિતના સ્ટોલ તૈયાર કરાયા હતા. પ્રભારી મંત્રીએ આ તમામ સ્ટોલની મુલાકાત લઈ વિવિધ સેવાઓનું વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. દરમિયાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓને આ પ્રસંગે વિવિધ લાભ અપાયા હતા. જિલ્લામાં આવેલા જળાશયોમાં તકેદારીના ભાગરૂપે નદી, તળાવ, નહેર, દરિયા, બંધ તથા ચેકડેમ તેમજ એવા સ્થળોએ કે જ્યાં વધુ પ્રમાણમાં જળ સંગ્રહ થયો હોય તેવા જળાશયોમાં નહાવા કે અન્ય કારણોસર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક યોજાઈ ગઈ. તેમાં કલેક્ટરશ્રીએ વાસ્મો અંતર્ગત વિવિધ પાણી પુરવઠા યોજનાઓના કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત નવા પાણી પુરવઠાને લગતા નવા કામ અંગે ચર્ચા કરવામાં આવી. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આરોગ્ય તંત્રની વિવિધ સમીક્ષા બેઠક જિલ્લા સેવા સદન ખંભાળિયા ખાતે યોજાઈ ગઈ. તેમાં માતૃ બાળમરણ, સંચારી રોગ, તમાકુ મુક્તિ, જન્મ મરણ નોંધણી, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રજીસ્ટ્રેશન, આયુષ્માન યોજનાના કેસની સમીક્ષા કરવામાં આવી હતી. શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ વર્ચ્યુઅલ માધ્યમથી જામ ખંભાળિયા ખાતે 5,98,00,000 રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલા સરકારી કુમાર છાત્રાલયના નવા અદ્યતન ભવનનું ઈ લોકાર્પણ કર્યું. આ પ્રસંગે શ્રી વાજાએ કહ્યું હતું કે રાજ્ય સરકાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર રહેઠાણ અને શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે. દરમિયાન સ્થળ પર વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ પણ કરાયું હતું. જિલ્લામાં આગામી 16 ઓગસ્ટથી 15 ઓક્ટોબર સુધી ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી હાથ ધરાશે. હમણાં જ આપ દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાચારપત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા કરણ જોશી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. સાધના સરગમ પાર્થિવ ગોહિલને સાંભળીએ. રચના છે કમલેશ સોનાવાલાની.

0: He dedicated the 157-kilometer Delhi-Amritsar-Katra expressway, which will reduce travel time between Delhi and Katra to about 6 hours and between Delhi and Amritsar to around 4 hours. Addressing the gathering, Prime Minister Modi said, Indian Railways has undergone major transformation over the past 12 years and described the hydrogen train as a historic milestone that has given Jind a special place in India's history.
1: भविष्य में जब भी हाइड्रोजन ट्रेन का जिक्र आएगा तो जिंद का सोनीपत का हरियाणा का नाम भी आएगा ही आएगा मैं आप सभी को पूरे देश को भारतीय रेल की आधुनिकता से जुड़े इस बड़े कदम के लिए बहुत बहुत बधाई देता हूं
0: Ahead of the monsoon session of Parliament, a meeting of group of ministers was held in New Delhi today. Union Ministers Amit Shah, Rajnath Singh, Rajiv Ranjan Singh, Kinjarapu Ram Mohan Naidu and Kiran Rijiju were present in the meeting. During the meeting, the leaders chalked out the strategy for the upcoming parliamentary session. The monsoon session of Parliament will commence from the 20th of this month and continue till the 13th of next month. President Draupadi Murmu will embark on a state visit to Moldova, North Macedonia and Romania from the 19th to the 25th of this month. Briefing media in New Delhi, Secretary West in the Ministry of External Affairs, C.B. George said that these state visits have been undertaken at the invitation of the Presidents of the Republic of Moldova, the Republic of North Macedonia and Romania. He said that the visit is of considerable historical significance as it will mark the first ever bilateral visit by an Indian president to the Republic of Moldova and North Macedonia. India announced its 20-member squad for the FIH Women's Hockey World Cup 2026 today. Midfielder Salima Tete will lead the Indian side at the prestigious tournament to be held in Belgium and the Netherlands from August 15 to 30. Goalkeeper Savita and Bichu Devi Karibam have retained the places in the squad. In badminton, two-time Olympic medalist P.V. Sindhu has advanced to the semifinals of the Japan Open 2026. Sindhu progressed after Japan's former world champion Nozomi Okuhara withdrew from the women's singles quarterfinal. And that is the end of this news bulletin.
2: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના જિંદ ખાતેથી દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી. 14,700 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું. પ્રધાનમંત્રી આજે પંજાબના જલંધરમાં 5,470 કરોડ રૂપિયાથી વધુના રેલવે અને માર્ગ પરિવહન પરિયોજનાનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે 3 દિવસના પ્રવાસે પશ્ચિમ બંગાળ પહોંચશે. દિલ્હી સરકારે સ્ટાર્ટઅપ અને તેના નીતિ માળખાને મંજૂરી આપી. ડીજીએમએ આગામી સૂચના સુધી હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થતા જહાજો પર ભારતીય નાવિકોને તહેનાત ન કરવા નિર્દેશ આપ્યો. ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી એટીએસએ જૈશ એ મોહમ્મદના વધુ 5 આતંકીઓની ધરપકડ કરી. કચ્છના સિરક્રીક વિસ્તારમાં પાકિસ્તાની બોટ ઝડપાતા સુરક્ષા તંત્ર થયું સતર્ક. રાજ્યના આદિજાતિ જિલ્લાઓમાં બાકી રહેલા તમામ 53 સંકલિત બાળ વિકાસ સેવા યોજના આઈસીડીએસ ઘટકમાં દૂધ સંજીવની યોજનાના વિસ્તરણને મંજૂરી અપાઈ. રાજ્યમાં રમતગમત વિભાગ દ્વારા કલા મહાકુંભ 2026-27નું આયોજન કરાયું. રસ ધરાવતા ઇચ્છુક ઉમેદવારો 7 ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકશે. રાજ્ય સરકાર દ્વારા યોગાસન સ્પર્ધા 2026નું આયોજન કરાયું. સ્પર્ધામાં ભાગ લેવા 27 જુલાઈ સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકાશે. કચ્છની ધરતી પર સર્વપ્રથમવાર ચાંદ્રાણી ગામે ભુજ મંદિર દ્વારા શ્રી સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમનો ભવ્ય પ્રારંભ. જિલ્લા પંચાયત ભુજ ખાતે પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓ તથા અધિકારીઓની સંયુક્ત બેઠક યોજીને જિલ્લામાં પ્રગતિ હેઠળના વિકાસ કામોની કામગીરીની સમીક્ષા કરી. કચ્છી નવા વર્ષ નિમિત્તે આઈના મહેલ ખાતે બીજ પૂજા અષાઢી ચંદ્રનું પૂજન યોજાયું. હવે પછીના મુખ્ય સમાચાર 7:05 અપાશે.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: ફિલ્મ છે બહાર આને તક, કલાકારો અનુરાધા પૌડવાલ અને તલત અઝીઝ.

આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. ફિલ્મ છે પોલીસ પબ્લિક, કલાકારો લતા મંગેશકર અને કિશોર કુમાર.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. આપ ભી માનનીય પ્રધાનમંત્રી કે મન કી બાત કા હિસ્સા બન સકતે હૈ. ઇસકે લિયે આપ અપને સુઝાવ 24 જુલાઈ તક ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર રિકોર્ડ કર સકતે હૈ, યા ફિર 1922 પર ભી કોલ કર સકતે હૈ. નમો એપ યા માઈ ગોવ કે ઓપન ફોરમ મે પોસ્ટ કર સકતે હૈ, યા પોસ્ટ બોક્સ નંબર 111 આકાશવાણી દિલ્હી પર ભેજ સકતે હૈ. તો યાદ રખે, રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત.
0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
2: ગુલમહોર કાર્યક્રમમાં હવે સાંભળશો નરમ ગરમ ફિલ્મ ગીત આશા ભોંસલેના સ્વરમાં.

આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. ફિલ્મ છે દિલ હૈ કે માનતા નહીં, કલાકારો અનુરાધા પૌડવાલ અને કુમાર સાનો.

કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાઇસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharati.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ. કાર્યક્રમના અંતમાં સાંભળશો સોનુ નિગમના કંઠમાં ગાયક ફિલ્મ ગીત.

આના સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોરી સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે પ્રસ્તુત છે લોકસંગીત. આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. કાર્યક્રમની શરૂઆત કરીશું સરજુદાસ હરિયાણીએ ગાયેલી હમીરોની રચનાથી, પણ પહેલા એક વિજ્ઞાપન વિરામ. આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. સરજુદાસ હરિયાણી પાસેથી હવે સાંભળશો લીરલબાઈની રચના, પણ પહેલા એક વિજ્ઞાપન વિરામ. આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશો મૌલિકા દવેના કંઠમાં લોકગીતો.

મૌલિક દવે ગયેલા લોકગીત સાથે જ આજનો લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 6:15 આપ સાંભળશું સિંધીમાં સમાચાર.

તેમને આ બોટ નજરે પડી હતી. બોટ પાકિસ્તાની હોવાનું માલુમ પડતા સુરક્ષા દળોએ વધુ તપાસ હાથ ધરી છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે બોટ ઝડપાવાના પગલે સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ અભિયાન હાથ ધરાયું છે. જો કે પ્રાથમિક તપાસમાં બોટમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. કચ્છી નૂતન વર્ષ એટલે કે અષાઢી બીજ નિમિત્તે કચ્છની દિંગીધારાના સંસ્કાર વારસા અને લોકકળાને ઉજાગર કરતા સાંસદ કચ્છ કાર્નિવલ 2026 પ્રસંગે ભુજના હૃદયસમા ઐતિહાસિક હમીરસર તળાવના કાંઠે 2500 જેટલા કલાકારોની 48 ભાતીગળ સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિથી લોક સંસ્કૃતિના વૈભવ સાથે કચ્છી અસ્મિતા ધબકી ઉઠી હતી. કચ્છિયતની થીમ પર કાર્નિવલને માણવા આવેલા નગરજનોના ચહેરા પર અનોખો આનંદ દેખાયો હતો. રાત્રે મોડે સુધી ચાલેલા કાર્યક્રમને અનોખી ભાત ઊભી કરી હતી. મહાદેવ ગેટથી પ્રારંભ કરાયેલ કાર્નિવલમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કલાકારોની કૃતિઓ ખેંગાર પાર્ક સુધીના માર્ગે રજૂ કરવામાં આવી હતી, જેમાં કચ્છ ડોલી, યોગાસન, કચ્છી રાસ, કચ્છી બોલી, ટીપણી રાસ, પશુ ચિકિત્સા નિદર્શન, અષાઢી બીજ યાત્રા સહિતની પ્રસ્તુતિ નિહાળી લોકો મંત્રમુગ્ધ થયા હતા. કાર્નિવલની વિજેતા કૃતિઓમાં સહજાનંદ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભુજ, હીરાલક્ષ્મી ક્રાફ્ટ પાર્ક, સંતશ્રી ઓદવરામ વૈદિક ગુરુકુળ ભવાનીપુર ગુરુકુળ, નવી સુંદરપુરી પ્રાથમિક કન્યાશાળા, વિરાયતન વિદ્યાપીઠ રુદ્રાણી વગેરે રહ્યા હતા.

હટાવીને પાછળ જોડવામાં આવે છે. વર્ષોથી આ રેક રિવર્સલ પ્રક્રિયાના કારણે ભુજની ટ્રેનોને ગાંધીધામ સ્ટેશન પર મુસાફરોનો અડધો કલાક જેટલો સમય વેડફાય છે. આ સમસ્યા નિવારવા ગોપાલપુરી સ્ટેશન ચાલુ કરાયું છે. ગોપાલપુરી સ્ટેશન શરૂ થતાં ભુજથી ઉપડતી ટ્રેનો ડાયરેક્ટ ગોપાલપુરી થઈને અમદાવાદ કે અન્ય રૂટ પર આગળ નીકળી જશે. ગોપાલપુરી ખાતે રેલવે દ્વારા દૈનિક આશરે 3,000 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતું સ્ટેશન તૈયાર કરાયું છે. તેમજ અહીં કચ્છમાં પ્રથમ વખત એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે ફૂટ ઓવરબ્રિજની જગ્યાએ 2 અંડરગ્રાઉન્ડ સબવે બનાવાયા છે. જિલ્લામાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો માટે ભુજ ખાતે યોજાયેલા જિલ્લા આંતરિક બદલી કેમ્પમાં શિક્ષકોને નિયમો અનુસાર પસંદગીની શાળાઓ ફાળવવામાં આવી હતી. મનગમતા સ્થળે પસંદ બદલી મેળવનાર શિક્ષકોને અભિનંદન પાઠવતા જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું કે શિક્ષકો માત્ર શાળા બદલતા નથી પરંતુ નવી જવાબદારી સાથે વિદ્યાર્થી

0: આઇકોન શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લેશે. રજિસ્ટ્રેશન માટે માય ભારત યુવા ડેસ્ક યુવાનોની વધુમાં વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે કાર્યક્રમ સ્થળો પર માય ભારત યુવા સુવિધા ડેસ્ક ઊભા કરાશે, જ્યાં પોર્ટલ પર ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરી શકાશે, તેમ માય ભારત કચ્છના જિલ્લા યુવા અધિકારી અમિત શર્માએ જણાવ્યું હતું. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.
1: પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

હેલો દોસ્તો, ફરી એક વખત હું આપનો નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાની લઈને આવી ગયો છું તમારા સૌનો મનપસંદ કાર્યક્રમ કે જેનું નામ છે યુથ આઇકન યુ વાણી આકાશવાણી. અને દોસ્તો, આજે આપણે જે ઇન્ટરવ્યૂ વિશે વાત કરવાના છીએ, જે વિષય પર વાત કરવાના છીએ, એ વિષય આપણા યુવાનો માટેનો જ વિષય છે. કે ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છીએ દોસ્તો કે યુવાનો છે ને, પહેલાંની સરખામણીમાં અત્યારે જે યુવાનો છે એ વધારે એમ કરિયર ઓરિએન્ટેડ થઈ ગયા છે, અને જે નાના હોય ત્યારથી જ પોતે પોતાના કોઈ ને કોઈ ગોલ છે એ અત્યારે સેટ કરતા થઈ ગયા છે.

યુવક યુવતીઓ રહે છે એ લોકો પોતાનો વિકાસ કેવી રીતે કરી શકે, શિક્ષણમાં કેવી રીતે આગળ વધી શકે, આની તમામ બાબત છે એ મયુરભાઈ દવે આપણને આજે કહેવાના છે. તો ચાલો દોસ્તો આજનો ઇન્ટરવ્યૂ આપણે માણીએ, સાંભળીએ એમને. અને આ ઇન્ટરવ્યૂ લીધો છે સુધીર દત્તાએ.

મિત્રો, યુવાનો માટે જો એક કોઈ શબ્દના પર્યાયની આપણે વાત કરવી હોય તો એ માટેનો સરસ શબ્દ છે શિક્ષણ. હા મિત્રો, યુવાની એટલે શિક્ષણનો એક એવો કાળ કે જેમાં યુવા દોસ્તોએ પોતાના જીવનની કારકિર્દીની પાયાની વાતની શરૂઆત કરવાની હોય, સાથે સાથે જીવનનું ચણતર જ્યાંથી આરંભ થાય તેવા પાયામાં શિક્ષણને રાખીને આગળ વધવાનું હોય. ટૂંકમાં શિક્ષણ ક્ષેત્રમાં યુવાનો જેટલા રસથી, તાદમ્યથી, ઉત્સાહથી આગળ વધે તેટલો જ મજબૂત તેમના જીવનનું ચણતર થાય. મિત્રો, સ્વાભાવિક જ શહેરી કક્ષાએ શિક્ષણની અનેકવિધ સવલતો આપણે ત્યાં ઉપલબ્ધ છે. આધુનિક શિક્ષણમાં શહેરી કક્ષાએ અનેકવિધ સગવડો આપણને પ્રાપ્ય છે, પણ આપણો ભારતનો મોટાભાગનો વિસ્તાર જે ગ્રામ્ય વિસ્તારમાં આવેલો છે ત્યાં કેટલીક અસુવિધાઓ છે, અસગવડતાઓ છે, પણ તેની સામે ગ્રામ્ય વિસ્તારમાં પણ હવે શિક્ષણમાં આધુનિકતા આવતી જાય છે. આપણે આજે ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણમાં આધુનિકતા વિષય ખૂબ જ અગત્યની, રસપ્રદ અને મજાની વાતો કરવી છે. અને મિત્રો, આ માટે આપણે આકાશવાણી સ્ટુડિયોમાં આજના યુવાણી કાર્યક્રમ

0: ને એક કે ગ્રામ્ય વિસ્તારમાં પહેલા કરતા એવી કઈ વિશેષતા શિક્ષણમાં અને ખાસ કરીને ત્યાંના યુવાનોમાં આજે જોવા મળે છે?
1: હાજી, ગ્રામ્ય વિસ્તારમાં સુધીરભાઈ યુવાન યુવતીઓને શિક્ષણમાં જ રસ હતો, પરંતુ આ અદ્યતન ટેકનોલોજીના વધારાથી શહેરી વિસ્તારની હરીફાઈમાં આજે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ, યુવાનો, શિક્ષકો અને ગ્રામ્ય વિસ્તારની શાળાઓ ઊભી રહી શકે એટલું જ નહીં, પરંતુ ગ્રામ્ય વિસ્તારનો વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં ટોપ 10માં સ્થાન મેળવતો થયો છે. ગ્રામ્ય વિસ્તારના યુવાનો પણ આજે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ અવ્વલ નંબરે રહી ગુજરાતના ગામડાનું ગૌરવ વધારવામાં પણ મોખરે રહે છે. તેવી જ રીતે ગ્રામ્ય વિસ્તારના શિક્ષકો અને શાળાઓ પણ મોખરે રહી શ્રેષ્ઠતા સાબિત કરી સાચા અર્થમાં યુવાનોને શિક્ષણ આપી ગ્રામ્ય વિસ્તારનું ગૌરવ વધારવામાં યુવાનો યુવતીઓ સફળ રહે છે. અને હા, પહેલાં યુવાન યુવતીઓ આગળ અભ્યાસનું ટાળતા, પરંતુ અદ્યતન ટેકનોલોજી અને શિક્ષણની આધુનિક વ્યવસ્થાથી આગળ ને આગળ ભણવાનું ચાલુ રાખે છે. બધા યુવાન યુવતીઓ આજે ખૂબ ભણવા લાગ્યા છે. અને હા સુધીરભાઈ, આજે આપણે આધુનિક શિક્ષણની અસરો જોઈ શકીએ છીએ કે યુવાન યુવતીઓ તેમના કૌશલ્યનું કૌતુક ગુજરાતને પૂરા દેશમાં બતાવતા થયા છે. તેમજ આજે ગ્રામ્ય વિસ્તારના યુવાનો પણ શિક્ષણ મેળવી દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહે છે. આ બધો પ્રભાવ ગ્રામ્ય વિસ્તારમાં આધુનિક શિક્ષણનો પ્રભાવ નહીં તો શું?
0: બરાબર છે, ખૂબ સાચી વાત આપે કરી મયુરભાઈ કે હવે ગ્રામ્ય અને શહેરનો તફાવત આપણે જોઈએ તો શિક્ષણ અને સમાજની દ્રષ્ટિએ બહુ મહદઅંશે રહ્યો નથી. પણ તમે જે બહુ મહત્વની વાતનો ઉલ્લેખ કર્યો ટેકનોલોજીનો, કારણ કે ટેકનોલોજી વગર આધુનિક શિક્ષણ શક્ય નથી, તો જે ગ્રામ્ય વિસ્તારની શાળામાં આવા સંસાધનો મળ્યા છે, ઉપલબ્ધ થયા છે, એની થોડી વાત કરશો?
1: હાજી, ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં ICT યોજના અંતર્ગત સરકારશ્રી તરફથી લગભગ દરેક શાળાઓને 10 કમ્પ્યુટર ફર્નિચર સાથે LCD, પ્રોજેક્ટર, બાયસેગ, ઇન્ટરનેટ જેવી સુવિધા આપી સાચા અર્થમાં શિક્ષણ કરલો મુઠ્ઠીમાં કહેવું ઉચિત રહેશે. ગ્રામ્ય વિસ્તારનો વિદ્યાર્થી યુવાન આ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી ધંધા, રોજગાર, શિક્ષણમાં ઊંડાણપૂર્વકનું જ્ઞાન મેળવતો થયો છે. આજે દેશના કોઈપણ ખૂણેથી શિક્ષણવિદોના વક્તવ્યોથી માંડી શૈક્ષણિક

0: ગુજરાતમાં, દેશમાં અને વિદેશમાં પણ સારી એવી જોબ પર છે. ઘણી બહેનો કમ્પ્યુટર એન્જિનિયર, પ્રોફેસર, શિક્ષિકા, ફોરેસ્ટર. અને સુધીરભાઈ, હમણાં જ બે બહેનો જોશી હેતલ અને ગગનિયા ફરીદા પીએસઆઈ બની. આમ ગ્રામ્ય શિક્ષણમાં આધુનિક શિક્ષણનો ખૂબ સારો એવો પ્રતિભાવ જોવા મળે છે. આ પદ્ધતિથી વિદ્યાર્થીઓમાં આદર્શનું વાવેતર પણ થયું છે. ઘણા મારા વિદ્યાર્થીઓ ગ્રામ્ય કક્ષાએ શિક્ષણ મેળવી બહાર દેશ વિદેશમાં તો છે, પણ અહીં ઘણા ખેતીકામ, ધંધો અને મજૂરીમાં રોકાયા છે. પણ એમના આદર્શો આપણને નમન કરવા જેવા ગમે છે.
1: વાહ, સાચી વાત છે. કારણ કે આપણે ત્યાં ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણની સાથે, જેમ કહીએ ને કે ભણતરની સાથે ગણતરનો પાયો પણ નખાતો હોય છે, એટલે આદર્શો અને સંસ્કારોનું જે સિંચન છે એ ત્યાં ગામડામાં થતું જ હોય છે. મયુરભાઈ, હવે થોડીક આપણે પ્રેક્ટિકલ વાત કરીએ. ઘણી વખત આવી બધી વાતો કરીએ એટલે યુવાનોને થાય કે આ તો વાતો બધા કરતા હોય છે અને એની ચર્ચાઓ પણ આપણા ભારત દેશમાં અવારનવાર થતી હોય છે, પણ થોડુંક તમારો પોતાનો અનુભવ શિક્ષણ ક્ષેત્રમાં તમે જે કામ કર્યું છે, જે ઉપલબ્ધિ મેળવી છે,

ગ્રામ્ય વિસ્તારમાં સારી એવી અસર અને પરિણામ તો ચોક્કસ મળ્યા છે અને સફળતાના સૂત્રને આપની ગ્રામ્ય વિસ્તારની શાળાએ ચરિતાર્થ કરી બતાવ્યું છે. હવે સમયની થોડીક મર્યાદા છે એટલે વધુ વાતો આપની સાથે તો નહીં થઈ શકે, પણ અત્યાર સુધીની જે વાતો આપણી સાથે થઈ છે, જે ચર્ચા થઈ છે

માંથી 16 શિક્ષકોએ બદલી માટેનું સ્થળ સ્વીકાર્યું, જ્યારે ઉચ્ચતર માધ્યમિક વિભાગના 33 શિક્ષકોમાંથી 10 શિક્ષકોએ નવી નિમણૂક સ્વીકારી. અને માય ભારત પ્લેટફોર્મના માધ્યમથી કચ્છ સહિત સમગ્ર દેશની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં નશામુક્ત યુવા ફોર વિકસિત ભારતની વિશેષ થીમ હેઠળ વિકસિત ભારત યુવા કનેક્ટ પ્રોગ્રામનું આયોજન કરાયું. મુખ્ય સમાચાર પૂરા થયા.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 109 કરોડના ખર્ચે રાજ્યના 4 પુનઃવિકસિત રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું. કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુની અધ્યક્ષતામાં વડોદરાની ગતિશક્તિ વિશ્વવિદ્યાલયનો 4થો પદવીદાન સમારોહ યોજાયો. અમદાવાદના 6 મહત્વાકાંક્ષી વિકાસ કામો માટે અર્બન ચેલેન્જ ફંડમાંથી 2,719 કરોડ રૂપિયા મંજૂર કરાયા. દેશના વિવિધ રાજ્યોમાં 2,80 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી કરનાર અમદાવાદના 3 શખ્સ ઝડપાયા. સ્પર્ધાત્મક પરીક્ષામાં અસફળ રહેલા તેજસ્વી ઉમેદવારો માટે રોજગારીના દ્વાર ખુલશે. જીપીએસસી દ્વારા નવી પહેલ શરૂ. અને કચ્છના ગાંધીધામમાં ડીપીએ બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026નો આજથી પ્રારંભ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોધરા, વડોદરાના પ્રતાપનગર, પોરબંદર અને રાજકોટના ભક્તિનગર સહિત દેશના 75 પુનઃવિકસિત અમૃત રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. પંજાબના જલંધર કેન્ટ રેલવે સ્ટેશનથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શ્રી મોદીએ આ રેલવે સ્ટેશનનું લોકાર્પણ કર્યું. તેમણે કહ્યું કેન્દ્ર સરકાર

0: સરકાર દેશના દરેક નાગરિકની સેવા કરવા, તેમના જીવનને સરળ બનાવવા અને તેમની પ્રગતિ માટે નવી તકો પૂરી પાડવાને પ્રાથમિકતા આપે છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાના પ્રતાપનગર સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. વડોદરા સ્થિત ગતિશક્તિ વિશ્વવિદ્યાલયનો આજે ચોથો પદવીદાન સમારોહ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુની અધ્યક્ષતામાં યોજાયો. આ પ્રસંગે તેમણે જણાવ્યું, મેક ઇન ઇન્ડિયાએ વિશ્વમાં શ્રેષ્ઠ ઉત્પાદનની અમૂલ્ય માનસિકતા વિકસાવવાનું અભિયાન છે. આ સમારોહમાં 121 વિદ્યાર્થીઓને બીટેક અને એમબીએની પદવી એનાયત કરવામાં આવી. આ ઉપરાંત દરેક અભ્યાસક્રમમાંથી એક વિદ્યાર્થીને શૈક્ષણિક ઉત્કૃષ્ટતા પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. અમદાવાદના 6 મહત્વાકાંક્ષી વિકાસ કામો માટે અર્બન ચેલેન્જ ફંડમાંથી 2,719 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે મંજૂર કરેલા આ પ્રોજેક્ટ્સમાં શહેરના પશ્ચિમ અમદાવાદના મુખ્ય ગટર માળખાના પુનર્વસન માટે 852 કરોડ, પૂર્વ અમદાવાદના મુખ્ય ગટર માળખા માટે 551 કરોડ, વિવિધ વિસ્તારોમાં જૂના ગટર માળખાના પુનર્વસન માટે 290 કરોડ તથા ઇન્ટેલિજન્ટ જળ વ્યવસ્થાપન પ્રણાલી માટે 215 કરોડ અને ઇન્ટિગ્રેટેડ સ્લજ મેનેજમેન્ટ ફેસિલિટી માટે 479 તેમજ ઇન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ મેનેજમેન્ટ સિસ્ટમ અને ઓટોમેટેડ ફેર કલેક્શન સિસ્ટમ માટે 331 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. આ પ્રોજેક્ટ્સના કારણે શહેરના ગટર ઓવરફ્લો તથા લીકેજ જેવી સમસ્યામાં ઘટાડો થશે. ગટર અને વરસાદી પાણી પ્રણાલીનું સ્માર્ટ સંચાલન શક્ય બનશે. સુરતમાં દેશનો પ્રથમ સ્ટીલનો પદયાત્રી અંડરપાસ બનશે, જેનું નિર્માણ કાર્ય હાલ પ્રગતિમાં છે. ઉધના રેલવે સ્ટેશન ખાતે 10 મીટર રેલવે ટ્રેક કાપીને આ અંડરપાસ બનાવાઈ રહ્યો છે, ત્યારે થોડા કલાકોમાં જ કામ પૂર્ણ થઈ જશે તેમ મુંબઈ સેન્ટ્રલના ડીઆરએમ પંકજ સિંઘે જણાવ્યું.
1: ભારતીય રેલ કા ભારત મેં પહેલી બાર યે ઇસ તરહ કા પ્રોજેક્ટ હો રહા હૈ જિસમે કી હમ લોગ એક પેડેસ્ટ્રિયન સબવે બના રહે હૈ કુછ હી ઘંટો કે અંદર. અભી તક ક્યા ચેલેન્જ હોતા થા કી અગર અનસેફ વે મેં લોગ ટ્રેક કો ક્રોસ કરતે હૈ તો ઉસ સબ કો હટાને કે લિયે જહાં જહાં પે ભી દિક્કતે હૈ વહાં પે હમે રોડ ઓવરબ્રિજ યા રોડ અંડરબ્રિજ લેના પડતા હૈ જિસમે બહોત સમય લગતા હૈ બહોત પૈસા લગતા હૈ તો સ્ટીલ આર્ચ કા એક ટનલ ટાઈપ કા બનાયેંગે.
0: દેશના વિવિધ રાજ્યોમાં 2.5 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી કરનાર અમદાવાદના 3 શખ્સ ઝડપાયા છે. ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે કરેલી આ કાર્યવાહીમાં 3 આરોપી પાસેથી 72 જેટલા મ્યુલ એકાઉન્ટની વિગતો સામે આવી હતી, જેમાં દેશના 18 રાજ્યોમાં 2.86 કરોડથી વધુની સાયબર છેતરપિંડીનો ખુલાસો થયો હોવાનું સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસપી રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું.
2: આ લોકોની મોડસ ઓપરેન્ડી એવી હતી કે આ લોકો એકાઉન્ટ લેતા એ એકાઉન્ટમાં બલ્ક ટ્રાન્ઝેક્શન થઈ શકે કે કેમ એ ચેક કર્યા બાદ અન્ય જે સાયબર ક્રિમિનલ છે એને આ ખાતાઓ મોકલવામાં આવતા હતા અને આ સાયબર ક્રિમિનલો જે છે એ આ ખાતા ધારકોના ફોનમાં DOTP.APK ફાઇલ ડાઉનલોડ કરાવતા હતા અને લિયોપે મારફતે પેમેન્ટ મેળવવાનું કામ કરતા હતા.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. ગુજરાત જાહેર સેવા આયોગે જીપીએસસી સ્પર્ધાત્મક પરીક્ષામાં અસફળ રહેલા ઉમેદવારો માટે રોજગારીની તક ઊભી થાય તે માટે અવસર મોડ્યુલ વિકસાવ્યું છે. ગાંધીનગર ગુજરાત જાહેર સેવા આયોગના સચિવ સુધીર પટેલે આ મહત્વપૂર્ણ જાહેરાત કરતાં કહ્યું કે જીપીએસસીની ભરતી પ્રક્રિયામાં ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલા ઉમેદવારો પ્રિલિમ્સ અને મેઇન્સ પરીક્ષા ઉત્તીર્ણ કરીને ઇન્ટરવ્યૂ માટે પસંદ થયા હોય છે. આવા ઉમેદવારોને રોજગારીની તક પૂરી પાડવા માટે ગુજરાત જાહેર સેવા આયોગે આ અવસર મોડ્યુલ વિકસાવ્યું છે. આ અંગે ગુજરાત જાહેર સેવા આયોગના સચિવ સુધીર પટેલે વધુમાં જણાવ્યું.
3: આવા જે ઉમેદવારો છે એ એક લેવલના એક સક્ષમ હોય છે અને બીજી બાજુ આપણે ત્યાં ગુજરાત સરકારના અલગ અલગ વિભાગો અથવા તો વિભાગો નીચેની અલગ અલગ કંપની છે, સોસાયટી છે, બોર્ડ છે, કોર્પોરેશન છે અથવા તો પીએસયુ, એમને પણ આવા માનવ સંસાધનની અલગ અલગ જરૂરિયાત હોય છે. તો આવા ઉપલબ્ધ ઉમેદવારો અને આવી સંસ્થાઓ એ વચ્ચે કડીરૂપ થવાનું જીપીએસસીએ નક્કી કર્યું છે અને જે અવસર પોર્ટલ છે એ આ સેતુ તરીકે કામ કરશે.
0: ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા આયોજિત પંચમહાતીર્થ દર્શન યાત્રા આગામી 29 ઓગસ્ટે રાજકોટથી પ્રસ્થાન કરશે, જે દેશના 5 મુખ્ય ધાર્મિક સ્થળોને આવરી લેશે. આઈઆરસીટીસી પશ્ચિમ ઝોન અમદાવાદના પ્રાદેશિક મેનેજર નિકેતા અગ્રવાલે આ માહિતી આપતા જણાવ્યું કે આ ટ્રેન પ્રવાસ દરમિયાન ગુજરાત અને મધ્ય ભારતના પ્રદેશોને આવરી લેશે. મુસાફરો રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, ઉજ્જૈન અને સંત હિરદારામ નગર સ્ટેશનથી આ ટ્રેનમાં બેસી શકશે. આ અંગે પ્રાદેશિક મેનેજર નિકેતા અગ્રવાલે વધુ માહિતી આપી.
4: इस यात्रा में कम से कम 50 से 60 स्टाफ रहेगा. इसमें एस्कॉर्ट्स रहेंगे, सिक्योरिटी गार्ड्स रहेंगे और सारी तरह की सिक्योरिटी इंश्योर करेंगे. इस यात्रा में तीनों टाइम का खाना है, ब्रेकफास्ट, लंच, डिनर सब इंक्लूडेड है और ट्रेन में ही गरम गरम खाना आपको सर्व होगा. इस यात्रा की कॉस्ट में आपका रहना खाना सब इंक्लूडेड है और मेडिकल डॉक्टर भी इमरजेंसी पे तुरंत आ जाएगा.
0: સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાના કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના છાત્રાલયમાં 147 જેટલી વિદ્યાર્થિનીઓને ખોરાકી ઝેરની અસર થતા સુરેન્દ્રનગર, લીંબડી તેમજ ચુડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ છે, જેમાં 60 જેટલી વિદ્યાર્થિનીઓને સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે સારવાર માટે લવાતા નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, મેયર, ડેપ્યુટી મેયર સ્મિતા રાવલ સહિત હોસ્પિટલ જઈ તેમના સ્વાસ્થ્યની જાણકારી મેળવી હતી. રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતાં જ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોના ફેલાવાને રોકવા માટે આરોગ્ય વિભાગ સક્રિય થયું છે. આ અભિયાન હેઠળ મેલેરિયાના વહેલા નિદાન માટે અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક 94 લાખથી વધુ લોહીના નમૂના લેવામાં આવ્યા છે, જેમાં પોઝિટિવ જણાતા તમામ 486 જેટલા દર્દીઓને નિઃશુલ્ક સારવાર અપાઈ. મચ્છરોનો નાશ કરવા માટે આરોગ્ય વિભાગની 19,500થી વધુ આરોગ્ય ટીમોએ 6,51,00,000થી વધુ લોકોના ઘરે તપાસ હાથ ધરી મચ્છરોના ઉપદ્રવને રોકવા માટે 29 લાખથી વધુ મચ્છર ઉત્પત્તિ સ્થાનોના બ્રીડિંગ સાઇટ્સ સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. ગાંધીધામમાં ડીપીએ બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026નો આજથી પ્રારંભ થયો, જેમાં રાજકોટના અનુભવી ખેલાડી ચિંતન ઓઝાએ વલસાડના મુર્તુઝા રંગવાલા સામે એક પણ ગેમ ગુમાવ્યા વિના પુરૂષ કેટેગરીની ક્વોલિફાઇંગ રાઉન્ડની મેચ જીતી લીધી. અમદાવાદના હિમાંશ દહિયાએ ભાવનગરના પ્રથમ બજાણીને 12-10, 11-2, 11-4થી હરાવ્યા હતા, જ્યારે હેત ઠાકરે ભાવનગરના કહાન ગોહિલ સામે જીત મેળવી. સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી અંતર્ગત ઉત્તરાખંડથી 700થી વધુ શ્રદ્ધાળુએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. ઉત્તરાખંડને દેવભૂમિ તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે દેવભૂમિ ઉત્તરાખંડથી પધારેલા શ્રદ્ધાળુએ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાદિદેવ મહાદેવના દર્શન કર્યા હતા. આ પ્રસંગે શ્રદ્ધાળુએ રુદ્રાક્ષનો છોડ શિવ સમર્પિત કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1-800-1178-00 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માયજીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ કોલ પણ આપી શકે છે અને SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. આ કડી માટે સૂચનો આ મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 109 કરોડના ખર્ચે રાજ્યના 4 પુનઃવિકસિત રેલવે સ્ટેશનોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું. કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુની અધ્યક્ષતામાં વડોદરાની ગતિશક્તિ વિશ્વવિદ્યાલયનો 4થો પદવીદાન સમારોહ યોજાયો. અમદાવાદના 6 મહત્વાકાંક્ષી વિકાસ કામો માટે અર્બન ચેલેન્જ ફંડમાંથી 2,719 કરોડ રૂપિયા મંજૂર કરાયા. દેશના વિવિધ રાજ્યમાં 2,50,000,000 રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી કરનાર અમદાવાદના 3 શખ્સ ઝડપાયા. સ્પર્ધાત્મક પરીક્ષામાં અસફળ રહેલા તેજસ્વી ઉમેદવારો માટે રોજગારીના દ્વાર ખુલશે. જીપીએસસી દ્વારા નવી પહેલ શરૂ. અને કચ્છના ગાંધીધામમાં ડીપીએ બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026નો આજથી પ્રારંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી રાજકોટ અમદાવાદ વડોદરા અને ભુજ શ્રોતા મિત્રો પ્રસ્તુત કરીએ છીએ ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. આજે સાંભળશો આપ પશુઓમાં જીવાણુ તથા વિષાણુથી થતા રોગો આ વિશે જૂનાગઢના પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર ફાલ્ગુનીબેન ટંડેલ સાથેની મુલાકાત. નિર્માણ અટલ શર્મા.

0: ભાઈ હેતુભાઈ વેજાભાઈ મંજુબેન જીવીબેન ને હો ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ રામ રામ.
1: રામ રામ છે કાનજીભાઈ, સૌજીભાઈ, હિતુભાઈ, પશાભાઈ, વાલીબેન, રસીલાબેન ને હો ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ રામ રામ.
2: ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને જાજા કરીને રામ રામ. મિત્રો, ગામના ચોરે આપણે ભેગા થતા હોય ત્યારે અવનવી વાતો કરતા હોય. આજે ખાસ વાત કરવી છે આપણે પશુપાલન અંગે. આપણે ચોરે ઘણીવાર ચર્ચા કરતા હોઈએ છીએ કે ખેતી અને પશુપાલન આ બંને હવે મુખ્ય વ્યવસાય થઈ ગયા છે. પશુપાલન પહેલાં પૂરક વ્યવસાય આપણે ગણતા, પણ અત્યારે હવે એ પણ ખેતીની સાથોસાથ મુખ્ય વ્યવસાય થઈ ગયો છે. અને ચોમાસાની ઋતુ એ તમને ખબર છે કે શરૂ થઈ ગઈ છે, એટલે પશુપાલનમાં પશુઓની કાળજી આમ તો દરેક ઋતુમાં રાખવી પડે, પણ ખાસ ચોમાસામાં વિશેષ કાળજીઓ રાખવાની હોય, વિશેષ રોગો સામે એમને રક્ષણ પણ આપવાનું હોય, તો આવો જ કંઈક વિષય આજે ચોરે આપણે ચર્ચવો છે. વિષય છે પશુઓમાં જીવાણુ તથા વિષાણુથી થતા રોગો. અને આ વિશે વાત કરવા માટે આપણી સાથે ટેલિફોનિક રીતે જોડાવાના છે ડૉક્ટર ફાલ્ગુનીબેન ટંડેલ, કે જેઓ જૂનાગઢના પશુ ચિકિત્સા અધિકારી છે. તો ફાલ્ગુનીબેન છે ને જૂનાગઢથી આપણી સાથે ટેલિફોનિક રીતે જોડાઈ ગયા છે. તો આપણી ચોરાની પરંપરા મુજબ બેનનું આપણે સ્વાગત કરીએ, બેનને કહીએ રામ રામ રામ રામ
3: રામ રામ.
2: તો ફાલ્ગુનીબેન, હમણાં જ હું શ્રોતા મિત્રો સાથે વાત કરતો હતો કે પશુપાલન છે એ મુખ્ય વ્યવસાય હવે થતો જાય છે, અને ખાસ કરીને પશુઓની કાળજી, પશુઓમાં થતા રોગો, આ બધી જે માહિતી છે દરેક પશુપાલક મિત્રો સુધી પહોંચવી જોઈએ. ભાગરૂપે જ આજનો આપણો વિષય છે પશુઓમાં જીવાણુઓ તથા વિષાણુથી થતા રોગો. તો બેન, સૌથી પહેલાં આપણે વિષાણુજન્ય રોગોની વાત કરીએ. તો પશુઓમાં સામાન્ય રીતે વિષાણુ એટલે કે વાયરસથી ક્યાં ક્યાં રોગ થતા હોય છે?
3: સામાન્ય રીતે પશુઓમાં વિષાણુથી ઘણા બધા રોગો થાય છે, પરંતુ એમાં આપણા વિસ્તારમાં જોવા મળતા હોય એવા ખરવા મોવાસા, લમ્પી સ્કિન ડિઝીઝ, ફડકવા અને ઘેટા બકરામાં પ્લેગ આ મુખ્ય ચેપી રોગો છે.
2: અચ્છા, તો જે આ તમે વાત કરી તો એમાં સૌથી પહેલા ખરવા મોવાસા જે પશુઓમાં થતો રોગ છે એના વિશે થોડી અમને માહિતી આપો.
3: આ રોગ મુખ્યત્વે બે ખરીવાળા પશુઓ જેવા કે ગાય, ભેંસ, બળદ, ઘેટા બકરા અને ડુક્કરમાં થાય છે, પરંતુ એક ખરીવાળા પશુઓ જેવા કે ઘોડા અને ગધેડા એમાં આ રોગ થતો નથી. આ રોગના વિષાણુ 7 પ્રકારના હોય છે અને દરેકને ઉપપ્રકાર પણ હોય છે, જેથી જો જાનવરને એક પ્રકારના વિષાણુથી રોગ થાય અને સારું થઈ જાય તો પણ બીજા પ્રકારના વિષાણુથી

0: રોગ થઈ શકે છે. ઉપરાંત આ રોગના વિષાણુ કિલોમીટર સુધી પવનની દિશામાં જઈને ત્યાં પણ રોગ ઉત્પન્ન કરી શકે છે. તેમજ રોગના વિષાણુ શરીરની બહાર ઘાસ પર, માંસ પર, જમીન પર અને છાયડાવાળી જગ્યાએ દિવસો સુધી અને જ્યાં ઠંડુ વાતાવરણ હોય એવા જગ્યાએ લાંબા સમય સુધી જીવિત રહે છે અને ત્યાં જો એને અનુકૂળ સંજોગો મળે તો એ ત્યાં રોગ ઉત્પન્ન કરે છે. એટલે જ આ રોગનું નિયંત્રણ મુશ્કેલ છે.
1: અચ્છા, બરોબર. તો બેન, આપણે આ ખરવા માવાસા રોગની વાત કરી રહ્યા છીએ, તો આ રોગના ચિહ્નો છે એ કેવા પ્રકારના હોય?
0: સામાન્ય રીતે ચેપ લાગે એના બાદ 18 કલાકથી 21 દિવસના સમયમાં રોગનો લક્ષણો દેખાઈ શકે છે. જો પશુઓ એક જ તબેલામાં રહેતા હોય અને એક જ છાપરા નીચે રહેતા હોય એવા મોટા ભાગના બધા જાનવરોમાં એક સાથે રોગ લાગુ પડી શકે છે. શરૂઆતમાં પશુને તાવ આવે, ત્યારબાદ મોડાની ચામડીમાં કે પેઢામાં કે જીભના ભાગ ઉપર ફોલ્લા થાય અને એ ફૂટે એટલે ચાંદામાં પરિણામે, તેથી પશુ ખોરાક નહીં લઈ શકતો અને મોડામાંથી સતત લાળ પડ્યા કરે. એવી જ રીતે પગની વચ્ચે ખરીમાં જે ચામડી હોય ને ત્યાં પણ ફોલ્લા થાય અને ફૂટીને ત્યાં પણ ચાંદા પડે, એટલે જાનવરને દર્દ થાય અને તે પણ લંગડાતું ચાલે. જો આની કાળજી ના રાખવામાં આવે તો પગના ચાંદામાં જીવાત વિકસે અને એને રૂઝ આવતા સમય લાગે. કેટલીક વાર આવું આછળ અને ઝીણી ફોલ્લીઓ એ આંચળની આજુબાજુ દેખાય, તેથી દૂધ ઉત્પાદન પણ ઘટી જાય. આ રોગમાંથી પશુને આવતા 15-20 દિવસ લાગે અને સારું પણ થઈ જાય તો પણ જે આપણું જે મૂળ ઉત્પાદન હોય ને એ આપણે મેળવી શકતા નથી, જેથી પશુપાલકને આર્થિક રીતે ઘણું નુકસાન થાય છે.
1: બરોબર. હવે આપણે ખરવા માવાસા રોગ વિશે તમે સામાન્ય માહિતી આપી, પછી ચિહ્નો વિશે વાત કરી, હવે એની સારવાર વિશે પણ અમને જણાવો કે ભાઈ આ ખરવા માવાસા રોગની સારવાર અને અટકાયત માટે આપણે શું શું કરવું જોઈએ.
0: મુખ્યત્વે આ રોગમાં કેટલીક ઘરગથ્થુ સારવાર અને કાળજી ઉપયોગી છે. પહેલા તો રોગીષ પશુને આપણે તરત જ તંદુરસ્ત પશુથી અલગ કરી દેવા અને એના ખોરાક અને પાણીની વ્યવસ્થા જુદી કરવી.
1: બરોબર.
0: પશુના મોઢું અને ખરી જ્યાં આપણે ચાંદા પડ્યા છે એને ધોવા માટે પોટેશિયમ પરમેંગનેટને પાણીમાં મિક્સ કરીને એનું મિશ્રણ બનાવવાનું અને એ મિશ્રણથી દિવસમાં 4-5 વખત ગાને ધોવાનું. જો ખરીમાં જીવડા પડી ગયા હોય તો એને ટર્પેન્ટાઇન નાખી ઘા સાફ કરવો, જીવડાને નાશ કરવો અને ત્યારબાદ એના પર બોરિક પાવડર, જીંજિક પાવડરનો મલમ લગાવીને પાટો કરવો અને આ વસ્તુ જ્યાં સુધી ઘા સારો ના થાય ત્યાં સુધી ડેઈલીનું આપણે ડ્રેસિંગ કરવું. તેમજ પશુની સારવાર પશુ ચિકિત્સક જોડે જ કરાવી અને તેની સલાહ મુજબ જ આપણે એની દવા કરાવી. જો આ ટાઈમે જયારે એને રોગ થયો છે એ ટાઈમે પશુને આપણે સૂકો ઘાસ ચારો નહીં આપવાનો અને કુણુ લીલો એનાથી એક સૂકું ઘાસ ના ખાઈ શકતું હોય તો કુણો લીલું ઘાસ આપીએ તો એ ઇઝીલી ખોરાક લઈ શકે.
1: બરોબર.
0: હવે જો રોગ અટકાવવા માટે આપણે જોઈએ તો એના માટે ખરવા માવાસાની રસી, એના મોઢામાં જે આપણે ચાંદા પડ્યા હોય ને એનાથી એક સૂકું ઘાસ ના ખાઈ શકતું હોય તો કુણો લીલું ઘાસ આપીએ તો એ ઇઝીલી ખોરાક લઈ શકે.
1: બરોબર.
0: હવે જો રોગ અટકાવવા માટે આપણે જોઈએ તો એના માટે ખરવા માવાસાની રસી નિયમિત મૂકવી ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે વર્ષમાં 2 વાર રસીકરણ કરાવે અને નાના પશુની ઉંમર 4 મહિનાથી વધારે હોય એને આપણે રસીકરણ કરાવી શકીએ.
1: બરોબર.
0: બીજું જોઈએ તો જયારે નવા પશુને આપણે ખરીદીએ ત્યારે એને થોડા દિવસ અલગ રાખવા અને બીમાર પશુ હોય તો એને તંદુરસ્ત પશુથી અલગ રાખવા. રોગચાળા દરમિયાન પશુની અવર જવર પર નિયંત્રણ રાખવું અને રોગના લક્ષણ દેખાય તો આપણે તરત જ પશુ ચિકિત્સા

0: મોસ્ટલી બધા પ્રકારના પશુઓમાં થાય છે.
1: અચ્છા,
0: આ રોગના વિષાણુ રોગગ્રસ્ત પ્રાણી હોય એની લાળ દ્વારા શરીરમાં પ્રવેશ કરે અને મગજ અને ચેતાતંત્રને અસર કરે છે. એકવાર જો આ રોગના લક્ષણો દેખાવા માંડે તો એની સારવાર લગભગ અશક્ય છે, એટલે સમયસર બચાવ ખૂબ જ જરૂરી છે. જો કોઈ જંગલી પશુ હડકવાથી મરેલા જાનવરનું માંસ ખાય તો પણ આ રોગ થઈ શકે છે અને ચામાચીડું પણ આ રોગનો ફેલાવો પણ કરી શકે છે. હવે સામાન્ય રીતે એના આપણે ચિહ્ન જોઈએ તો કૂતરું જયારે કરડે

0: એના પછી 21 દિવસ કે 1 વર્ષ સુધીમાં આ ચિહ્નો દેખાઈ શકે છે.
1: અચ્છા,
0: આ લક્ષણો શાંત કે ઉગ્ર પ્રકારના હોઈ શકે. જો શાંત લક્ષણો હોય તો જાનવર એક બાજુ નીરસ અવસ્થામાં બેસી રહે, ખોરાક લેવાનું બંધ કરે અને ધીરે ધીરે તેનું મૃત્યુ થઈ જાય. જયારે ઉગ્ર પ્રકારના રોગમાં જાનવર વારે વારે ઉશ્કેરાય, અહી તહી દોડ્યા કરે અને જો એના માર્ગમાં કોઈ પણ માણસ કે જાનવર આવે તો એને બચકા ભરી લે.
1: અચ્છા,
0: આવા જે જાનવર હોય એની ભૂખ વારે વારે ઉઘડતી હોય એટલે એ ગમે તેવી વસ્તુ જોઈએ કે ચામડી, પ્લાસ્ટિક, કથરા એ બધાને ખાવા માંડે. કેટલાક જાનવરો બેચેન પણ બની જાય અને અવારનવાર માથું ઉપર નીચે કરે. કેટલાક જમીનમાં સિંગડા ખોસે અને ખાડો કરે. જો એને ખીલે બાંધેલા હોય તો એને ખીલો તોડીને નાસવાનો પ્રયત્ન કરે. આ બધી ઉશ્કેરાટની પ્રક્રિયા છે એ થોડા સમય બાદ ઘટવા માંડે અને ત્યારબાદ લખવાની અસર ચાલુ થાય. લખવાની અસર ગળાના સ્નાયુમાં પણ થાય. આવા જે હડકવા થયેલા હોય એવા જાનવરોનો અવાજ કૂતરા રડતા હોય ને એવો સંભળાય.
1: અચ્છા,
0: લખવાની અસર થયા હોય એવા પશુના મોડામાંથી સતત લાળ પડ્યા કરે. એ પશુ ખોરાક કે પાણી પણ નહીં લઈ શકે અને વાગોડી ના શકે. એટલે જેટલા પણ હડકવાથી પીડાતા જાનવરો હોય એનું મૃત્યુ 5 થી 15 દિવસની અંદર થઈ જાય.
1: અચ્છા, તો આ હડકવા એટલે જે રેબીઝ નામનો રોગ છે એના ચિહ્નો અને એના વિશે સામાન્ય માહિતી આપી. હવે એનું નિદાન અને સારવાર તેમજ અટકાયત માટે આપણે શું કરવું જોઈએ એ પણ અમારા પશુપાલક ભાઈઓ બહેનોને જણાવો.
0: જો કૂતરું કરડિયાની જાણ હોય ને તો એનું નિદાન સહેલું અને ઝડપી બને.
1: અચ્છા,
0: નહીતર રોગના ચિહ્નો એ જેવા કે અસામાન્ય આક્રમક વર્તન, વધુ પડતી લાળ પાડવી, ખોરાક અને પાણી પીવામાં તકલીફ, લકવાના લક્ષણો એના પરથી નિદાન કરી શકાય. તેમજ પ્રયોગશાળામાં જો આપણે મગજના નમૂનાની અને પશુઓના લાળની તપાસ માટે મોકલીએ તો ત્યાં પણ રોગનું નિદાન થઈ શકે છે. સારવારમાં જોઈએ તો પહેલા તો હડકવાના ચિહ્નો બતાવતા કે શંકાસ્પદ પશુને અલગ અને મજબૂત રીતે આપણે બાંધી રાખવા.
1: બરોબર,
0: કૂતરું કરડીને એના પછી એનો જે ઘા પડ્યો હોય એ જગ્યાએ આપણે સાબુ અને પાણીથી બરાબર ધોઈ નાખવાનો, એટલે જે વાયરસ હોય એ શરીરની અંદર ના પ્રવેશી શકે.
1: બરોબર,
0: તેમજ ઘાને એમોનિયા ધોવાના કે ખાવાના સોડા જોડે પણ પુષ્કળ પાણી વડે સાફ કરી શકાય અને ત્યાં ટિંચર, આયોડિન કે સેવલોન જેવી દવા પણ લગાડી શકાય. જો કૂતરું કરડ્યા પછી થોડી સ્થળોમાં ઘાને બરાબર પાણીથી સાફ કરી નાખવામાં આવે તેવા મોટા ભાગના કિસ્સામાં રોગને નિવારી શકાય છે. ત્યારબાદ આપણે તરત જ નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક સાધવો અને એની સલાહ મુજબ હડકવા વિરોધી રસી લેવી.
1: બરાબર,
0: સામાન્ય રીતે કૂતરું કરડ્યા પછી કરડિયાના દિવસે, 3જા દિવસે, 7મા દિવસે, 14મા દિવસે અને 28મા દિવસે હડકવા વિરોધી રસી મુકાવવી. જો હડકવા થયેલા પશુના સંપર્કમાં પશુ ચિકિત્સક કે પશુ માલિક અજાણ્યા પશુના મોઢામાં હાથ નાખે, એની તપાસ કરે કે અને એમના હાથમાં જો નાનો એવો ઉજરડો કે કઈ ઈજા થઈ હોય તો તરત જ ડોક્ટરની સલાહ મુજબ એન્ટીરેબિસ સારવાર લેવી જોઈએ.
1: બરોબર,
0: હવે આવા હડકવા થયેલા પશુનું મૃત્યુ થાય તો એના મૃતદેહને ગમે ત્યાં ના નાખી એનો યોગ્ય નિકાલ કરવા. જેમ કે એને બાળી નાખવું કે ઊંડો ખાડો કરીને તેમાં મીઠું અને ચૂનો 5% ફોર્મેલિન નાખી અને દાટી દેવો, એટલે આ રોગનો ફેલાવો અટકાવી શકાય.
1: તો બહુ સરસ વાત બેન તમે હડકવા વિશે વિગતે કરી. હવે ખાસ તો પશુઓમાં લંપી સ્કિન ડિઝીઝ જોવા મળતો હોય છે, તો આ જે લંપી સ્કિન ડિઝીઝ છે જેને ગુજરાતીમાં આપણે ગાંઠદાર ચામડીનો રોગ પણ કહીએ છીએ, એ રોગ વિશે પહેલા તો માહિતી આપો અને એમાં કેવા પ્રકારના ચિહ્નો જોવા મળતા હોય છે.
0: લંપી સ્કિન ડિઝીઝ એટલે કે ગાંઠદાર ચામડીનો રોગ,
1: જી,
0: આ મુખ્યત્વે આપણે ગાય અને બળદમાં જ વધારે જોવા મળે છે બીજા બધા પશુઓ કરતા. આ રોગનો ફેલાવો મચ્છર, માખી અને ઈતળીના કરડવાથી, ત્યાં તો એનાથી દૂષિત ખોરાક થયો હોય કે પાણીના સીધો સંપર્કમાં આવ્યા હોય એવા પશુઓથી ફેલાય છે. આ રોગમાં પશુઓની ચામડી અને શરીરના અન્ય ભાગો પર નાની નાની ગાંઠો થઈ જાય છે, જેના લીધે જ આ રોગની ઓળખ છે.
1: બરોબર,
0: હવે એના ચિહ્નોમાં જોઈએ તો આ રોગમાં 2 થી 3 દિવસ ઊંચો તાવ આવે, આખા શરીર પર ગોળ કઠણ ગાંઠો બની જાય અને આંખ અને નાકમાંથી પાણી આવે, જાનવર ખોરાક લેવાનું પ્રમાણ ઘટી જાય, તેમજ દૂધ ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળે, કેટલીક વાર પગમાં સોજો આવે અને ચાલવામાં તકલીફ પડે. કોઈક વાર પશુની મૃત્યુ થઈ શકે છે.
1: બરોબર. તો હવે બેન, આ લમ્પી સ્કિન ડિસીઝ છે એનું નિદાન, સારવાર અને અટકાયત એ માટે શું કરવું એ પણ જણાવો.
0: રોગનું નિદાન રોગના લક્ષણો પછી સરળતાથી થઈ શકે છે. તેમજ ચામડીની જે ગાંઠ હોય ને એને પ્રયોગશાળામાં આપણે મોકલીએ તો ત્યાં એ ચામડીના ગાંઠ દ્વારા વાયરસની પુષ્ટિ સરળતાથી થઈ શકે છે.
1: જી.
0: હવે સારવારમાં જોઈએ તો સૌ પ્રથમ આપણે જે રોગી પશુ હોય ને એને અલગ બાંધી દેવું અને એનું સ્થળાંતર બંધ કરી દેવું. ત્યારબાદ જે ચામડીની ગાંઠો અને ઘા હોય તેની નિયમિત સફાઈ કરી એન્ટિસેપ્ટિક દવા લગાવી. પશુનું જયારે રહેણાંક હોય ત્યાં લીમડાનો સવાર સાંજ ધુમાડો કરવો જેથી માખી મચ્છરનો ઉપદ્રવ ઓછો થાય.
1: બરોબર.
0: અને પશુ ચિકિત્સકની સલાહ લઈ તેની સારવાર કરાવી. હવે જો આ રોગ ના થાય એના માટે આપણે એનું સમયસર રસીકરણ કરાવવું ખૂબ જ જરૂરી છે. આ રોગ વરસાદની ઋતુમાં વધારે જોવા મળે, તેથી જો પશુ જ્યાં રહેતું હોય ત્યાં વરસાદનું પાણી ના ભરાઈ રહે એવી વ્યવસ્થા કરવી. તેમજ બીમાર પશુઓ થયા હોય એના જે સંપર્કમાં એના સાધનો કે વાસણો કે આજુબાજુની એને જગ્યા હોય એને પોટેશિયમ પરમેંગેનેટ દ્રાવણથી ધોઈને જંતુમુક્ત કરવી.
1: બરોબર.
0: આપણે ફોર્મેલિન ફિનોલ કે સોડિયમ હાઇપોક્લોરાઇડ જેવા જંતુનાશક રસાયણનો પણ મચ્છર અને માખીના ઉપદ્રવના નિયંત્રણ માટે વાપરી શકાય. કારણ કે મેઇન આ મચ્છર માખીના કરડવાથી થતો રોગ છે. અને સૌથી મહત્વ, જો આ રોગચાળો જણાય તો આપણે તરત જ પશુ ડોક્ટરને જાણ કરવી જેથી રોગચાળાના નિયંત્રણ માટે આપણે યોગ્ય પગલાં ભરી શકીએ.
1: વાહ. તો બેન, વિષાણુઓના રોગોમાં લમ્પી સ્કિન ડિસીઝ વિશે આપે વિગતવાર અમને બધી માહિતી આપી. હવે છે ને, આપણે જે પશુઓમાં જીવાણુજન્ય જે રોગ થાય, જીવાણુ એટલે બેક્ટેરિયા, તો આ બેક્ટેરિયાથી જે રોગ ફેલાતા હોય એના વિશે વાત કરીએ. તો પહેલો જ પ્રશ્ન સામાન્ય એ થાય કે ભાઈ જે જીવાણુઓ છે બેક્ટેરિયાથી ક્યાં ક્યાં પહેલા તો રોગ જોવા મળતા હોય એ અમને જણાવો.
0: પશુઓમાં જીવાણુથી આમ તો ઘણા બધા રોગો થાય, પરંતુ આપણા વિસ્તારમાં વારંવાર જોવા મળે કેટલાક જીવલેણ અને દૂધ ઉત્પાદન ઘટાડે તેમજ આર્થિક રીતે પશુપાલકને નુકસાન કરે એવા મુખ્ય રોગો જેવા કે ગળસૂંઢો, ચેપી ગર્ભપાત એટલે કે બ્રુસેલોસિસ, આવનો સોજો એટલે કે મસ્ટાઇટિસ, ત્રય એટલે કે ટીબી, ગાંઠિયો તાવ એટલે કે બ્લેક ક્વાર્ટર અને કાળિયો તાવ એટલે કે એન્થ્રેક્સનો સમાવેશ થાય છે.
1: બરોબર. તો આ બધા રોગોનું તમે અમને માહિતી આપી, તો એમાં સૌથી પહેલો જે ગળસૂંઢો રોગ છે એના લક્ષણો શું હોય એ અમને જણાવો.
0: આ રોગ મુખ્યત્વે ગાય અને ભેંસમાં, એમાં પણ ખાસ કરીને નાની પાડી કે વાછરડું હોય એમાં થાય.
1: અચ્છા.
0: સામાન્ય રીતે ચોમાસા દરમિયાન કે ચોમાસા પછી આ રોગ થતો હોય છે. આ રોગમાં પશુનું ગળું સૂજીને જાડું એટલે કે હાથીની સૂંઢ જેવું દેખાય એટલે જ એને ગળસૂંઢો કહેવામાં આવે.
1: અચ્છા.
0: લક્ષણોમાં આપણે જોઈએ તો એને વધારે પડતો તાવ આવે, નાકમાંથી પાણી પડે, શ્વાસમાં તકલીફ પડે, ગળાના ભાગે સોજો આવે, ઘણી વાર ગળામાંથી અસામાન્ય અવાજ પણ આવે. અને લાસ્ટ છેલ્લા જોઈએ તો 24-36 કલાક થાય ત્યાં પશુનું મૃત્યુ થઈ જાય છે.
1: અચ્છા. તો હવે આ જે ગળસૂંઢો રોગ છે એને અટકાવવો હોય તો આપણે શું કરવું પડે?
0: આ રોગ લાગુ પડે ને આપણને ખબર પડે તો તાત્કાલિક આપણે ડોક્ટરને બોલાવીને એની સારવાર કરવાની, તો પશુને આપણે બચાવી શકીએ. આ રોગને નજીકના બીજા પશુઓમાં ફેલાતો અટકાવવા માટે આ જે રોગીષ્ઠ પશુ હોય એને તંદુરસ્ત પશુથી અલગ કરવો, તેને અલગ પાણી અને ચારો આપવો અને તેમજ રોગના નિયંત્રણ માટે દર વર્ષે તેનું રસીકરણ કરવું. સામાન્ય રીતે ચોમાસા પહેલા એટલે કે મે અને જૂનમાં રસી મુકાવી હિતાવહ છે.
1: અચ્છા. હવે બેન, એક ચેપી ગર્ભપાત એટલે બ્રુસેલોસિસ, આ રોગનું નામ આપણે ઘણું સંભળાતું હોય છે, તો આ ચેપી ગર્ભપાત રોગ શું છે અને એ રોગનો ફેલાવો આપણે કઈ રીતે થતો હોય અને રોગગ્રસ્ત જે પશુ છે એમાં કેવા પ્રકારના લક્ષણો જોવા મળતા હોય એ અમને જણાવો.
0: ચેપી ગર્ભપાત એટલે કે બ્રુસેલોસિસ એક અત્યંત ગંભીર જીવાણુજન્ય રોગ છે. આ રોગ વિશ્વના મોટા ભાગના દેશોમાં, ભારતના દરેક રાજ્યમાં તેમજ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં જોવા મળે છે. અને આ રોગ મુખ્યત્વે ગાય, ભેંસ, ઘેટા, બકરા તથા ભૂંડમાં જોવા મળે છે.
1: અચ્છા.
0: આ રોગનો ફેલાવ આપણે જોઈએ તો ચેપગ્રસ્ત પશુ હોય એના સીધા સંપર્કમાં આવવાથી તથા એના દ્વારા જે દૂષિત થયેલા ઘાસચારા કે પાણી હોય તેના દ્વારા ફેલાઈ શકે.
1: અચ્છા.
0: તેમજ જો આ ચેપગ્રસ્ત પશુ હોય એનું આપણે કાચું દૂધ કે એમાંથી બનાવેલી બનાવટો ખાઈએ તો પણ ફેલાઈ શકે છે. આ ચેપગ્રસ્ત પશુ હોય એના ગર્ભાશયમાં જે સ્ત્રાવ હોય ને એમાં જીવાણુ રહેતા હોય, અને આ જીવાણુ વાતાવરણના સંપર્કમાં આવે તો એમાં એ લાંબા સમય સુધી જીવિત રહી શકે છે. નર પશુ હોય એના વીર્ય દ્વારા માદા પશુમાં પણ આ રોગ ફેલાઈ શકે છે. લક્ષણોમાં આપણે જોઈએ તો આ રોગમાં માદા પશુઓમાં 7-9 માસની ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભપાત જોવા મળે છે. આના સિવાય ગર્ભાશયમાં સોજો આવો, ઓર ન પડી, અને એક જ પશુમાં વારંવાર દરેક વેતરે ગર્ભપાત જેવા ચિહ્નો જોવા મળે. જ્યારે નર પશુમાં શુક્રપિંડમાં સોજો તથા વૃષણ કોથળી સૂજી જવી જેવા મુખ્ય લક્ષણો છે.
1: અચ્છા, હવે આ જે ચેપી ગર્ભપાત છે એની સારવાર અને નિયંત્રણ વિશે પણ અમને ટૂંકમાં જણાવો.
0: ચેપી ગર્ભપાતની સારવાર સામાન્ય રીતે થઈ શકતી નથી. પ્રાયોગિક સંશોધનમાં જાણવા મળ્યું કે અમુક ખાસ પ્રકારની એન્ટીબાયોટિક જેને 3 મહિના સુધી સારવાર કરવામાં આવે તો અમુક કિસ્સાઓમાં સફળતા મળે. જો કે આ 3 મહિનાની સારવાર આપણા પશુપાલકને આર્થિક રીતે પરવડે નહીં, તેથી આ દિશામાં હજુ આગળ સંશોધન કાર્ય ચાલુ છે. હવે આ રોગના નિયંત્રણ માટે જોઈએ તો 4-8 માસની માદા વાછરડીમાં રસીકરણ મુકાવવું, અને આ એના જીવનકાળ દરમિયાન એક જ વખત મુકાવવી પડે છે.
1: અચ્છા.
0: ચેપગ્રસ્ત પશુઓને બીજું નિયંત્રણ માટે આપણે જોઈએ તો ચેપગ્રસ્ત પશુઓને અલગ રાખવા જોઈએ, અને એના ગર્ભપાત થયેલા ભ્રૂણ ઓર તથા ગર્ભાશયનો જે સ્ત્રાવ હોય તેનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. હવે કોઈ કારણસર પશુપાલક, પશુ ચિકિત્સક કે તેના સાથે કામ કરતા કર્મચારીએ આ પશુની સારવાર કરવી હોય તો તેણે એના પોતાના રક્ષણ માટે હાથના મોજા, માસ્ક, એપ્રોન, બૂટ જેવા રક્ષાત્મક સાધનનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે આ રોગ છે એ પશુમાંથી માણસમાં પણ થાય છે.
1: અચ્છા, તો બેન જે ચેપી ગર્ભપાત છે એ રોગ વિશે અમને ખૂબ વિગતે વાત કરી. તમે ઘણા બધા વિષાણુજન્ય અને જીવાણુજન્ય રોગો વિશે અમને કીધું પણ ખરા. હજી ઘણા બધા રોગોની ચર્ચા વિગતે થઈ શકે એમ છે, પણ સમયની મર્યાદા છે એટલે વિશેષમાં આપણે ચર્ચાને આગળ વધારી નહીં શકીએ. પણ ખાસ બધા પશુપાલક મિત્રોને, શ્રોતા મિત્રોને આપણે જણાવીએ કે કોઈને વિશેષમાં માર્ગદર્શન બેન પાસેથી જોતું હોય, કાંઈ માહિતી મેળવવી હોય તો મોબાઈલ નંબર એમનો તમને આપી દઈએ. ડૉક્ટર ફાલ્ગુની ટંડેલ કે જેઓ જૂનાગઢના પશુ ચિકિત્સા અધિકારી છે, એમનો મોબાઈલ નંબર છે 99-1-33-18-207, અને અંગ્રેજીમાં કહું તો 99-1-33-18-207. તો આ નંબર પર બેન સાથે સંપર્ક કરી અને વિગતે વાત કરી શકાય. સમય ઘણો બધો થઈ ગયો છે, બેન સાથે ટેલિફોનિક વાત ચાલુ છે, તો બેનને અને સૌ શ્રોતાઓને એક નાનું એવું ગુજરાતી ગીત સંભળાવીએ અને પછી છૂટા પડીએ. ફાલ્ગુની બેનને અને સૌ મિત્રોને કહીએ રામ રામ, રામ રામ,
0: રામ રામ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગામનો છોરો, રાજકોટ કેન્દ્રનું પ્રદાન. આપે સાંભળી પશુઓમાં જીવાણુ તથા વિષાણુથી થતા રોગો આ વિશે જૂનાગઢના પશુ ચિકિત્સા અધિકારી ડૉક્ટર ફાલ્ગુનીબેન ટંડેલ સાથેની મુલાકાત. નિર્માણ અટલ શર્મા.

નમસ્કાર, આકાશવાણી સમાચાર. પ્રવેશ અડિયજા વાંચે છે મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે હરિયાણામાં દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેનનો પ્રારંભ. પ્રધાનમંત્રીએ ચંદીગઢમાં 4,700 કરોડ રૂપિયાની પરિયોજનાઓનો શુભારંભ કરાવ્યો. પ્રધાનમંત્રીએ પંજાબના જલંધરથી ગુજરાતના 4 સહિત દેશના 75 પુનઃવિકસિત અમૃત સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. ગોવા NFSU ડિજિટલ પ્રયોગશાળાને ઇલેક્ટ્રિક પુરાવા પરીક્ષક તરીકે કેન્દ્ર સરકારની માન્યતા. ઈરાનના IRGC સીરિયા, કુવૈત અને ઓમાનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી જવાબી હુમલા કર્યા. અને ભારતીય ખેલાડી PV સિંધુ જાપાન ઓપન બેડમિન્ટનની સેમિફાઇનલમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના જિંદ રેલવે મથકથી સોનીપત વચ્ચે દોડનારી ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી હતી. આ ટ્રેનનો શુભારંભ રેલવે ક્ષેત્રમાં સ્વચ્છ અને ટકાઉ પરિવહનને અપનાવવાની દિશામાં એક મહત્વનું પગલું છે. આ પ્રસંગે શ્રી મોદીએ હરિયાણામાં 12,470 કરોડ રૂપિયાથી વધુની રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું હતું. આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું હતું કે દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેનના શુભારંભે જિંદને ભારતના ઇતિહાસમાં એક વિશેષ

0: સ્થાન અપાવ્યું છે. રેલવે પરિવહનનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું, 21મી સદીની રેલવે વ્યવસ્થા હાઇડ્રોજન ટેકનોલોજીથી સંચાલિત થશે. તેમણે કહ્યું, ભારતની હાઇડ્રોજન ટ્રેનની શક્તિ ક્ષમતા 3200 હોર્સ પાવર છે અને તે વિશ્વની સૌથી મજબૂત તેમજ સૌથી લાંબી હાઇડ્રોજનથી ચાલતી ટ્રેનમાંથી એક છે.
1: ભવિષ્ય મેં જબ ભી હાઇડ્રોજન ટ્રેન કા જિક્ર આયેગા તો જિંદ કા સોનીપત કા હરિયાણા કા નામ ભી આયેગા હી આયેગા. મેં આપ સભી કો પૂરે દેશ કો ભારતીય રેલ કી આધુનિકતા સે જુડે ઇસ બડે કદમ કે લિયે બહોત બહોત બધાઈ દેતા.
0: પ્રધાનમંત્રીએ ચંદીગઢમાં આરોગ્ય સેવા, શિક્ષણ અને માર્ગ માળખાકીય સુવિધાઓ જેવા મુખ્ય ક્ષેત્રોની અંદાજે 4700 કરોડ રૂપિયાની નવી વિકાસ પરિયોજનાનો પણ શુભારંભ કરાવ્યો હતો. ચંદીગઢની પંજાબ ઇજનેરી કોલેજમાં આયોજિત એક કાર્યક્રમ નિમિત્તે સંબોધન કરતા શ્રી મોદીએ કહ્યું હતું કે ચંદીગઢના વિકાસનો લાભ હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશના લોકો સુધી પહોંચી રહ્યો છે. ચંદીગઢને આયોજિત શહેરના વિકાસના માપદંડ તરીકે ગણાવતા શ્રી મોદીએ કહ્યું હતું કે એનડીએ સરકાર માટે આ શહેર પ્રાથમિકતામાં આવે છે.
1: आज चंडीगढ़ में कनेक्टिविटी को लेकर भी कई शुभारंभ हुए हैं. आईटी सिटी से कुराली तक 6 लेन वाले ग्रीनफील्ड हाईवे का उद्घाटन हुआ. मोहाली और खरड़ के लोगों को जाम से राहत मिलेगी. अम्बाला चंडीगढ़ ग्रीनफील्ड हाईवे से PR7 स्पेस पर इसकी आधारशिला भी रखी गई है. ऐसे सभी विकास कार्यों से उद्योग और कारोबार को गति मिलेगी. हमारे चंडीगढ़ में ईज ऑफ लिविंग और बेहतर होगी. इसका लाभ पंजाब के साथ साथ इस पूरे क्षेत्र को होगा. साथ ही आज ही हरियाणा के जिंद से सोनीपत के लिए देश की पहली हाइड्रोजन ट्रेन भी शुरू हुई है.
0: પ્રધાનમંત્રીએ પંજાબના જલંધરમાં 5470 કરોડ રૂપિયાથી વધુની અનેક વિકાસ પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ પરિયોજનાઓનો ઉદ્દેશ કનેક્ટિવિટીને મજબૂત કરવાનો, યાત્રાળુઓની સુવિધામાં વધારો કરવા અને ક્ષેત્રમાં આર્થિક વિકાસને ગતિ આપવાનો છે. તેમણે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ જલંધર, કેન્ટ સહિત દેશના 75 પુનઃવિકસિત અમૃત સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. આ રેલવે મથકમાં ગુજરાતના ગોધરા, પ્રતાપનગર, પોરબંદર અને ભક્તિનગરનો પણ સમાવેશ થાય છે. આ પ્રસંગે જાહેરસભા સંબોધતા શ્રી મોદીએ કહ્યું, એનડીએ સરકાર ભારતના દરેક નાગરિકની સેવાને પ્રાથમિકતા આપે છે.
1: હમ નાગરિક દેવો ભવ ઇસ મંત્ર પર ચલ રહે હૈ. ગરીબ હો, મિડલ ક્લાસ હો, એસે હર પરિવાર કો બેસ્ટ સે બેસ્ટ સુવિધા મિલે, યે હમારા પ્રયાસ હૈ. और नागरिक देवो भव का ये भाव हमारे काम में दिखता है.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 19-25 જુલાઈ સુધી મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાના રાજકીય પ્રવાસે જશે. વિદેશ મંત્રાલયના સચિવ પશ્ચિમ સીબી જ્યોર્જીએ આજે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે આ ત્રણેય દેશના રાષ્ટ્રપ્રમુખના નિમંત્રણ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ દેશોના પ્રવાસ પર જઈ રહ્યા છે. તેમણે કહ્યું, ઐતિહાસિક દ્રષ્ટિએ આ પ્રવાસ ખૂબ જ મહત્વનો છે.
2: ये राजकीय यात्राएं मोल्दोवा गणराज्य, उत्तरी मैसेडोनिया गणराज्य और रोमानिया के राष्ट्रपतियों के निमंत्रण पर की जा रही हैं. तीन देशों की ये यात्रा ऐतिहासिक रूप से बहुत महत्वपूर्ण है क्योंकि ये किसी भारतीय राष्ट्रपति की मोल्दोवा गणराज्य और उत्तरी मैसेडोनिया गणराज्य की पहली द्विपक्षीय यात्रा होगी. रोमानिया की यात्रा 3 दशकों से भी ज्यादा समय में किसी भारतीय राष्ट्रपति की पहली राजकीय यात्रा होगी.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજારાપુ રામમોહન નાયડુએ કહ્યું કે હરિયાણાથી આજે દેશની સૌથી પહેલી હાઇડ્રોજન ટ્રેનનો પ્રારંભ થતાં ભારત આ ટ્રેન દોડાવનારો પાંચમો દેશ બન્યો છે. ગુજરાતના વડોદરામાં ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના ચોથા પદવીદાન સમારોહને સંબોધતા શ્રી નાયડુ

આ વાત કહી હતી. તેમણે આજે પદવી અને 100% પ્લેસમેન્ટ મેળવવા બદલ વિદ્યાર્થીઓને અભિનંદન પણ પાઠવ્યા છે. આ પ્રસંગે મેટ્રોમેન તરીકે જાણીતા ઈ શ્રીધરનને PhDની માનદ પદવીથી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે શ્રી નાયડુએ શ્રી શ્રીધરનની પ્રશંસા કરતા તેમની કામગીરીને લોકો માટે

0: ટેકનોલોજી અધિનિયમ 2000ની ધારા 79A હેઠળ ઇલેક્ટ્રિક પુરાવા પરીક્ષક તરીકે સત્તાવાર રીતે સૂચિત કરવામાં આવી છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર IRGC-એ આજે સીરિયા, કુવૈત અને ઓમાનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાનું નિશાન બનાવી જવાબી હુમલા કર્યા હતા. સરકારી સમાચાર સંસ્થાએ IRGC-ને ટાંકીને જણાવ્યું કે આ હુમલો ઓપરેશન નસર 2 હેઠળ કરાયો છે. સમાચાર સંસ્થાએ ઈરાનની સેનાએ સીરિયાના અલ તનફ ક્ષેત્રમાં સ્થિત અમેરિકાના વિશેષ અભિયાન કમાન્ડ કેન્દ્ર પર અચાનક હુમલો કર્યો હતો. IRGC-એ અલગથી એક નિવેદનમાં જણાવ્યું હતું કે હુમલાઓના પહેલા તબક્કામાં કુવૈતમાં અમેરિકાની સૈન્ય મથક પર સ્થિત એક અમેરિકી મિસાઇલ સંરક્ષણ દેખરેખ રડાર, અનેક હથિયાર ડેપો, 2 હિમર્સ રોકેટ લોન્ચર અને અનેક મિસાઇલોને નિશાન બનાવાયા. 2 વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પીવી સિંધુ જાપાન ઓપન બેડમિન્ટનની સેમિફાઇનલમાં પહોંચ્યા છે. જાપાનના પૂર્વ વિશ્વ વિજેતા નોઝોમી ઓકુહારાની મહિલા સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાંથી ખસી ગયા બાદ પીવી સિંધુને વોક ઓવર મળ્યું હતું. ક્વાર્ટર ફાઇનલ મેચ શરૂ થતા પહેલા જ રદ થઈ ગઈ હતી. હવે તેઓ સેમિફાઇનલમાં આવતીકાલે ચીનના વિશ્વના ચોથા ક્રમાંકના ચેન યુફેઈ સામે રમશે. અગાઉ પીવી સિંધુએ ચીનના હાન યુએને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેઓ મલેશિયા ઓપન અને ઓસ્ટ્રેલિયન ઓપન બાદ જાપાન ઓપનમાં આ વર્ષના તેમના ત્રીજા BWF વર્લ્ડ ટૂર સેમિફાઇનલ રમશે. વિદેશ મંત્રાલયના સચિવ પશ્ચિમ સીબી જ્યોર્જીએ નવી દિલ્હીમાં ભારતમાં સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠન FAO-ના વર્તમાન પ્રતિનિધિ તાકાયુકુ હાગીવારા સાથે મુલાકાત કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે હરિયાણામાં દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેનનો પ્રારંભ. પ્રધાનમંત્રીએ ચંદીગઢમાં 4,700 કરોડ રૂપિયાની પરિયોજનાઓનો શુભારંભ કરાવ્યો. પ્રધાનમંત્રીએ પંજાબના જલંધરથી ગુજરાતના 4 સહિત દેશના 75 પુનઃવિકસિત અમૃત સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. ગોવા NFSU-ની ડિજિટલ પ્રયોગશાળાને ઇલેક્ટ્રિક પુરાવા પરીક્ષક તરીકે કેન્દ્ર સરકારની માન્યતા. ઈરાનના IRGC-એ સીરિયા, કુવૈત અને ઓમાનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી જવાબી હુમલા કર્યા. અને ભારતીય ખેલાડી પીવી સિંધુ જાપાન ઓપન બેડમિન્ટનની સેમિફાઇનલમાં પહોંચ્યા. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: હવા મહેલ.